નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે કમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન્ડ બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર. સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું. સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું. અને આપનું મનોરંજન 90.4 FM રેડિયો પાલનપુર પર આમ અવિરતપણે ચાલતું રહેશે.

ગુડ મોર્નિંગ પાલનપુર, આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીત થી, સર્જનહાર ની આરાધના થી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુર ની સાથે 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छे के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે। પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે, એવી શુભેચ્છા સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોસ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર અવાજ રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-99-66-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા

0: તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
1: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
0: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
1: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
0: રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

શહેરની ઓળખ એટલે રેડિયો પાલનપુર, શહેરનો અવાજ એટલે રેડિયો પાલનપુર. 90.4 FM રેડિયો પાલનપુર. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો.

શહેર નો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેર ની પોતાની ઓળખ, આ શહેર ની પોતાનું ટેલેન્ટ, યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાન ના પ્રચાર પ્રસાર ના તમામ કાર્યક્રમ સાથે સમુદાય ની તમામ અવાજ ને વાચા આપતું એક માત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

0: પાલનપુર કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, આપણા શહેરની અંદર આપની ઓળખ સમા એવા આપણા આ રેડિયો સ્ટેશન પર કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને વિવિધ કમ્યુનિટીઝનું પ્રતિનિધિત્વ પણ આ પ્લેટફોર્મ પરથી રજૂ થશે. આપણા જીવનની અંદર ગીતા એ બહુ જ અમૂલ્ય ગ્રંથ તરીકે આપણે આલેખીએ છીએ, પરંતુ આ ગીતાને સુંદર અને સરળ ભાષામાં સમજવી એ ખૂબ જ જરૂરી છે. આ માટે આપણા શહેરનું અનેરું અને આગવી ઓળખ ધરાવતા એવું વ્યક્તિત્વ એ આપણી પાસે ઉપલબ્ધ છે, માનનીય ડોક્ટર શ્રી ગિરીશભાઈ ઠાકર, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા અને સંસ્કૃતના વિદ્વાન એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર આપણને ગીતા વિશે ગીતા અમૃતમાં રસપાન કરાવશે. તો આજના અંકમાં આપણે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર પાસેથી ગીતા અમૃતનું રસપાન કરીશું. યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ 90.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલજો. આપણા શહેરની આપણી ઓળખ સાંભળતા રહો, મસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર પર.
1: ગીતા અમૃતમ, ગીતા રૂપી અમૃત નું રસપાન કરતા કરતા આપણે 15મા અધ્યાય સુધી પહોંચ્યા. 15મો અધ્યાય સમાપ્ત કર્યો છે. પુરુષોત્તમ યોગને સમજવાનો આપણે છેલ્લે છેલ્લે પ્રયત્ન કરતા હતા. ગીતા એ અમૃત રસ છે, એટલે આપણે એને ગીતા અમૃતમ શબ્દ વાપર્યો. દુગ્ધમ ગીતામૃતમ મહત્. ભગવાન કૃષ્ણએ બધા ઉપનિષદો રૂપી ગાયોને દોઈને આ ગીતા રૂપી અમૃત રસ એનું દોહન કર્યું છે. કેમ કરીને આ મનુષ્ય તરીકે આપણે જીવીએ છીએ એમાંથી દિવ્ય લોક તરફ કેમ કરીને ગતિ કરી શકીએ? જે ભવસાગર છે એ ભવસાગરને તરીને આ સંસારના બંધનોમાંથી મુક્ત કેવી રીતે થઈ શકીએ એ સમજાવવાનો સતત પ્રયત્ન છે. જેમાં એક સૂત્ર ચાલ્યું આવે છે કે પોતાના કર્મો કરતા કરતા. સમાજના સંદર્ભે તમારે ભાગે જે કર્મો આવ્યા છે, કાર્ય કર્મો આવ્યા છે, તે કરતા કરતા કરતા કરતા પણ સંસારના બંધનોમાંથી મુક્ત થઈ શકાય છે. સંસાર શું છે? સંસારનો સર્જનહાર કોણ છે? ચૈતન્ય શું છે? અચેતન શું છે? કેમ ભ્રાંતિ છે? અને ભ્રમને લઈને આપણે જે છે એને એના કરતા જુદા સ્વરૂપે એના ઉપર જે આરોપિત થયું હોય એ આરોપિત થયેલા સ્વરૂપે અનુભવતા હોઈએ, જોતા હોઈએ, તો એમાંથી જ્ઞાન ચક્ષુષ વડે સાચું દર્શન કેવી રીતે કરવું એની આપણને શિખામણ આપી રહ્યા છે. અર્જુનને કહી રહ્યા છે, પણ અર્જુનને બાને આપણને કહી રહ્યા છે. અર્જુન તો વત્સ છે, ગાય ધોવાની શરૂઆત થાય એટલે વાછડું વળગાડવાનું, પણ પછીનું જે દૂધ છે એ એને ભોગવનાર માટે છે. એ અમૃત રસાયન, એ અમૃત ઔષધ આપણને પણ પ્રાપ્ત થાય. 15 અધ્યાય સુધી આપણે એ જોયું છે પુરુષોત્તમ યોગમાં પુરુષોત્તમનું સ્વરૂપ શું અને ક્યારે એને પ્રાપ્ત કરી શકાય અને કોણ એને પ્રાપ્ત કરી શકે એની વાત કરી છે. કોઈ પ્રશ્ન નથી અત્યારે, સળંગ વિષય ચાલુ છે. 15મા અધ્યાય દરમિયાન પણ અર્જુને કોઈ પ્રશ્ન કર્યો નથી, સીધું કૃષ્ણએ એ સ્વરૂપને સમજાવ્યું છે. તો આ પુરુષોત્તમ છે, આ જીવાત્મા છે, અને એ જીવાત્મા પરમાત્માની સાથે તાદાત્મ્ય સાધી શકે છે, કારણ કે એ બે અલગ નથી એમ કહ્યું. પણ જ્યારે માણસ માણસ તરીકે જન્મે છે, માણસ તરીકેનું શરીર

પ્રાપ્ત થાય છે એ શરીર વડે એણે કર્મો કરવાના છે એ જ કહેવાતો પુરુષ. એ પોતાની સાથે ઇન્દ્રિયો મન વગેરે લઈને એક દેહમાંથી બીજા દેહમાં સંસરણ કરે છે. આવું કરે છે ત્યારે એની સાથે ઘણી વસ્તુઓ જાય છે. આપણે એને સંસ્કારો કહીએ છીએ, કર્મ કહીએ છીએ, કર્મના સંસ્કારો કહીએ છીએ. 16મો અધ્યાય કહે છે કે દરેક માણસ પોતાની સાથે કેટલીક સંપત્તિ લઈને જન્મે છે. એને ઈશ્વર દત્ત કો કે એને જન્મ જન્માંતરોના કર્મને કારણે પ્રાપ્ત થયેલ કો, પણ એની પાસે કેટલીક સંપત્તિઓ હોય છે. આ સંપત્તિના બે પ્રકાર કયા? એને એક તો દૈવી સંપત્તિ હોય છે અને એક આસુરી સંપત્તિ હોય છે. કેટલાક માણસોની પાસે ધન દોલત બધું હોય પણ ભાવના હિંસાની હોય, બીજાને પીડા કરવામાં એને આનંદ આવતો હોય. કઈ સંપત્તિ? ધન દોલતની સંપત્તિ એ સાચી સંપત્તિ નથી. સાચી સંપત્તિ તમારી અંદર, તમારા સ્વભાવમાં, તમારી પ્રકૃતિમાં સદા કાળ રહેલી છે, એટલે એને દૈવી સંપત્તિ કહી અને આસુરી સંપત્તિ કહી. દૈવી એટલે ઉત્તમ ને આસુરી એટલે ખરાબ. આટલો સાદો અર્થ આપણે સમજીએ તોય ઘણું છે. દેવો અને આસુરો હંમેશા, અસુરો હંમેશા લડતા રહ્યા છે. ઉત્તમતા જ્યાં છે, શ્રેષ્ઠતા જ્યાં છે, ત્યાં દૈવીપણું છે. તો પેલી બાહ્ય સંપત્તિ નહીં, અભ્યંતર સંપત્તિની વાત કરે છે. શિવ મહિમામાં આવે છે સ્તોત્રમાં કે આપણે માનો કે ભગવાન શંકરને ઘેર જઈએ કંઈક માગવા, હે પ્રભુ હું દુઃખી છું મને આટલું આપ. તો જઈએ તો ત્યાં શું જોવા મળે? મોહોક્ષ, ખટવાંગમ, પરશુ, રજીનમ, ભસ્મ, ફણીના, મૃગ ચર્મ હોય, એકાદી ખોપરી હોય, સાપ હોય, નંદી બેઠો હોય બહાર બહુ બહુ. તો એની સંપત્તિ કઈ? અને તોય ભલ ભલા દેવોના ઐશ્વર્યનું કારણ એ બને, પોતે ભગવાન શંકર. સુરાસ્તામ તામ રુદ્ધિમ દદતિ દુભવદ ભૂ પ્રણિહિતામ. તો સંપત્તિ સાચી કઈ? જે અંદર રહેલી છે સ્વભાવમાં, અને એ સ્વભાવમાં રહેલી સંપત્તિ વ્યવહાર રૂપે બહાર આવતી હોય છે. કુવામાં હોય તે અવાડામાં આવે આપણે કહીએ છીએ. દુર્યોધનની પાસે સંપત્તિ ઓછી હતી, હસ્તિનાપુરનું સામ્રાજ્ય અત્યારે તો એના હાથમાં છે. પણ દૈવી સંપત્તિનો ત્યાં અભાવ છે. એટલે હવે આવો પ્રશ્ન પૂછ્યા વિના પણ જવાબ આપે છે કે જો આ માણસ, કોઈ પણ માણસ આ ઉત્તમ કાર્યની અંદર આગળ વધી શકશે જ્યારે એની પાસે દૈવી સંપત્તિ હશે. લૌકિક સંપત્તિ હશે તો લૌકિક કામો કરી શકશે. મારે અહીંથી દિલ્હી જવું છે, મારી પાસે પૈસા છે તો વિમાન માર્ગે જઈશ. મારી સંપત્તિનો દિલ્હી પહોંચવા માટે એ ઉપયોગ કરીશ જે મારી પાસે છે, અને ઓછી હશે તો હું ટ્રેન મારફતે જઈશ. એથી ઓછી હશે તો ચાલવા માંડીશ. સંપત્તિનો ઉપયોગ એ રીતે થાય છે. હવે ઈશ્વર દત્ત આપણી પાસે જે સંપત્તિ છે એ કઈ, એમ એને આપણને કેવું છે. તો 16મો અધ્યાય જે છે એ દૈવી આસુરી સંપત્તિઓનો વિભાગ આપણને સમજાવે છે કે કઈ સંપત્તિ દૈવી સંપત્તિ કહેવાય, કયા ગુણોને દૈવી ગુણો કહેવાય અને કયા ગુણોને આસુરી ગુણો કહેવાય. કયા ગુણોથી આપણને ઉત્તમતા પ્રાપ્ત થાય, દેવલોક પ્રાપ્ત થાય, સ્વર્ગલોક પ્રાપ્ત થાય, અપવર્ગ પ્રાપ્ત થાય કે મોક્ષ પ્રાપ્ત થાય, અને કયા ગુણોથી પાપરૂપી ફળો આપણને પ્રાપ્ત થાય. એ જો આપણે સમજ્યા હોઈએ તો આપણામાં જે સંપત્તિ નથી તે પ્રાપ્ત કરવાનો

આપણે પ્રયત્ન કરીએ એટલે એને જાણવા તો જોઈએ. તો ગીતામાં આ ગીતાના દૈવી સંપત્તિ યોગને સમજીએ તો આપણે જોઈ શકીએ કે આપણી આજુબાજુ ઘણા લોકો છે જેમની પાસે દૈવી સંપત્તિ છે અને થોડી આસુરીય છે. મિશ્રણ છે આપણી અંદર. આપણે આપણે આ સમજ્યા પછી જોઈ શકીશું કે આપણા પોતાના પાસે શું છે. દૈવી સંપત્તિમાંનું થોડું ઘણું આપણી પાસે હોય એવું બને તો આ દૈવી સંપત્તિ અને આસુરી સંપત્તિ એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. 16મા અધ્યાયના પહેલા શ્લોકથી આ શરૂ થાય છે.

અભયમ, સૌથી પહેલું નિર્ભયતા, અભયમ ભયનો સંપૂર્ણપણે અભાવ. ભયનો અભાવ એટલે આપણને ભય નથી લાગતો, ઘણા બધુરો હોય, તલવાર લઈને લડવા જાય, સામેથી ગમે તે લઈને ભલે આવે ને, હું કોઈનાથી ડરતો નથી. કોઈ લડવા આવતું હોય તો વટથી એમ કહે કે હું કોઈનાથી ભીતો નથી. અને કેટલાક લોકો એવા આવે કે તલવાર લઈને લડવા દોડી જવા માટે તૈયાર હોય, પણ ઘરમાં જો છિપકલી નીકળી તો ડરતા હોય. આ લૌકિક ભય થયો. પણ તમે લૌકિક ભયથી ઉપરનો પણ ભય કેટલાકની અંદર જોતા હશો. આપણી અંદર પણ આપણે એમ કહેતા હોઈએ છીએ કે ભાઈ પાપનો ભય રાખો. ઈશ્વરથી ડરો. હમણાં આપણે જોઈએ કે અંબાજી ચાલતા જનાર લોકોની સંખ્યા વધતી જાય છે, ડાકોર ચાલતા જવાની જનારની સંખ્યા વધતી જાય છે. મોટી સંખ્યામાં ચાલો, પુણ્ય કરો, પુણ્ય કરો તો કઈ મળશે. અમારા એક સંત હતા, એ માળાઓ રાખે હાથમાં, અને પછી શું કે માળા આપે ને કે માળા કરો માળા મળશે. મુંબઈમાં માળા હોય ને, માળા કરો તો માળા મળશે. લોભ છે, પણ આપણને ભય છે કે આપણાથી ધારો કે કશુંક ખોટું થઈ ગયું હોય. ડર, આવો ડર સારા માણસને હોય, પણ સારા માણસો ત્યારે કહેવાય કે જ્યારે ડર લાગે એવું કોઈ કામ જ એનાથી ન થાય. મારાથી કોઈ પાપ ન થયું હોય તો હું પાપથી ડરું શા માટે? આમ તો પાપ ભીરું એવા શબ્દો વપરાય છે. ઈશ્વરથી પણ ડરીને જાય છે લોકો મંદિરમાં દર્શન કરવા, કાં તો લોભથી જાય છે કે હું જઉં દર્શન કરવા, મને કઈ આપશે, વેપારી બુદ્ધિથી જાય, કઈક આપો ને કઈક લો, લેવડ દેવડ નો સંબંધ ભગવાન સાથે, અથવા ડરીને જાય કે માણસ છું, મારાથી ઘણા પાપ થઈ જાય છે, મને ખબર પણ નથી ને મારાથી પાપ થઈ જાય છે. એમાંથી મુક્તિ મેળવવા માટે શું કરવું? ચલો ને ભગવાનને દર્શન કરી આવીએ, ભગવાનને પાંચ પૈસા મૂકી આવીએ, ભગવાન તો ભોળો છે, માની જશે. અભય ત્યારે આવે, અભય તો બહુ મોટો ગુણ છે. સાચું કામ કરવું ને સાચું કામ કરવામાં કોઈનો ભય ના રાખવો, કારણ કે પાછળના બધા ગુણો સાચું કામ કરવાના જ છે. પછી જે વાત ચાલશે બે ત્રણ શ્લોક સુધી, સારું અને સાચું કામ કરવાની જ વાતો છે ત્યાં. અને જયારે સારું કરતા હોઈએ, સાચું કરતા હોઈએ, અંદરથી આપણને આપણો આત્મા કહેતો હોય એ પ્રમાણે કરતા હોઈએ, તો પછી દુનિયામાં કશાનો ભય રાખવાની જરૂર નથી, ઈશ્વરનો નહીં. મારે મારું ધ્યાન રાખવાનું છે, મને જેને કારણે ભય થાય એવી કોઈ વસ્તુ હોય તો ભય થાય ને. એક સાધુ એમના ચેલાની સાથે જંગલમાંથી પસાર થતા હતા. સાધુને ખબર હતી કે એમના થેલાની અંદર થોડી સોનામરો મૂકેલી

એટલે એમને થાય કે આ સોના મોરો છે અને કોક આવશે તો ચોરી લેશે, કોક આવશે તો દંડા મારીને પડાઈ લેશે. એટલે થોડા થોડા ડગલા ચાલે ને પછી ચેલાને કહે, જોજે ભાઈ ક્યાંય આજુબાજુ ભાઈ નથી ને? ચેલાને થયું કે મહારાજને ભય શાનો લાગે છે? સંતો થઈ ગયા છે, મૃત્યુનો ડર ન હોય, બીજા કશાનો ડર ન હોય, એને ડર શેનો લાગે છે? કોઈ કોઈ હિંસક પ્રાણી હુમલો કરશે તો કરશે ભાઈ, ડર શેને માટે લાગવો જોઈએ? એને પેલા થેલામાં હાથ નાખીને જોયું તો ખબર પડી કે આ મહારાજ શ્રીને ભય લાગે છે. એ શેનો લાગે છે? આ અંદર આપણી પાસે જે છે એ કોક લૂંટી ના લે એનો ભય લાગે છે. તો એને શું કર્યું કે થેલી નાખી દીધી કુવામાં. વળી થોડા આગળ ચાલ્યા એટલે પેલા મહારાજે પાછું પૂછ્યું ચેલાને કે દેખ બેટા કુછ ભાવ તો નહીં હે, આજુબાજુમાં કઈ ભય જેવું છે નહીં ને? એટલે પેલા એ કહ્યું કે મહારાજ ભાવ તો પીછે ડાલા, ભયને તો મેં ફેંકી દીધો. તો ભય ચોરનો નતો, ભય મારી પાસે જે હતું એને સુરક્ષિત રાખવું, આવી જે મનની અંદર ભાવના હતી એ ભય હતો, ફેંકી દીધો. હવે ભય કોનો? મારે કઈ સ્વાર્થ છે, મારે કઈ મેળવવું છે, મારે કઈ પામવું છે, મને નહીં મળે, એના જે કારણો છે એનો ભય લાગે. તો આ કહે છે કે કશાનો ભય ના હોય, કારણ કે કશી ખેવના ના હોય. અભયમ બહુ મોટો ગુણ છે. જરા જેમ જેમ વિચારતા જઈશું તેમ તેમ આપણને આ અભયના જુદા જુદા જુદા જુદા પરિમાણો દેખાવા મળશે. અભય બનવું બહુ મુશ્કેલ છે આ સંસારમાં. ખાલી એમને મન બીક નથી લાગતી એમ કેવું સહેલું છે, પણ હકીકતમાં તો અભય હોવું બહુ મુશ્કેલ છે. હોશિયાર ડોક્ટર છે, ઓપરેશન કરવા જાય છે અને એને મનમાં એમ છે કે મારાથી ક્યાંક કંઈક ખોટું ન થઈ જાય, નહીં તો આ દર્દીનું મૃત્યુ થઈ જશે. એને ભય છે, સારો છે એટલે ભૂલ નથી કરતો, પણ નિસ્વાર્થ ભાવે કરતો હોય, નિષ્કામ ભાવે કરતો હોય, જે કરું છું એ સર્વશ્રેષ્ઠ જ કરું છું એવા વિશ્વાસપૂર્વક કરતો હોય એ પરિસ્થિતિ અભયમ, અભય હોવું. સત્વ સંશુદ્ધિ, અભય હોય અને અંતઃકરણની અંદર સત્વની શુદ્ધતા હોય, આમાંય સત્વગુણ છે એ શુદ્ધતાનો જ પ્રતીક છે. સત્વ છે એ પ્રકાશનું પ્રતીક છે. અહીંયા સત્વ એટલે પોતાની અંદર જે હોવા પણ અંતઃકરણ સંશુદ્ધિ, બિલકુલ નિર્મળ હોય. મન તદ્દન નિર્મળ, મનમાં કોઈ મેલ નહીં. કેવી રીતે ના હોય પાછળના ગુણોથી સમજાશે, એટલે આપણે એને અત્યારે વિવાદ એનો કરતા નથી. અભયમ સત્વ સંશુદ્ધિ જ્ઞાન યોગ વ્યવસ્થિતિ, વ્યવસ્થિતિ જ્ઞાન અને યોગની અંદર વ્યવસ્થિતિ, નિરંતર દ્રઢતા પૂર્વકની સ્થિરતા. અવસ્થિતિ હોવા પણ શેમાં અવસ્થિતિ છે? ક્યાં છો? ઘરમાં. પોતાની અંદર સ્થિર હોવું એને સ્વસ્થ કહેવાય. તંદુરસ્તી અને સ્વસ્થતા બેમાં ફરક છે. શરીર નિરોગ હોય એ તંદુરસ્તી કહેવાય, પણ સ્વસ્થ એટલે પોતાની અંદર સ્થિર થઈ જવું, આત્મામાં સ્થિર થઈ જવું, સ્વસ્થતા. બધું કરતા હોય અને છતાં અંતઃકરણની અંદર પોતે તો પોતાની અંદર જ સ્થિર હોય, બધું કરે અને પોતાની અંદર સ્થિર હોય. ઋષિઓની આ સ્થિતિ હોય, આપણી તો ના હોય માણસની તો. માણસને તો બધી બાજુથી ખેંચાણ થઈ જતું હોય. એટલે એને શબ્દો વાપર્યા, જ્ઞાન યોગ વ્યવસ્થિતિ. જ્ઞાન અને યોગ, યોગ એટલે જોડાયેલો હોવો ઈશ્વરની

જોડાયેલા હોવું જ્ઞાનના આધારે અથવા ભક્તિના આધારે જ્ઞાન યોગ વ્યવસ્થિતિ બધું જ કરતા જાઓ તો એ સત્ય જ્ઞાન આપણી અંદરથી દૂર થયું ના હોય. એટલે જે ભ્રાંતિ જ્ઞાન છે એ આપણી અંદર ક્યારેય પ્રગટ થાય જ નહીં. જ્ઞાન યોગ એની અંદર સ્થિર હોવું, અવસ્થિતિ એની અંદર રહેવાપણું, એટલે આપણે અંતઃકરણ શુદ્ધ હોય તો એ શુદ્ધ અંતઃકરણની અંદર જ પરમાત્મા સ્વરૂપની અંદર જ એકાત્મ ભાવ રૂપે તલ્લીન હોય, બધું કરતા કરતા પણ હોય અંદર તલ્લીન, ઈશ્વરની સાથે જોડાયેલો હોય, એમાં કઈ ભેર પડે નહીં. જ્ઞાન યોગ વ્યવસ્થિતિ દાનમ, દાનની વૃત્તિ હોય. દાન એટલે દાન ઘણા પ્રકારના હોય. કોઈ માણસ દાન કરે તો કે હું દાન કરું છું, શેનું દાન કરો છો? કે બધાને ઠંડી ના લાગે માટે ધાબળાનું દાન કરું છું. ઉનાળામાં કોઈ માણસને રસ્તામાં ગરમી પરેશાન ના કરે માટે પરબ બનાવું છું, દાન કરું છું. પાણીનું, જલનું દાન કરું છું. સદાવ્રત ચલાવું છું, ભોજનનું દાન કરું છું. પણ કોઈ એમ કે હું શ્રમ દાન કરું છું. કોઈ એક મોટો મહાયજ્ઞ ચાલે છે, કોઈ એક જગ્યાએ ચક્ષુ યજ્ઞ ચાલે છે. છે એવા કેટલાક લોકો કે જે ગરીબ માણસોને નિઃશુલ્ક નેત્ર યજ્ઞ કરે, એટલે એને મોતિયા ઉતારવાના હોય કે બીજા નેત્ર રોગ હોય, તેની અંદર સ્વયંસેવકો જોઈએ, ઘણા જોઈએ. એ બધા શું કરે છે? શ્રમદાન કરે છે. કોઈ માણસ નિસ્વાર્થ ભાવે કોઈને ભણાવે છે તો વિદ્યાદાન કરે છે. આવા અનેક પ્રકારના દાન હોઈ શકે, પણ વૃત્તિ કઈ? દાનની. મારી પાસે જે કઈ છે તે હું મારી પાસેથી બીજાને પણ આપું. દાનમ દમઃ, દાન કરતા આવડ્યું, એની સાથે પછી દમઃ. મારી પાસે છે કંઈક અને હું આપું છું એવો જો ભાવ મારા મનમાં પેદા થઈ ગયો, સરસ મજાનું વિદ્યાદાન માટે સરસ મજાનું મંદિર બનાવ્યું, દેવાલય, વિદ્યાલય રૂપી, વિદ્યાલય રૂપી દેવાલય બનાવ્યું અને પછી એની ઉપર નામ લખાયું, ફલાણા ફલાણા વિદ્યાલય. એટલે કે આ અમે બંધાવ્યું છે. પતી ગયું, વાત પૂરી થઈ ગઈ. અહંકાર તો ઓછો થયો જ નથી, તો પેલું દાન દાન જ નથી રહ્યું, એ પણ વેપાર થઈ ગયો. હું આટલા પૈસા આપું, તમે આટલો યશ મને આપો. યશના બદલે, કીર્તિના બદલે, પુણ્યના બદલે પૈસા આપું છું, ચલો જોખી લો ત્રાજવામાં. તો સાત્વિકતા ક્યાં ગઈ? એ તો દમન ને પરિણામે આવે. આપણી ઈચ્છાઓનું, એષણાઓનું દમન કરવું પડે. ઈચ્છાઓને એષણાઓને સમાવવી પડે, એની અંદર સમભાવ લાવવો પડે. ઇન્દ્રિયોને ઇન્દ્રિયોના વિષયોથી ખેંચવી પડે તો એનું દમન કરાય. અન્યથા તમે સાત્વિક બુદ્ધિથી અમે તો આપ્યું છે, પણ મેં એ રહી ગયું જીવતું, તો એને તો કઈ ના કહેવાય. હું નિર્ભય છું, અભય થી શરૂઆત કરીને, મને કોઈની બીક નથી. મને અહંકારની તો બીક રાખો ભાઈ, છે તમારામાં આટલો બધો પડ્યો છે,

આગળ યજ્ઞની આખી વાત આવી ગઈ છે. પેલા યજ્ઞ ચક્ર પ્રવર્તન આપણે જોયું છે. સામાન્ય રીતે કોઈ એક સરસ મજાના દેવની ઉપાસના કરવા માટે હોમ કરવો, હવન કરવો, ઇન્દ્રાય સ્વાહા એમ કહીને ઇન્દ્રને અર્પણ કરવું એ યજ્ઞ છે. છે, કારણ કે એની અંદર આપણે એમ કહીએ છીએ કે ઇન્દ્રાય સ્વાહા ઇદમ ઇન્દ્રાય નમઃ, મેં આ ઈશ્વરને સમર્પણ કર્યું, હવે એ મારું નથી. નમઃ, મારી પાસે જે છે એ મેં સમાજના માટે અર્પણ કર્યું તો એ યજ્ઞ છે. મને આ યજ્ઞના પરિણામ રૂપે અમુક મળશે એ માટે કર્યું તો એ વ્યવહાર છે. યજ્ઞ ત્યારે કહેવાય, આપણા શાસ્ત્રોની અંદર, સ્મૃતિઓની અંદર યજ્ઞ નહીં પણ મહાયજ્ઞોનું સૂચન થયું છે. આપણે તે વખતે જોયું હતું, અત્યારે ફરીથી જોઈએ. પંચ મહાયજ્ઞો, આપણે દરેકે દરેક માણસ જાણે અજાણે હિંસા કરે છે. ઘરમાં ચૂલો છે, ઘરમાં માટલું છે, ઘરમાં સાવરણી વાળીએ છીએ, થાય છે હિંસા, તો કરો યજ્ઞો. બ્રહ્મ યજ્ઞ લોકોને ભણાવો, ચાલો નિસ્વાર્થ ભાવે ભણાવો કે ભણો જાતે અધ્યયન કરો. પિતૃ યજ્ઞ અત્યારે ચાલે જ છે. પિતૃઓને પ્રસન્ન કરવા માટે, પિતૃઓનું તર્પણ કરવા માટે શ્રાદ્ધ કરો, એમને એમને તૃપ્ત કરો. અતિથિ આવે તો એને જમાડો, ગાય કૂતરાને અનાજ નાખો, કીડીઓના નગરા પૂરો, પોતાના માટે નહીં ને બીજાના માટે, બીજાને ખાવા માટે કંઈક વ્યવસ્થા કરો. એ માટે જરૂર પડે તો પોતાના ભોજનમાંથી થોડું ઓછું થાય તો વાંધો નહીં, પોતે થોડા ભૂખ્યા રહો પણ બીજાને આપો તો એ યજ્ઞ થયો. દાનમ તપશ્ચ યજ્ઞશ્ચ સ્વાધ્યાય તપ આર્જવમ. સ્વાધ્યાય, સ્વાધ્યાય સતત ચાલુ રાખવો. કોઈ પણ જ્ઞાન, કોઈ પણ વિદ્યા આપણે જે બીજાની પાસેથી મેળવીએ છીએ એને તો સંસ્કૃતમાં ષોડશી વિદ્યા કહે છે. 15 દિવસ પછી ભૂલી જવાય, 16મા દિવસે ભૂલી જાવ. એટલે સ્વાધ્યાય ચાલુ રાખવો, નિરંતર કરવું. પિતૃઓને વંદન, પિતા માતા પિતાને વંદન કરવા, રોજ દેવ પૂજા કરવી, રોજ સ્વાધ્યાય કરવો.

સત્તાનો ભાવ જીવંત રાખવો. આ બધા હજુ સુધી કહ્યું છે, હજુ આગળ ચાલે છે એટલા માટે. પણ આ બધા દૈવી સંપત્તિ ના ગુણો છે. દેવોએ આપેલ દૈવી આપણી અંદર રહેલી સંપત્તિ છે. જેમ લૌકિક સંપત્તિની વાત કરતા હોઈએ તો કહીએ મકાન છે, બંગલો છે, ફ્લેટ છે, એની આગળ ગાડી છે, ઘરની અંદર ફ્રીજ છે, તિજોરીમાં થોડા રત્નો છે, આ બધી લૌકિક સંપત્તિ છે. એવી આપણને મળેલી અભ્યંતર સંપત્તિ, અંદર રહેલી સંપત્તિઓ એનું વર્ણન અત્યારે શરૂ કર્યું છે. હજુ એ ચાલવાનું છે. આપણે આટલું આ યાદ રાખીએ કે આમાંની સંપત્તિ આપણી પાસે છે. આપણે કેટલા સંપન્ન છીએ આવી સંપત્તિથી, કે પછી ગરીબ છીએ? ગરીબ છીએ તો મેળવો, શું મેળવો આ સંપત્તિ, એ આપણે હજુ આગળ જોવાના છીએ. અત્યારે આપણે 16મા અધ્યાયના માત્ર પ્રથમ શ્લોકમાં છીએ. એ પછી આપણે આગળ જોઈશું. થોડા સમય માટે આપણે આવતીકાલે મળીએ ત્યાં સુધી વિરામ રાખીએ અને આ સંપત્તિઓ વિશે વિચારણા કરીએ. કાલે

0: ફરી મળશું, ત્યાં સુધી વિરામ.
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 91.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

દીકરી વિશેની વાત કરવી એટલે નદીને પાનેતર પહેરાવા જેવી વાત. દરિયાનું પાણી વર્ષો પછી વાદળ થકી વરસાદ થઈને પર્વતને મળવા આવે છે અને ઝરણા થકી વહે છે, ત્યારે કુદરતને માણવી જેટલી રસપ્રદ બની જાય છે ને, એટલું જ રસપ્રદ જીવન બની જાય છે જ્યારે એક દીકરી, એક બહેન, સ્ત્રી, માતા, સાસુ, વહુ, દાદીમાં અથવા નાનીમાના સ્વરૂપમાં જ્યારે અનુભવવા મળે છે. તો દીકરીથી દાદીમાં સુધીની સાફલ્ય ગાથા, જેમાં તમે મળશો એવી ગૌરવવંતી દીકરીઓને કે જેમણે સમાજમાં પોતાની આગવી પ્રતિભા ઊભી કરી છે.

0: કાર્યક્રમના પ્રાયોજક છે મહિલા કલાનિધિ ટ્રસ્ટ બનાસકાંઠા.
1: હેલો પાલનપુર, રેડિયો પાલનપુર 90.4 FM અને હું રશ્મિ હાડા. દીકરીથી દાદીમાની સફળ

0: બાલ્યગાથામાં આજે આપણે એક બિઝનેસ વુમનને મળીએ, શ્રેયસી હિમાંશુભાઈ રાજગુરુ. આ એવા મહિલા છે કે જેમણે રિચાર્જેબલ એલઈડી ટોર્ચનું નિર્માણ કર્યું છે અને ખૂબ મોટા પોળા બિઝનેસમાં જોડાયેલા છે. શ્રેયસીબેન નમસ્તે.
1: નમસ્કાર.
0: આપનું એજ્યુકેશન ક્યાં સુધીનું રહેલું છે?
1: મેં બીએ કર્યું છે, અહીંયા જીડી મોદી કોલેજમાંથી જ કર્યું છે.
0: શ્રેયસીબેન, હું આપને એ પૂછવા માંગુ છું કે આપ નાનપણથી જ આ બિઝનેસમાં જોડાવા માટેની એક પ્રેરણા સાથે હતા કે કોઈ એવી ઘટનાઓથી આપે આ નિર્માણનું સર્જન કર્યું?
1: બચપનથી હું શરમાળ ને ડરપોક ને એવો સ્વભાવ હતો મારો, એકલવાયું હતી, કોઈની સાથે બોલવું નહીં, આજુબાજુ ક્યાંય જવું નહીં. પણ એના પછી મને RSSમાં કામ કર્યું, એના પછી હું થોડી બોલ્ડ થઈ, પછી હું આગળ આવી.
0: RSSમાં જવાની પ્રેરણા આપને ક્યાંથી મળી?
1: મારી મમ્મી પાસેથી. મારી મમ્મી RSSમાં કામ કરે વર્ષોથી, અને પહેલાં મારે નહોતું જવું, મમ્મી જબરજસ્તી એકવાર મોકલી, પછી મેં બધા વર્ક કર્યા અને હું RSSની શાખા ચલાવતી હતી, અને એના પછી હું થોડી બહાર નીકળતી થઈ. પછી 11-12 કર્યું, 12મામાં મેં 12મામાં GS હતી સ્કૂલમાં, પછી કોલેજમાં આવ્યા પછી થોડી બોલ્ડ થઈ ગઈ.
0: એટલે આ ડરપોક અને બોલ્ડ વચ્ચેનો જે તમારો સ્વભાવ છે એમાં તમને કેટલો બધો ફરક લાગ્યો?
1: બહુ બહુ ફરક છે.
0: અને કેવું લાગ્યું કે ખરેખર બોલ્ડ બનવું,
1: બોલ્ડ બનવું બહુ જરૂરી છે?
0: અચ્છા, અને એ સાથે તમે બિઝનેસમાં પણ જોડાયા એટલે તમને એ સ્વભાવનાથી થોડું વધારે,
1: હા,
0: વધારે અનુકૂળતા રહી એ બાબતે. આપણે જે આ રિચાર્જેબલ LED ટોર્ચ બનાવો છો, તો આ ફિલ્ડમાં જવાનો આપને ખ્યાલ ક્યાંથી આવે?
1: એક્ચ્યુઅલમાં કોલેજ પછી મેરેજ કર્યા ને ત્યારે અમારે દુકાન ચાલતી હતી, નંદન ઇલેક્ટ્રોનિક્સ નામની દુકાન હતી, ત્યાં અમે ચાઇનાની ને બીજી બધી અલગ અલગ પ્રોડક્ટની ટોર્ચ વેચતા હતા. તો એ પરથી મને થયું કે આપણે બી આવી રીતે, મારા હસબન્ડને મેં કીધું કે આપણે કરી શકીએ એમ, પછી ત્યારથી અમે ચાલુ કર્યું છે.
0: અને આપ કહો છો કે જ્યારે શરૂઆત કરી ત્યારે આપ દુકાનમાં, ઇલેક્ટ્રોનિક્સ દુકાનમાં એક લેડીઝ તરીકે બેસતા હતા, તો ત્યારે પરિવારનો કેટલો સપોર્ટ રહ્યો આપને કે આ વસ્તુમાં આપ જોડાઓ છો માટે?
1: એકચ્યુઅલમાં મને મારી પ્રેરણા મારી દીદી પાસેથી મળી, મારી મોટી બેન જે અનમેરિડ છે, એ પોતાનું એને બિઝનેસ છે અને બધું છે, એની પાસેથી મને બહુ પ્રેરણા મળી છે. એ મને સતત એ મને કંઈ કીધે રાખે કે તું કરી શકશે, અને એની પ્રેરણાથી હું આગળ આવી છું.
0: તમારી આ જે પ્રોડક્ટ છે, તો આપના આ બિઝનેસને ક્યાં સુધી આપે વિસ્તાર્યો છે, ક્યાં ક્યાં સુધી આપની LED ટોર્ચોને આપણે પહોંચાડો છો?
1: અમારે ઉત્તર ગુજરાત તો આખું છે જ, પ્લસ રાજસ્થાન, મહારાષ્ટ્ર, પંજાબ, એના અમુક અમુક વિસ્તારોમાં હજી થયું છે, હવે શરૂઆત થઈ છે સારી એવી.
0: અને કેવું લાગે છે આપને આપના બિઝનેસથી? એક સ્ત્રી તરીકે આપે જે આ ખેડાણ કર્યું છે, તો ઘણી બધી એવી કેટલીક તકલીફો પણ પડી હશે આપને?
1: બહુ જ તકલીફો તો બહુ જ પડી છે મને,
0: તો એ ખાસ કહેવું જોઈએ આપને, કારણ કે આપના જેવી કેટલીક સ્ત્રીઓ કે જે ઘરે બેઠી છે, કરવું છે ઘણું બધું એમને, પણ આવા બિઝનેસને પણ એમને ક્યારેય વિચાર્યો પણ નહીં હોય, તો આપના વિચારોથી એમને પ્રેરણા મળશે.
1: તકલીફો મને બહુ જ પડી છે, ડગલે ને પગલે મને તકલીફો પડી છે. એકચ્યુઅલમાં નાની હતી ત્યારથી મને એવું, નોકરી નહીં કરવાની, મને એક હાઉસવાઈફ તરીકે મારે રહેવું હતું. પછી હું બહાર નીકળી, એના પછી મને થયું કે ના, હું કશું કરી શકું છું, મારા મય જે છે એ હું બહાર કાઢી શકું છું, અને એનો સદઉપયોગ મેં કર્યો. ફાઇનાન્સની તકલીફો પડી, બાકી બહાર નીકળે એટલે સ્ત્રીઓને ખબર જ છે કે બધા લોકો વાતો બહુ કરે, પણ એ વાતો ઇગ્નોર કરી મેં, અને જે હું મારું સતત હું કામ કરતી હતી એ કરે જ રાખ્યું મેં, અને ત્યારે હું આ સફળતા ઉપર આવી છું. મને ફાઇનાન્સલી સપોર્ટ કરવાવાળા મારા અમારા મિત્રો સર્કલ છે, જેમાં વિપુલભાઈ અગ્રવાલ છે, પછી પ્રેમભાઈ છે, અશોકભાઈ છે, મારા ફ્રેન્ડ સર્કલમાં કનૈયાલાલ છે, મારા પિયરમાંથી સપોર્ટ છે, એ તો મને બધાએ સપોર્ટ કર્યો, બહુ સપોર્ટ કર્યો, અને એમના દ્વારા હું

0: આપ જે એલઈડી નું નિર્માણ કરો છો ને, તો એ બાબતે આપણે શું કરવું પડે છે તમારે એલઈડી બનાવવા માટે?
1: હા, એ અમારે મોડી બધું અલગ અલગ જગ્યાએથી અમને, અમે જે ઝીણો સ્ક્રૂ હતું એ શોધવા માટે બી અમે બહુ મહેનત કરી છે. બધું અલગ અલગ જગ્યાએ અમે તપાસ કરી છે અને એ કરતા કરતા અમને વર્ષ જેવું થઈ ગયું હતું, ઝીણી ઝીણી ઝીણી વસ્તુ ભેગા કરતા. એમાં બોડી આવે છે, દિલ્હીથી બોડી આવે છે, અમુક જગ્યાએથી સર્કિટ આવે, અમુક જગ્યાએથી એને ચાર્જર લેવા જવું પડે છે. ઘણીવાર માલ ના આવે તો અમારે પોતાએ રૂબરૂ જવું પડે છે અને એ રીતે અમે એલઈડી ની ટોર્ચ બનાવીએ છીએ બધી વસ્તુ ભેગી.
0: તો આપના પ્રોડક્શન માં કેટલા લોકો કામ કરે છે?
1: અમારે એક્ચ્યુઅલમાં અત્યારે 5-6 લોકો કામ કરે છે. એમાં અમે બહેનો અને પાસે કામ વધારે રેવડાઈએ છીએ.
0: અમારે શું કરતી હોય ત્યારે, જ્યારે એલઈડી નિર્માણ થતું હોય, તમારી એક એલઈડી બનતી હોય ત્યારે એ બહેનોનું શું શું યોગદાન હોય છે આમાં?
1: પૂરેપૂરું બહેનોનું યોગદાન હોય છે. એક બહેન આખી બેટરી એક બનાવી શકે છે.
0: શું વાત છે.
1: હા, પહેલાં અમે 2 મહિના ટ્રેનિંગ આપીએ છીએ અને પછી એ બેન પોતાની જાતે એક આખી એલઈડી ટોર્ચ સર્કિટ વર્કિટ બધું એ કરે છે.
0: આ એક એવો બિઝનેસ છે કે આમ એવું લાગે કે આ બધું જેન્ટ્સ જ કરી શકે, પણ અત્યારે એક નવાઈની બાબત છે કે આપની આ એલઈડી ટોર્ચનું નિર્માણ પણ એક લેડીઝ કરે છે.
1: હા,
0: અને આખો બિઝનેસ એક લેડીઝ દ્વારા ઊભો થયેલો છે. તમારા બિઝનેસનું અને પ્રોડક્ટનું નામ શું છે?
1: અમારા નંદન મેન્યુફેક્ચરિંગ.
0: અને ક્યાં આવે છે?
1: અને આમાં અમારે બે પ્રોડક્ટ છે, એક ફોજી છે ને એક બટાલિયન, બે પ્રોડક્ટ છે અમારે.
0: એ બંનેમાં શું ફરક હોય છે?
1: ફોજી છે એ એલઈડી સાઈડ એલઈડી વાળી હોય છે અને બટાલિયન હોય છે એ સાઈડ એલઈડી વગરની હોય છે.
0: અચ્છા, તો આપના જે બિઝનેસની અંદર આજુબાજુથી જે તમે કહો છો કે અમે આ જગ્યાએ મોકલીએ છીએ, તો એ લોકો તમારો સંપર્ક કઈ રીતે કરે છે? આપના બિઝનેસ ની સાથે જોડાય અને આપે હવે આગળ શું કરવું છે? આપના કેટલા પ્રોજેક્ટ ને આપ નવા રીતે એને એક નવું સર્જન કરવા માંગો છો?
1: અમારે એક્ચ્યુઅલમાં તો જે બહેનોને આત્મનિર્ભર બનવું હોય એ બહેનો અમારો સંપર્ક કરી શકે છે. અમારે

0: ફેક્ટરી આવી છે GIDC માં,
1: અચ્છા
0: નંદન મેન્યુફેક્ચરિંગ નામ છે એનું. તો જે બહેનોને પોતાનો જેને ઘરકામને એવું બધું મીન્સ કે બહાર ઘરકામ કરવાનું એવું તકલીફ પડતી હોય, શરમ આવતી હોય, એ લોકો અમારો કોન્ટેક્ટ કરી શકે છે.
1: શ્રેયસી બેન, આપની વાતથી એ ચોક્કસ માનવું જ રહ્યું કે એક સ્ત્રી ધારે કરી શકે, અને આપે આ રેડિયો પાલનપુર અને દીકરી શ્રેણીના માધ્યમથી

0: રહી છે. તો આપ એક એવી સ્ત્રી પ્રેરણારૂપ ઉદાહરણ છો કે જેનાથી સ્ત્રીઓને પ્રેરણા મળી રહી છે. તો થોડું આપ.
1: એકચુઅલમાં છે ને, સ્ત્રીઓએ એ તો જવાબદારી પૂરી કરવી જ પડશે કે જે એને કૌટુંબિક ને પોતાના પરિવારની અને સામાજિક જે જવાબદારી છે એ તો એને પૂરી કરવી જ પડશે. પ્લસ આ એને એનામાં જે છે જે ટેલેન્ટ એ એને બહાર લાવવું પડશે. એના માટે એને અંદરથી એક રીતે એને જે ગમતું કામ હોય એ કરવાનું, એટલે એનું મન ખુશ રહે. હું એ કરું છું કે જે મને મને જેમ કે સોંગનો બહુ શોખ છે, હું બીજું બધું સોંગ સાંભળું એટલે હું બીજું બધું ટેન્શન ભૂલી જાઉં, બીજું ટેન્શન ભૂલી જાઉં એટલે મને બીજા નવા વિચારો આવે.
0: સરસ, આપે ખૂબ સારી બાબત કહી. આપે જ્યારે બિઝનેસ શરૂ કર્યો ત્યારે આપની કહો છો કે મેરેજ લાઈફ પછી બિઝનેસની શરૂઆત થઈ, ત્યારે સમાજમાં રહેવું, એક કુટુંબને આગળ વધારવું અને કામ સાથે આ બિઝનેસને સંભાળવું, તો એવી બાબતને આપ શું કહેશો કે ત્યારે આપે શું શું કર્યું હશે? ખૂબ જ તકલીફ પડી હશે
1: બહુ
0: આપને.
1: તકલીફ પડી મને. મારે મેરેજ કરીને ગઈ ત્યારે મારે સાસરીમાં કોઈ વડીલ તરીકે નહોતું, એ સાસુ સસરા કોઈ નહોતા, એટલે જે સામાજિક જવાબદારી હતી એ મારા ઉપર આવી ગઈ હતી. અને આજુબાજુ બધો એરિયા એ ટાઈપનો હતો કે બહાર નીકળે એટલે કે ક્યાં ગઈ હશે, બસ એ જ સવાલ. એકચુઅલમાં અમે બંને દુકાને જ બેસતા હતા પણ બધા એ જ વાતો કરે કે ક્યાં ગઈ હશે, એટલે એ રીતની વાત બધા કરતા હતા. પણ હું મારું કામ સતત કરે જતી હતી. મારે
0: ધન્યવાદ.
1: એકચુઅલમાં મારે MSMI નું છે નોંધણી કરાયેલી છે, પણ અહીંયા મોદી સાહેબે જેમ જાહેરાત કરી છે અત્યારે, પણ એનાથી અમને ક્યાંય પણ ક્યાંય સપોર્ટ મળ્યો નથી. હું બધી બેંક બધે આપણે જિલ્લા પંચાયતનું જે
0: જિલ્લા
1: ઉદ્યોગ
0: ઉદ્યોગ
1: કેન્દ્ર, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર છે ત્યાં બી જઈ આવી, પણ મને ક્યાંય કોઈ સપોર્ટ મળતો નથી.
2: પ્રયત્ન ચાલુ.
0: તો આ હતા શ્રેયસી બેન અને એમના બિઝનેસની સાથે આજે રેડિયો પાલનપુર પણ એમની સાથે જોડાયું અને આ LED-ના પ્રોડક્શનથી એ આગળ વધી અને ખૂબ સારું નામ મેળવે તેવી શુભકામનાઓ. તો રેડિયોના માધ્યમથી પણ આપણે શ્રેયસી બેનની આ વાતને થોડુંક એવી રીતે એમને સપોર્ટ કરીશું અને જનતાને પણ એવું કહેવા માંગુ છું કે એમના સપોર્ટ સાથે રહે. તો ખૂબ ખૂબ ધન્યવાદ શ્રેયસી બેન.
1: થેન્ક યુ.
3: ભૂરી ચિરૈયા નન્હી સી ચિડિયા અંગના.
4: તો ફરી મળીશું આવતા અઠવાડિયે. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.8.

હલ્લો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર હું છું આરજે એઆર. બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આપ સૌનો અવાજ એટલે કે રેડિયો પાલનપુર પર હું લઈને આવું છું ડોલર વહુ સુધા મૂર્તિ લિખિત અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ તે નવલકથાના અંશો સાથે. ડોલર વહુ આ નામ પરથી જ સ્પષ્ટતા થાય છે કે અહીં માત્ર ડોલરની વ્યાખ્યા કરવામાં આવી છે. હા, ડોલર કમાનાર વ્યક્તિત્વ અને એનું સ્થાન એટલે કે એનઆરઆઈ અથવા આપણે એવું કહીએ કે વિદેશમાં જઈ અને પોતાના બિઝનેસ ધંધા નોકરીને જે ડેવલપ કરે છે એનું મહત્વ એ આપણા દેશમાં અનેરું છે. ભલે ને તે પછી ઓસ્ટ્રેલિયા, લંડન, યુકે કે પછી અમેરિકા, કેનેડા કે કોઈ પણ નાના દેશમાં પણ વ્યક્તિ વસવાટ કરતો હોય, પણ કહે છે ને કે ત્યાંના રૂપિયાને કન્વર્ટ કરીએ ભારતીય રૂપિયામાં એટલે લગભગ તેના કરતાં વધારે પૈસાનું વળતર મળતું હોય છે અને એટલે જ એ પૈસાનું મહત્વ વધે છે અને એ પૈસા કમાનાર વ્યક્તિનું પણ. અહીંયા સુંદર નવલકથામાં એક સામાન્ય ગુજરાતી પરિવારની વાતને આપણે માણી રહ્યા છીએ જેમાંનો એક

0: દીકરો વિદેશમાં અમેરિકા જઈને સ્થાયી થાય છે અને એ પૈસા કમાય છે, એટલે એની પત્ની ને એ બંનેનું મહત્વ. બીજો દીકરો કે જે આ દેશમાં છે, મધ્યમ વર્ગીય નાણાકીય પરિસ્થિતિ ધરાવે છે, તેના કરતા એ વિદેશના દીકરાની કમાણી અને એના વ્યક્તિત્વને મહત્વ આપવાનું સહજ થઈ જાય છે. પણ લાગણી અને સંબંધોનું મૂલ્ય વધારે હોવું જોઈએ એ પરિવારમાં બોલાય છે. આવી જ વાતો નીલાબા એમના દીકરાઓ સાથે એ અનુભવી રહ્યા છે. અત્યારે અમેરિકા પહોંચ્યા છે અને એમના એ ડોલર વહુના ઘરમાં રહી રહ્યા છે. ચાલો એ પ્રસૂતિ બાદની એમની અવસ્થામાં કેટલો ફેરફાર થયો છે ભારતીય અને અમેરિકામાં એ વાતને આપણે માણીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
1: સમય શબ્દને અર્થની બહાર આવે, ધર્મ બન ધર્મ નિમિષ અતિ ઈચ્છા ત્યાગીને હોવું વઢાવી, દર્દ કઈ મેં તિન બિલેમસ. સમય શબ્દ

કદાચ તું સાચી જ છે, ઉમા બોલી. ગયા મહિને મારા બનેવી કઈ કામના અનુસંધાનમાં અહીં આવ્યા અને એક આખો મહિનો અમારી સાથે રહ્યા. મને ખરેખર ખૂબ જ ત્રાસ પહોંચ્યો, એ હું તને કહી શકું છું. આપણે પણ આપણી જીવવાની રીતભાત છે અને તેમનાથી ઘણી જુદી પડે છે. એક આખા અઠવાડિયામાં

કાંટે રાંધીને વસ્તુઓને ફ્રીજરમાં મૂકી પછી ખાઈ લેવા આપણે ટેવાઈ ગયા છીએ. પણ જે રીતે આપણે ટેવાયા છીએ તે રીત તેમને સહેજે પસંદ ન હતી. ભારત પાછા જઈને કદાચ એ ફરિયાદ પણ કરે કે હું તો તેમને વાસી ખાવાનું આપતી હતી. આપણી સાથે જો કોઈ બહુ લાંબો સમય આમ રહે તો મને તો એમ જ થયા કરે કે આપણે આ જીવનમાં માથાનો દુખાવો અનુભવી રહ્યા છીએ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર ડોલર બહુ નવલકથાના અંશો આરજે એઆરના સ્વરમાં, જેના લેખિકા સુધા મૂર્તિ અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. બહુ જ સાચી વાત છે ઉમા, એમ કહે છે ને કે અતિ સર્વત્ર વર્જયેત. એના કરતાં કોઈને $4-5 આપી દો તો તમને નામ મળે, યશ મળે, પણ જો કોઈ તમારા ઘરમાં આવીને રહે તો થોડા સમય પછી તાવત ચડે. મારે સારું છે કે મારા દિયરને નાની પણ નોકરી છે, તે વિમાનની ટિકિટ કદી કઢાવી જ નહીં શકે, એટલે તેમનો અહીં આવવાની સંભાવના જ નથી. અને મારી નણંદના વરને પણ સારી નોકરી છે, તે એક બેંકમાં છે. આશા રાખીએ છીએ કે તે પણ અહીં આવવાનો વિચાર નહીં જ કરે, નહીં તો અમારે તો એક વિશ ચક્રમાં જ ફસાઈ જવું પડે. આવવું, ભણવું અને અમેરિકામાં રોકાવું અને શું શું, હે ભગવાન, એ બધામાં તો અમે કદી જ ઊંચા ન આવીએ. નીલાબાને તે રાત્રે ઊંઘ ન આવી. બધી વાતચીત તેમણે સ્પષ્ટ સાંભળી હતી. અનિતા પોતાના દિલની વાતો જ સ્પષ્ટ રીતે કહી રહી હતી અને એક વાત તો દીવા જેવી ચોખ્ખી હતી. કોઈ પણ શરતે અનિતા એ વાતને માટે તૈયાર નહીં થાય કે સુરભીનો વર અહીં ભણવા આવે ત્યારે તેને ત્યાં મહેમાન તરીકે રહે. સુરભી પણ ઘરમાં હોય તેવા તો પ્રશ્નને જ ઉઠાવી શકાય તેવી પરિસ્થિતિ નથી. પત્નીની ઈચ્છા વિરુદ્ધ વિચારો શ્યામ પોતાની બહેનને મદદ જ ન કરી શકે એવું એના સ્વભાવમાં જ ન હતું. ગિરીશ જુદો હતો. કેટલીક વાર તે મીનાક્ષીનું કહ્યું સાંભળતો નહીં અને પોતે જે સાચું માને તે જ કરતો. વાત અહીંયા પણ સંબંધોને ઓળખવાની તો છે, પણ મહત્વ બીજાને અપાય છે, ડોલરને. પછી શું થયું માણીશું વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ.

એક રીતે નીલાબા શ્યામની આ વાત પણ સમજી શકતા હતા. આવા દૂર દૂરના દેશમાં તમારી પાસે બહુ બધા સગાઓ ન હતા જેની પર તમે આધાર રાખી શકો. કુટુંબ તો ત્યારે જ ટકી શકે જ્યારે પતિ પત્નીને અને પત્ની પતિને અનુકૂળ થઈને રહે. એકલતાનો પ્રશ્ન તો ઉકેલી જ શકાય અને શાંતિ તથા મૈત્રીનું વાતાવરણ બને. ભારતમાં જો પતિનો પત્ની સાથે મતભેદ થાય તો તેની માતા તેને આશ્વસ્ત કરવા તૈયાર જ હોય. લાખો વર્ષોમાં પણ તે પોતાના વહાલા રતન જેવા દીકરાને તેની પત્ની પાસે જવાનું ન જ કહે કે તેની સાથે સમાધાન કરવાનું પણ ન કહે. પણ અમેરિકામાં આવા સામાજિક ધોરણો જુદા હતા. પતિ અને પત્નીને એકમેકના આધારની નાજુક વ્યવસ્થા ઊભી કરવાની હતી. આથી જ અમેરિકામાં રહેતા ભારતીય પતિએ પોતાની પત્ની જે કહે તે લગભગ સાંભળી અને સ્વીકારીને જ જીવવું પડતું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર RJER ના સ્વરમાં ડોલર વહુ નવલકથાના અંશોને, જેના લેખિકા સુધા મૂર્તિ અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. પોતાના કામમાં શ્યામ અત્યંત સફળ નીવડ્યો હતો, પણ તે જાણે પહેલાનો શ્યામ ન હતો. જેમ એક ઉધઈ લાકડાને ખાઈ જાય તેમ એક વણકથ્થું દુઃખ તેના આંતરડાને કોરી રહ્યું હતું. તેના કેટલાક મિત્રોના સંતાનો મોટા થઈ ચૂક્યા હતા અને તેમાંના પણ કેટલાક એમના માતા પિતા માટે મોટી ચિંતાનો વિષય બન્યા હતા. કોઈક વાર શ્યામને લાગતું હતું કે હવે તેમણે ભારત પાછા ફરવું જોઈએ, પરંતુ અનિતા તે વિશે વાત કરવા પણ તૈયાર ન હતી. અનિતાને ભારત માટે તો જાણે ઘૃણા જ હતી. અહીંના સમાજમાં મળતી સ્વતંત્રતા અને સગવડોથી તે મોહિત થઈ ગઈ હતી. તેનું જીવન ખૂબ જ સારી રીતે અને સુરક્ષિત રીતે વીતી રહ્યું હતું અને તેને એ બધું છોડી દેવાનો વિચાર સુદ્ધા નહોતો કરવો. શ્યામના એક મિત્રનું નામ હતું નરેશ, જેને 13 વર્ષની એક દીકરી હતી. પિતાને એ વાતની ખબર નહોતી પડતી કે તે ફોન પર કોની સાથે વાતો કરતી હતી કે કોની સાથે ઘરની બહાર જતી હતી. તે ઘરે મોડી પાછી આવે તો નરેશનો જીવ ચિંતાથી ચૂંથાઈ જતો. તેની પત્ની શાંતિની પણ માનસિક સ્થિતિ હણાઈ ગઈ હતી. એક દિવસ શાંતિએ ખૂબ જ ત્રસ્ત મનથી શ્યામને પોતાના દિલની વાત કરી. શું વાત હતી તમે કલ્પી શકો છો, અને તમારા કલ્પનાના ઘોડાઓને દોડાવીને એ વિચાર કરી જુઓ ત્યાં સુધી લઈએ નાનકડો વિરામ. વિરામ બાદ વાતને આગળ વધારીશું. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

નરેશે શ્યામને પૂછી જ લીધું, કાલે ઉઠીને તારી દીકરી પણ ટીનેજર બનશે અને બીજી અમેરિકન છોકરીઓની જેમ ડેટ ઉપર જવા માંગશે તો તું શું કરીશ? શું તને આ વિચારે જ ડર નથી લાગતો? છેવટે તો આપણે બધા ભારતના મધ્યમ વર્ગના લોકો છીએ અને એ વર્ગની જ નૈતિકતાને ધરાવીએ છીએ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર, આરજે આરના સ્વરમાં, રેડિયો પાલનપુર પર નવલકથા ડોલર વહુ. આ ડોલર વહુ નવલકથાના લેખિકા સુધા મૂર્તિ અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે તે છે સુધા મહેતા. પણ આ સમગ્ર વાતને અનિતાએ ઉડાવી દીધી. એ વખતે જોયું જ હશે, એકાદ બે કડક તમાચાથી કામ પતી જશે અને તેનું વર્તન ઠેકાણે આવી જશે. પણ આ બાબતે શ્યામ પોતાની પત્ની સાથે સહમત ન થયો. અનિતા આપણી દીકરી નાની હોય અને બીજી અમેરિકન છોકરીઓ જેવા રંગરંગના કપડાં પણ પહેરતી હોય, તેમની જ શાળામાં ભણતી હોય તો આપણે તે વિશે ખૂબ ગૌરવ લઈએ, પણ એ જ છોકરી સહેજ વયમાં વધે અને બીજી છોકરીઓની જેવી વર્તણૂક કરવા ઈચ્છે અને આપણે એને રોકવાની વાતો કરીએ તો તને તે કેવી રીતે સ્વીકારી લેવું તેની સમજણ પડે છે? એકબીજાથી આટલી જુદી પડતી હોય તેવી બે ભિન્ન મૂલ્ય વ્યવસ્થાનું મહત્વ તે કઈ રીતે સમજી શકશે? હા, તો તમે તમારી દીકરીને આનંદપૂર્વક ડેટ પર જવા રજા આપશો? અનિતાએ છણકો કરીને શ્યામને કહ્યું. ના, મારા કહેવાનો અર્થ એમ નથી. હું તો પરિસ્થિતિને માણી રહ્યો છું, જાણી રહ્યો છું. આપણે એમ તો ન કરીએ કે છોકરાઓ અમુક બાબત અમેરિકાની દ્રષ્ટિએ જુએ અને અમુક બાબતે ભારતીય દ્રષ્ટિએ જુએ. આવી અતડામણને લીધે જ નરેશ આવી જટિલ પરિસ્થિતિમાં મુકાઈ ગયો છે. વાસ્તવમાં બંને વાતો પણ એટલી જ સાચી છે કે આપણે રહેવું છે અમેરિકા, વિદેશમાં, વિદેશની પરિસ્થિતિને ડોલર ગમે ને ત્યાંની સંસ્કૃતિ આપણને ગમતી નથી, એ પણ વાત સાચી છે કારણ કે આપણો ઉછેર જુદી રીતે થયો છે. પરંતુ તમારા સંતાનો ત્યાં ઉછરે તો એમને તો એ ગમવાનું, એ સાહજિક લાગવાનું, તો શું કરવું એ મોટી વિટંબણા હોય છે આ પરિવારોમાં. અહીંયા શું થશે તે વાતને આગળ વધારીશું આ નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

વાત અડધી મૂકીને જ અનિતા ફરી ઓફિસે જવાની તૈયારીમાં લાગી. ઘરના બધા કામો તેણે પોતાની સાસુને સમજાવી દીધા અને વળી બેબીને પણ બોટલમાંથી દૂધ અથવા જ્યુસ ક્યારે ને કેટલું પાવું વગેરે પણ સમજાવ્યું. ફરી એકવાર નીલાબા પોતાને એમ કહેતા રોકી ન શક્યા કે અનિતા નાનું બાળક હોય ત્યારે માતાના દૂધની જરૂર પડે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર સુધા મૂર્તિ લિખિત અને સુધા મહેતા અનુવાદિત ગુજરાતીમાં નવલકથાના અંશોને, ડોલર વહુ નવલકથાના અંશોને, આરજે એઆરના સ્વરમાં. બા, હું મારું જ દૂધ ગાડીને ફ્રીજમાં મૂકી જવાની છું, જરા ગરમ કરી લેજો અને બેબીને આપજો. આવી પદ્ધતિ પણ હશે તે નીલાબાને સહેજે ખબર નહોતી. પણ બપોરે ઘરે આવીને તું જ તેને દૂધ કેમ ન પાઈ શકે? મીનાક્ષી તો શાળામાંથી દરરોજ બપોરે રિક્ષામાં ઘરે પાછી આવતી અને પોતાના બાળકને દૂધ પીવડાવીને પાછી જતી. અનિતાએ ટૂંકાણમાં જવાબ આપ્યો, મીનાક્ષીની વાત જુદી છે અને આ અમેરિકા છે. શ્યામ અને અનિતા પાછા કામે જવા લાગ્યા. આખું ઘર શાંત હતું, જીવન નીરસ અને કંટાળાભર્યું બનવા લાગ્યું. નીલાબાને વાતોના વડા કરવાની ટેવ હતી અને કદી લાંબા સમય માટે એકલા નહોતા રહેતા. તેમને તો આ દિવસો સહેજે ભયાનક પણ લાગવા લાગ્યા. મોટે ભાગે માનસી તો ઉમટી રહેતી અને ઘરમાં પણ ઘણું કામકાજ તો હોય જ નહીં. ઘરની બહારના રસ્તા પણ ઉજ્જડ અને નિર્જન રહેતા શાકવાળાની જાણીતી બૂમો કે ફૂલ વેચનારની બૂમો જેવું કંઈ પણ અહીંયા ન સંભળાતું. એકદમ સુનકાર દૂર કરવા માટે કોઈ અવાજ પણ ન આવતો. અમદાવાદમાં પણ કોઈ કોઈક વાર તેમને આવો અનુભવ થતા હતા, જ્યારે જીવન તદ્દન સ્થગિત થઈ ચૂક્યું હતું એવું જણાતું હતું ત્યારે. પરંતુ એ મનભાવ સ્થિતિ, મનભાવની એ શાંતિ અને ભયકાર એકલતામાં જમીન આસમાનનો તફાવત હતો. તેથી જ તો તેઓ કોઈને પણ કંપની માટે ગમે તેની સાથે વાતો કરવા તત્પર થઈ ગયા હતા અને જે મળે તેને વાતોમાં ખેંચવાનો પ્રયત્ન કર્યા કરતા હતા. જીવન કંઈક આવું પણ હોય છે. વાતને આગળ વધારીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ.

પહેલાં તો ટીવીનું આકર્ષણ તેમને પણ થયેલું. સુપરમાર્કેટો અને ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સમાં જવાનું તેમને ગમતું. સમય જતાં તે મોહ અને આકર્ષણ ઓછા થઈ ગયા. ગમે તેટલો મોટો હોય તે છેવટે તો સ્ટોર જ હતો ને, એક દુકાન. પણ જેને માટે તલસતા હતા એ લોકો ક્યાં છે? નીલાબાને આ બધું જ અનુભવાતું હતું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે યારના સ્વરમાં ડોલર વહુ નવલકથાના અંશોને, જેના લેખિકા સુધા મૂર્તિ અને ગુજરાતીમાં અનુવાદ સુધા મહેતાએ કર્યો છે. અમદાવાદમાં તો જીવી મીનાક્ષી ઘરે પાછી આવે કે રામજી મંદિર જવા માટે તે ઉપડી જતા. તેમના જેવી બીજી સાસુઓ પણ ત્યાં મજાથી ભેગી થતી. પોતાની વહુઓની કુથલી કરવામાં બધી સાસુઓને આ ઠેકાણે ખૂબ મજા આવતી અને એવો દાવો પણ કરતી કે પોતે તો ઘણી સારી વહુ હતી, છતાં તેમના નસીબે ભયંકર વહુઓ આવી હતી. ઘરે પાછા ફરતા સુધીમાં આવી આકર્ષક કુથલીઓ સાંભળી મજા કરીને નીલાબા પાછા ઘરે આવતા. ત્યાં સુધીમાં મીનાક્ષી રસોડાનું બધું કામ પૂરું કરી નાખતી અને વળી પથારીઓ પણ પાથરી દેતી. પણ અહીં તો કહાની તદ્દન ઊંધી જ હતી. ઘેર આવે ત્યારે શ્યામ અને અનિતા ખૂબ થાક્યા હોય, ત્યારે એમને અનુભવાયું કે શું મીનાક્ષી પણ થાકતી નહીં હોય? પણ તે તો સખત કામ કરતી.

હતી, પણ કોણ જાણે આજે તેઓને એવો કોઈ પ્રસંગ યાદ નથી જ્યારે મીનાક્ષીએ પોતાના થાકની ફરિયાદ સુદ્ધા તેમને કરી હોય. કંઈ વાતચીત કર્યા વિના જ અનિતા ફ્રીઝરનું થીજેલું ખાવાનું બહાર કાઢીને માઇક્રોવેવમાં ગોઠવીને ગરમ કરી લેતી, શાંતિથી તે ખાઈને પછી દિવસ પૂરો કરી નાખતી. જો નીલાબાને બહાર જવું હોય તો તેમને રવિવારની રાહ જોવી પડતી હતી. આજ તો આ દુનિયા વિદેશની દુનિયા છે, એ માટે સમય અને પ્લાનિંગ નિશ્ચિત હોય, ટાઈમ ટેબલ હોય, ગમે ત્યારે મન કરે તેમ માણી ન લેવાય, આ સમજવું જરૂરી છે. વાતને આગળ વધારીશું, પરંતુ હવે સમય થયો છે એક વિરામનો. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

ને મેસેજીસ સંદેશાઓ મોકલી શકો છો. આ સિવાય આ મીડિયમ આ માધ્યમ પર જવા માટે તમે અમારી મોબાઈલ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર અને આઈફોન હોય તો આઈટ્યુન્સ સ્ટોર પરથી ડાઉનલોડ કરો. આ સિવાય પણ તમે જ્યાં સુધી આ અવાજને પહોંચાડવા ઈચ્છતા હોવ ઇન્ટરનેટના માધ્યમથી કે તમારા સુધી આ અવાજને પકડી રાખવા જકડી રાખવા માગતા હોવ તો તમે ઇન્ટરનેટના માધ્યમથી રેડિયો ગાર્ડન પર જઈ અને અમને સાંભળી શકો છો. ફરી મળીશું આવતા અઠવાડિયે આ નવલકથાના અંશો સાથે. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

દાશે માલ ને દરરોજ આવશે મિનિસ્ટર નો કોલ આપણા નામે પી

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: છે, જો તું એમ નહીં કરે તો હું તમને બધાને મારીને ખાઈ જઈશ. ગંગદત્ત ગભરાયો. તેને સાપની માંગણી સ્વીકાર્યા વિના છૂટકો ન હતો. હવે ગંગદત્ત પોતાના કુટુંબીઓ કે સાગરિતોમાંથી રોજ એક દેડકો સાપને આપવા લાગ્યો. એમ કરતાં કરતાં ગંગદત્તના બધા જ સંબંધીઓ પૂરા થઈ ગયા. સાપ એક દિવસ ગંગદત્તના વહાલા દીકરાને પણ ખાઈ ગયો. ગંગદત્ત આ જાણીને રડવા લાગ્યો. તેની પત્નીએ કહ્યું, સ્વામી, સાપને મારવાનું અશક્ય છે, માટે આ કૂવામાંથી ચાલ્યા જવું એ જ માર્ગ છે. દેડકાને પત્નીની વાત સારી લાગી. તેણે દેડકીને રેટ મારફતે કૂવામાંથી બહાર મોકલી દીધી. હવે તે પેલા સાપ પાસે આવ્યો. સાપે કહ્યું, ગંગદત્ત, હું ભૂખ્યો છું, મારા ખાવા માટેની વ્યવસ્થા કરવાનું તે સ્વીકારેલું છે, તો હવે હું કોને ખાઉં? ગંગદત્ત બોલ્યો, સર્પરાજ, મેં આજ સુધી તમને ભોજન આપવાનું મારું વચન પાડ્યું છે, તમે ચિંતા ન કરશો, હું તમને ભૂખે નહીં મરવા દઉં. કૂવાની બાજુમાં બીજું તળાવ છે, એમાં ઘણા દેડકા છે, હું કૂવામાંથી બહાર જઈ એમને અહીં બોલાવી લાવું, એટલે તમારી ભોજનની વ્યવસ્થા થઈ જશે. સાપને થયું કે આ પણ એક સારી તક છે. તેણે દેડકાને બહાર જવાની રજા આપી. ગંગદત્ત તરત રેટના ઘડાઓ ઉપર કૂદતો જીવ બચાવીને નાસી છૂટ્યો. બે ત્રણ દિવસ થયા તો પણ ગંગદત્ત કૂવામાં પાછું ન ફર્યો, એટલે સાપે કૂવામાંની ગો મારફતે સંદેશો કહાવ્યો કે ગંગદત્ત, તું જલ્દી પાછો આવ, તારા મિત્ર સર્પરાજને તારા વિના ફાવતું નથી. સર્પરાજના સંદેશાનો ગંગદત્તે જવાબ આપતા ગોને કહ્યું, તું એને કહેજે કે ભૂખ્યાનો ભરોસો છો, એમે તારા જેવા વિશ્વાસઘાતી મિત્રનો તો ભરોસો જ કેમ રાખો. સાપ કૂવામાંના બધા જીવોને તો ખાઈ ગયો હતો, એથી એ પણ ભૂખને કારણે મોતને ભેટ્યો. ગો એને મરતો જોઈ મનોમન બોલી, મિત્રનો વિશ્વાસઘાત કરનારની આવી જ દશા થાય છે, એમાં નવાઈ શી.
1: બાળ મિત્રો, આપણને સૌને વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે અને બાળ ગીતો પણ, એટલે જ હું પ્રિયરાજ બપોરની સભામાં તમારા માટે રેડિયો પાલનપુર પર લઈ આવીશ વાર્તાઓ અને બાળ ગીતો. તમે બધા 2 વાગે તૈયાર થઈ જજો મારી સાથે રેડિયો પાલનપુર પર આપણી સભામાં, બાળ સભામાં.
0: એક મોટું નગર હતું, તેમાં 2 મિત્રો રહેતા હતા. એકનું નામ ધર્મબુદ્ધિ અને બીજાનું નામ પાપબુદ્ધિ હતું. પાપબુદ્ધિ ધીરે ધીરે દરિદ્ર થતો ગયો અને ભૂખી મરવા લાગ્યો. તેણે ધર્મબુદ્ધિને સાથે લઈ પરદેશ જવાનો વિચાર કર્યો. જો ધર્મબુદ્ધિ સાથે હોય તો તેની બુદ્ધિના લીધે ધન પ્રાપ્તિ થાય, એવો વિચાર કરી પાપબુદ્ધિ ધર્મબુદ્ધિ પાસે આવ્યો. તેણે ધર્મબુદ્ધિને કહ્યું, આપણે આવડા મોટા થયા છતાં દેશાવર જોયા નહીં, જો આપણા બાળકો પૂછશે તો આપણે શું કહીશું? દેશ પરદેશ જોવાથી વિદ્યા, ધન અને કલાની પ્રાપ્તિ થાય છે. જુદા જુદા વસ્ત્ર પરિધાન, જુદી જુદી ભાષાઓ અને જુદા જુદા રિવાજો જોવા મળે છે. જે ધરતીની પીઠ પર ઘૂમીને આ બધું જોતા નથી તેનું જીવન વ્યર્થ છે. પાપબુદ્ધિની વાર્તા ધર્મબુદ્ધિના ગળે ઉતરી ગઈ અને બંને જણા પોતાના વડીલોની આજ્ઞા લઈ સારા સુકન જોઈ પરદેશ જવા ચાલી નીકળ્યા. બંને જણા પરદેશ રહી પુષ્કળ ધન કમાયા, પરંતુ પરદેશમાં ઘણો સમય થઈ જવાથી તેમને પોતાની જન્મભૂમિનું સ્મરણ થઈ આવ્યું, તેથી તેઓ પોતાના દેશ આવવા ચાલી નીકળ્યા. નગરની પાસે આવી પાપબુદ્ધિ ધર્મબુદ્ધિને કહેવા લાગ્યો, ભાઈ, થોડું ધન ગુપ્ત સ્થળે દાટી દેવું જોઈએ અને આપણો પરિવાર સુખીથી રહે એટલું ધન જ લઈ જઈએ. જો એમ નહીં કરીએ તો સગા સંબંધીઓ આપણી પાસે ધનની માંગણી કરશે. કહ્યું છે કે બુદ્ધિમાન મનુષ્યે થોડું ઘણું ધન તો ગુપ્ત રાખવું જ જોઈએ. ધર્મબુદ્ધિ પાપબુદ્ધિની વાત સાથે સંમત થયો અને બંને જણે વધારાનું ધન ઘડામાં ભરી એક ખીજડાના ઝાડ નીચે ખાડો ખોદી દાટી દીધું. તે પછી બંને જણા ઘરે ગયા અને સુખપૂર્વક રહેવા લાગ્યા. બીજા દિવસે પાપબુદ્ધિ મધરાતે ઉઠ્યો અને એકલો પેલા ખીજડાના ઝાડ પાસે જઈ પોતાનો ઘોડો ખાલી કરી તેમાંનું ધન પોતાના ઘરે લાવ્યો ને ઘરમાં છુપાવી દીધું. થોડા દિવસો વીતી ગયા પછી પાપબુદ્ધિ

માં બુદ્ધિ પાસે આવ્યો. તેણે કહ્યું, ભાઈ, ઘરમાં ખાનારા જાજા હોવાથી મારી પાસે ધન ખૂટવા આવ્યું છે અને તું પણ હું જતો હોય એમ લાગે છે, તો ચાલ આપણે થોડુંક ધન કાઢી લાવીએ. છતે ધને દુઃખ ભોગવવાનો શું અર્થ? ધર્મબુદ્ધિ બોલ્યો, ભાઈ જેવી તારી ઈચ્છા. તે પછી બંને મિત્રો જંગલમાં ગયા. પેલા ખીજડાના ઝાડ નીચે ખોદવા માંડ્યું. પાપ બુદ્ધિએ પોતાનો ઘોડો કાઢ્યો તો ખાલી ખમ, અને ધર્મબુદ્ધિએ ઘોડો કાઢ્યો તો ભરેલો. પાપ બુદ્ધિ માથું કૂટી કલ્પાંત કરવા લાગ્યો. તેણે કહ્યું, ભાઈ આ મારો ઘોડો ખાલી છે અને તારો ઘોડો દેખ ભરેલો છે, તે જ મારા ઘડાનું ધન લીધું છે. ધર્મબુદ્ધિ બોલ્યો, મૂર્ખ, મારા ઉપર આરોપ મુક્ત શરમાતો નથી? બંને વચ્ચે ઝઘડો થયો અને બંને લડતા લડતા ન્યાય મંદિર ગયા. ન્યાય મંદિરના અધિકારીઓએ તેમની અગ્નિ પરીક્ષા કરવાનું કહ્યું. તેથી પાપ બુદ્ધિ બોલી ઉઠ્યો, તમને બરાબર ન્યાય કરતા આ નથી આવડતું. નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે પહેલા લેખપત્રની ચકાસણી કરવી જોઈએ. લેખપત્ર ન હોય તો સાક્ષીની પૂછપરછ કરવી જોઈએ. બંનેમાંથી એકે ન હોય તો જ દિવ્ય પરીક્ષા લેવાય. ચાલો આપણે વનમાં જઈએ અને વૃક્ષ દેવતા પાસે જઈ તેમને પૂછી જોઈએ. અમારા બંનેમાંથી તે જેને ચોર કહે તે ચોર. પાપ બુદ્ધિની વાત સાંભળી બધાએ કહ્યું, આવતીકાલે આપણે વનમાં જઈ વૃક્ષદેવને પૂછીશું. પાપ બુદ્ધિ રાત્રે તેના પિતાજીને કહેવા લાગ્યો, પિતાજી આપણે ધર્મ સંકટમાં મુકાયા છીએ. જો તમે સહાય નહીં કરો તો આપણી કીર્તિ અને ધન બધું જ નાશ પામશે. ભાઈ, જે હોય તે સુખેથી કહે. કીર્તિ અને ધનની રક્ષા માટે તું કહીશ એમ હું કરીશ. પાપ બુદ્ધિના પિતાએ કહ્યું, પિતાજી એક જ માર્ગ છે કે અમે જે વૃક્ષ નીચે ધન દાટ્યું હતું તે વૃક્ષમાં પોલાણ છે. જો તમે સવારે વહેલા જઈને વૃક્ષના પોલાણમાં છુપાઈ જાઓ અને જ્યારે પૂછીએ ત્યારે તમે ધર્મબુદ્ધિને ચોર કહો તો આપણું ધન બચી જાય અને બીજું બધું ધન આપણને ફોગટમાં મળે. બીજે દિવસે પાપ બુદ્ધિનો પિતા વહેલી સવારે નીકળી પેલા ઝાડના પોલાણમાં છુપાઈ ગયો. સમય થયો એટલે ન્યાયાલયના અધિકારીઓ પંચોને લઈને પેલા ઝાડ પાસે આવી પહોંચ્યા. ધર્મબુદ્ધિ અને પાપ બુદ્ધિ પણ ત્યાં આવી ગયા. પાપ બુદ્ધિએ ઝાડ સામે બે હાથ જોડી પૂછ્યું, હે વૃક્ષ દેવતા, આપના નીચે જે ધન હતું તે કોણ ચોરી ગયું? ઝાડમાંથી બેઠેલો પાપ બુદ્ધિનો પિતા બોલ્યો, બધું ધન ધર્મબુદ્ધિ જ ચોરી ગયો છે. આ વૃક્ષ દેવતાની વાત સાંભળી ન્યાય અધિકારીઓ ધર્મબુદ્ધિને શિક્ષા કરવાનો વિચાર કરવા લાગ્યા. એટલામાં ધર્મબુદ્ધિએ આજુબાજુથી ઘાસ ઝાખરા ભેગા કરી ઝાડના મૂળમાં ગોઠવીને સળગાવ્યા. ઝાડના પોલાણમાં અગ્નિની જ્વાળા જતા પાપ બુદ્ધિનો પિતા, ઓ બાપરે, મરી ગયો કહી ચીસ પાડી બહાર દોડી આવ્યો. ત્યાં ઉભેલા લોકો આ કૌતુક જોઈને આશ્ચર્યમાં ડૂબી ગયા. બિચારા પાપ બુદ્ધિના પિતાનું આખું અંગ બળી ગયું હતું અને તેની આંખો પણ ફૂટી ગઈ હતી. જ્યારે આખી વાત બધાની સમક્ષ પાપ બુદ્ધિના પિતાએ કહી ત્યારે બધાએ પાપ બુદ્ધિને ફિટકાર આપી અને ખીજડાના ઝાડ પર લટકાવી દીધો. ધર્મબુદ્ધિના વખાણ કરતા કરતા બધા સૌ સૌને ઘેર ગયા.

0: બાળ મિત્રો, મજા પડી ને? તો તમારા મોટા ભાઈ બહેન કે મમ્મી પપ્પાને રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર મેસેજ કરવાનું કહેજો, અને આપણે મળીશું ફરીથી બાળગીતો અને વાર્તાઓ સાથે આવતીકાલે બપોરે 2 વાગે રેડિયો પાલનપુર પર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો 90.4 FM રેડિયો પાલનપુરની સાથે.
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88-95-12-99.

66888 તમારા સંદેશાઓને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શહેરની ઓળખ એટલે રેડિયો પાલનપુર, શહેરનો અવાજ એટલે રેડિયો પાલનપુર. 90.4 FM રેડિયો પાલનપુર. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले कि कोईनो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय कि आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए कि ए आपणी पासे हमेशा आपणो आधारस्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું

કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો, તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88 95 12

0: 9996688. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 9596688 9512996688 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.
1: ખયા છે લોક ભેગા કેમ આશાની ખુશાલી છે કોઈ

શહેરની ઓળખ એટલે રેડિયો પાલનપુર, શહેરનો અવાજ એટલે રેડિયો પાલનપુર. 90.4 FM રેડિયો પાલનપુર. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

તેને કારણે જે ગુજરાતમાં ઉત્પાદન છે તેમાં પણ ખાસો સુધારો જોવા મળી રહ્યો છે અને તેને લઈને કહેવાય કે એક પ્રકારે ગુજરાતમાં બાગાયતી ક્ષેત્રે ક્રાંતિ આવી છે. એવા કેટલાક સફળ ખેડૂતો છે કે જે ગુજરાતને તેને લઈને સમૃદ્ધ કરી રહ્યા છે. તો આ જ વિષય પર આજે આપણે ચર્ચા કરીશું અને તે પણ ફિલ્ડમાં આજના કૃષિ દર્શન કાર્યક્રમમાં.

0: નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં બાગાયતી ખેતીને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે અને તેને જ લઈને જે વિવિધ બાગાયતી પાકો છે તેના સફળ ખેડૂતો પણ આપણને જોવા મળી રહ્યા છે. અને ત્યાં સુધી કે એ સફળતાને લઈને જે અન્ય ખેડૂતો છે, જે અન્ય પાક લે છે, તેઓ પણ બાગાયતને સફળતાપૂર્વક લઈને તેઓ આગળ વધી રહ્યા છે. અને અમરપુરા ગામમાં એક એવા જ સફળ ખેડૂત છે, પ્રગતિશીલ ખેડૂત છે કે જેઓ બાગાયતી ખેતી અને તેમાં પણ ખાસ કરીને આંતર પાક દ્વારા સફળતા તેમણે પ્રાપ્ત કરી છે. ચાલો તેમને મળીએ, આજ વિશે વધુ માહિતી પ્રાપ્ત કરીએ. રણછોડજી, આપનું ખૂબ સ્વાગત છે. નમસ્કાર.
1: નમસ્કાર.
0: સૌથી પહેલા અમારા દર્શક મિત્રોને માહિતી આપશો કે આપ જે બાગાયતી ખેતી કરો છો તો કયા કયા પાક લો છો અને એનું ઉત્પાદન આપણને કેવું મળે છે તે દર્શકોને જણાવો.
1: અહીંયા અમારી જમીન થોડીક નીચાણવાળી છે અને ચોમાસામાં બીજા પાકોમાં અમને ઘણી બધી તકલીફો પડતી હોય છે, એટલે ચોમાસું ગયા પછી અમારે આ બાગાયતી ખેતી પાકો લેવા માટે બહુ સરળતાથી લઈ શકાય છે, એટલા માટે અમે બાગાયતી પાકો તરફ વળ્યા છીએ. ઘણા બધા ક્રોપ એવા છે જે 3 મહિનાની અંદર તૈયાર થતા હોય છે, એવા ક્રોપ પણ અમે વર્ષની અંદર લેતા હોઈએ છીએ. ડિસેમ્બર પછી જાન્યુઆરી ફેબ્રુઆરી એ મહિનામાં અમે તરબૂચ છે, કાકડી છે, ટમેટા, મરચા આ બધા પાકો 3-3 મહિનાના ક્રોપનું વાવેતર અમે કરીએ છીએ. અને ગલગોટા પણ વર્ષમાં 2 વાર અમે તૈયાર કરીએ છીએ, જે ચોમાસે તૈયાર કરીએ છીએ, નવરાત્રિથી લઈ દિવાળી અને દેવદિવાળીની સુધી ચાલે એવો ક્રોપ છે. અને જે ચૈતર મહિના માટે તૈયાર કરીએ છીએ અમે જાન્યુઆરીમાં એનું વાવેતર કરતા હોઈએ છીએ, તો જાન્યુઆરીથી લઈ અને એપ્રિલથી મે સુધી એક પાક ગલગોટાનો ચાલતો હોય છે, એ પાક પણ અમે લઈએ છીએ. મરચાનો પાક પણ એ થોડોક લોંગ ચાલે છે, લગભગ 3-4 મહિનાનો ક્રોપ છે. અને ધાન્ય પાકોમાં અમે એરંડા, કપાસ અને પશુપાલનના વ્યવસાય માટે અમે લીલા ઘાસચારાની પણ ખેતી કરતા હોઈએ છીએ.
0: અચ્છા, દર્શકોને આપણે એ જણાવો કે તમે કેવું કે આંતર પાક લો છો, બરાબર, આ પાકની સાથે આ પાક લો છો, તો તેનું કારણ શું અને તેનાથી ફાયદો થાય તો શું થાય?
1: આંતર પાક ના લઈએ તો એક કોઈ બી પાક લગાવીએ તો એક પાકમાં કદાચ કોઈ ભાવના કારણે કે કોઈ રોગ જીવાતના કારણે પાક જો નિષ્ફળ જતો હોય તો અમને ટોટલી ખર્ચોનો પાક અમને નિષ્ફળ જાય અને અમને પૂરું વળતર મળતું હોય. એટલે અમે બંને પાક લગાવવાનું કારણ એક કે કોઈ બી એક પાકમાં કદાચ નુકસાન જાય ભાવના કારણે કે કોઈ રોગ જીવાતના કારણે નુકસાન થતું હોય છે, તો એક પાક કદાચ સારો રહે અને ભાવ સારા આવે તો એમાં અમને સારું રહે. અને બીજું કે મજૂરી તો અમારે જે કરતા હોઈએ એ જ મજૂરી એની અંદર લાગતી હોય છે, નિંદામણની કે અને એને એની અંદર જે અમે ટ્રીટમેન્ટ કરીએ છીએ વોટર સોલ્યુબલ ખાતરોના કે કોઈ દવાના સ્પ્રે આવતા હોય, તો એક પાકમાં એ જ એના જ ખર્ચામાં અમારે એ ક્રોપ તૈયાર થતા હોય છે, એટલા માટે અમે આંતર પાક પસંદ કરીએ.
0: અચ્છા, તમે તડબૂચની સાથે ભીંડા ઉગાડો છો, બરાબર, એવી રીતે ફૂલની સાથે આપ ચોળી ઉગાડો છો, તો આ બંને જે પાક છે બંને અલગ અલગ છે, એક કઠોળ વર્ગનો પાક છે, એક બાગાયતી છે, તો બંને વચ્ચે અંતર કેટલું રાખવું પડે?
1: બંને છોડ વચ્ચેનું અંતર જે અમે મલ્ચિંગ 2 હોલવાળું લઈએ છીએ, ફૂટના અંતરે એના હોલ આવતા હોય છે, તો અમે બંને લાઇનમાં એક હોલ છોડી અને બીજા હોલમાં અમે તરબૂચનું વાવેતર કરતા હોય છીએ. વચ્ચે જે એવો હોલ ખાલી રહેતો હોય છે એની અંદર અમે અંતર પાકમાં કોઈ બી રીંગણ લઈએ યા ભીંડા કોઈ બી પાક અમે લેતા હોઈએ છીએ.
0: અચ્છા રણછોડજી, આ જે વિસ્તાર છે દેત્રો, જે ખાસ કરીને ઉનાળામાં એકદમ સૂકો કહેવાય એવો આ પ્રદેશ છે, અહીંયા પાણી લગભગ કેટલા ફૂટે મળે છે અને પહેલા જ્યારે આપ છૂટું પાણી જ્યારે ખેતરમાં વેવડાવતા હતા, હવે આપ ટપકનો ઉપયોગ કરે છે, તો પાણીમાં લગભગ કેટલી બચત જોવા મળે છે?
1: અમારા વિસ્તારમાં પાણીનું સ્તર પહેલાં તો 600-800 ફૂટે હતું, અત્યારે નર્મદાના નીર વહેતા પાણી થાય એના કારણે અત્યારે થોડુંક એનું સ્તર ઊંચું છે. અને ટપકની વાત કરું તો ટપકના કારણે ઘણી બધી પાણીની બચત થતી હોય છે. અને અમારા વિસ્તારમાં આમ તો છૂટા પાણીથી જે ચીલા ચાલુ ખેતી કરે એમાં એક જ પાક લેતા હોય છે સિઝનનો, અને આજે હું ટપકથી ખેતી કરું એમાં અમે વર્ષમાં 3-3 પાક લેતા હોઈએ છીએ ટપકના કારણે.

0: અને એમાં પાણીની ઘણી બધી બચત થતી. પેલું વીઘા દીઠ 2 થી 3 કલાક 4 કલાક છૂટા પાણીથી પીએ તમે કરતા હોઈએ, અને ટપકથી અમે મિનિમમ 1 કલાકમાં વીઘો ટપકથી પી જતો હોય છે.
1: અચ્છા, ઘણીવાર ખેડૂતને એ પ્રેરણા કોઈ આપવા વાળું હોય કે ભાઈ આવું કરો તો આ ફાયદો થશે, ટપક માટેની પ્રેરણા તમને કોણે આપી?
0: ટપક માટેની પ્રેરણા અમે ઘણી વખત આ ચાલુ ચીલા ખેતીથી ખરેખર કંટાળેલા હતા, અને સોશિયલ મીડિયાના માધ્યમથી અમે એક આ નવી ટેકનોલોજી જોતા હતા સોશિયલ મીડિયાના માધ્યમ, તો અમને પણ એક એવો વિચાર આવ્યો કે આ ટપક મલ્ચિંગથી જો ખેતી કરશું તો કંઈક ને કંઈક આમાં ફાયદા થશે. એટલે પહેલાં તો અમે આ ટપક મલ્ચિંગથી વંચિત હતા, એટલે ટપક કેવી રીતે કરવી, ટપક શું છે એ અમે જોયું નહોતું કે જાણ્યું નહોતું. એટલે અમે બીજા ખેડૂતોથી આ પ્રેરણા લઈ અને શીખવા મળ્યું હતું. અને શરૂઆતમાં તો ટપક કરવી હતી એટલે અમારી પાસે પહેલાં તો ખેતરમાં કોઈ સગવડ હતી નહીં, એટલે ટપક ઘણી સિસ્ટમથી થતી હોય છે. કોઈ બોટી કનેક્શન કરી ટપક કરતા હોય છે, કોઈ વોચ બનાવી મોટર દ્વારા ટપકની સિંચાઈ કરતા હોય છે. એટલે બીજા ખેડૂતો પાસેથી શીખી અને મેં આ શરૂઆત કરી હતી ટપક અને મલ્ચિંગથી. અત્યારે બહુ સરળ થઈ ગયું, અમારા માટે ટપક કરવું એ અત્યારે સરળ થઈ ગયું.
1: વિરામ બાદ આપનું ફરી એકવાર સ્વાગત છે કૃષિ દર્શન કાર્યક્રમમાં. અચ્છા, આપે જે વાત કરી કે આજે ટેકનોલોજીનો આપે ઉપયોગ કર્યો, તો ખાસ કરીને આર્થિક રીતે તમને શું ફાયદો જોવા મળ્યો, જમીનની ફળદ્રુપતામાં કોઈ ફેર જોવા મળ્યો?
0: ટપક અને મલ્ચિંગથી પહેલાં તો આર્થિક રીતે ઘણો બધો ફાયદો થયો, કારણ કે છૂટા પાણીથી જે આપણે ફળ, ધારો કે ટેટી હોય, તરબૂચ હોય, ટમેટા હોય, એ બધા જમીન અડીને તૈયાર થવાવાળા પાકો છે. એ છૂટા પાણીથી જે અમે પહેલાં કરતા હતા એની અંદર ઘણી બધી તકલીફો, માર્કેટમાં અમે જ્યારે અમારો માલ મૂકીએ ત્યારે જે મલ્ચિંગથી તૈયાર કરેલા હોય એ અને ચાલુ ચીલામાં જે છૂટા પાણીથી તૈયાર કરેલા એમાં ઘણો બધો ડિફરન્સ હોતો હતો. અત્યારે અમે જે ટપક મલ્ચિંગથી શરૂઆત કરી એટલે અમારા પાકોની ગુણવત્તા વધી, જમીનની ફળદ્રુપતા પણ વધી, અને હાલ માર્કેટમાં અમે જે અમારો માલ મૂકીએ એટલે પહેલાં વેચાઈ જાય છે. પહેલાં અમારો માલ વેચાતો નહોતો, અત્યારે અમને ટપક મલ્ચિંગના મોટા એ ફાયદા થયા.
1: રણછોડજી, ખાતર અને દવાનો છંટકાવ એ જે તે પાકોમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવતા હો છો, તમે એ કામ કઈ રીતે કરો છો?
0: ખાતરમાં એવું કે કોઈ બી પાક હોય તો એના પ્રથમ ડોઝથી લઈ અને આખી ડોઝ સુધી જે સ્ટેપ બાય સ્ટેપ વોટર સોલ્યુબલ ખાતરો આપવાના હોય છે પાયાની અંદર, તો એ ખાતરો અમે જે ટપકના વેન્ચુરી દ્વારા આપવામાં આવે છે અને ઉપર કોઈ રોગ જીવાતનો સ્પ્રે આવે એ અમે પંપથી આપતા હોઈએ છીએ.
1: અચ્છા રણછોડજી, જે પાક છે એની ઉત્પાદન અને ગુણવત્તા જળવાય એ માટે ક્રોપ કવરનું પણ મહત્વ છે. દર્શકોને જણાવો કે ક્રોપ કવર એ શું છે અને તમે કયા પાકમાં કઈ રીતે કરો છો?
0: ક્રોપ કવર એ અમે જ્યારે ડિસેમ્બર નવેમ્બર ડિસેમ્બરથી કોઈ પણ જે ક્રોપ લગાવીએ એ સમયે ઠંડીનું વધારે પ્રમાણ હોય છે, ઝાકળનું પ્રમાણ પણ વધારે હોય છે, એ સમયે ક્રોપ કવર લગાવ્યા વગર કોઈ પાક તૈયાર થતો નથી. એટલે અમે ક્રોપ કવર લગાવતા હોઈએ છીએ. અને ક્રોપ કવરના ફાયદા જોવા જઈએ તો એ ઋતુમાં ઝાકળથી ઘણા બધા પાકો નિષ્ફળ જતા હોય છે ક્રોપ કવર ના હોય તો. અને ક્રોપ કવર લગાવવાથી પાકોની ગુણવત્તા અને પાકોની જે ગ્રીનરી પણ સારી રહેશે અને રોગ જીવાતની પણ ઘણી બધી બચત થાય છે. રોગ જીવાતની કોઈ પણ મિનિમમ 45 થી 50 દિવસ સુધી કોઈ રોગ જીવાતનો સ્પ્રે આપવાનો રહેતો નથી.
1: અચ્છા, તમારા ત્યાં જે તૈયાર થતો પાક હોય એ ફૂલ હોય કે પછી તડબૂચ હોય, તેની વેચાણ વ્યવસ્થા શું છે અને નજીકમાં માર્કેટ ક્યાં છે કે જ્યાં તમે માલ વેચો છો?
0: પાકોમાં અમારે જો મરચા, લીલા મરચાંનું અમે માર્કેટ અમારે નજીક કડી છે, મહેસાણા છે, ત્યાં અમારે આપવા જવાનું હોય છે. ફૂલોની વાત કરીએ તો ફૂલોમાં અમે માર્કેટમાં તો અમારે અહીં 2 માર્કેટો છે, પણ માર્કેટની અંદર ફૂલોની કોઈ જાહેર હરાજી થતી નથી. એટલે એ ફૂલોમાં અમે માળીઓ જે અમારે આજુબાજુના કોઈ ધાર્મિક સ્થળો હોય ત્યાં માળીઓને અમે સંપર્ક કરેલા હોય છે અને માળીઓના ઓર્ડરથી અમે ફૂલો આપવા જતા હોય છે. ઘણીવાર કોઈ એવા પ્રાઇવેટ લોકલ ગ્રાહક હોય તો એ ખેતરે પણ આવીને લઈ જતા હોય છે. અને બીજા બધા તરબૂચ જેવા પાકો છે એ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી અમે કોઈ પાક અમારો તૈયાર થાય ત્યારે અમે કોઈ રીલ વાયરલ કરીએ તો અમારા સંપર્કથી ખેતરે આવીને પણ લઈ જતા હોય છે. ઘણીવાર અમારે માર્કેટ પણ જવાનું થતું હોય છે.
1: અચ્છા, ઘણીવાર એવું ખેડૂતોમાં ખાસ જોવા મળે છે કે જ્યારે જે તે કોઈ પાક છે એની બીજની રોપણી કરવાની હોય કે પછી જ્યારે એ પાક તૈયાર થઈ જાય અને એ વખતે એ જેમ કે ફૂલ તોડવાના હોય કે તડબૂચ કે ટેટી, તો એ વખતે લેબર માટે તમે શું વ્યવસ્થા કરો છો? તમારા ઘરમાંથી જ કોઈ હોય છે કે પછી બહારથી શ્રમિકો બોલાવવા પડે છે?
0: લેબરમાં અમારે પાક તૈયાર થાય, કોઈ મરચાંની વીણી હોય, કોઈ ફૂલની વીણી હોય કે કોઈ નિંદામણ હોય, તો એવા સમયે જો

0: અમારા ઘરના અમે સભ્યો 3 થી 4 સભ્યો છીએ, અને જરૂર પડે તો અમે અમારા ગામમાં કદાચ લેબર ના મળે તો બહાર ગામથી પણ અમે લેબરો લાવતા હોઈએ છીએ ઘણી વાર.
1: અચ્છા રણછોડજી, જ્યારે આ પાકની વાત કરીએ છીએ બરાબર, તો આપે કીધું કે કેટલાક પાક છે વર્ષમાં 2 વાર પણ લઈએ છે, તો સામાન્ય રીતે એ જુદા જુદા પાક છે એનો હેક્ટર કે એકર દીઠ કેટલો ઉતારો આવે છે?
0: પાકમાં શરૂઆત અમે ચોરીની કરીએ છીએ ડિસેમ્બર મહિનાથી, તો ચોરીમાં મિનિમમ 100 મણથી લઈ અને 100 મણ ઉપર પણ એ પાક જતો હોય છે, અને ભાવનો તો ભાવ માર્કેટના ઊંચ નીચે રહેતા હોય છે, એટલે એના કારણે વીઘા દીઠ 1 લાખની આજુબાજુ રહેતો હોય છે ઉતારો. તરબૂચની વાત કરીએ તો તરબૂચ 600 થી 700 મણનો ઉતારો મળતો હોય છે, એ પણ ભાવના આધારે ઊંચ નીચે રહેતું હોય છે, એમાં પણ 1 લાખની આજુબાજુ મિનિમમ એનો પણ બેનિફિટ રહેતો હોય છે. ટમેટા જોઈએ તો ટમેટા પણ ઘણીવાર માર્કેટમાં ઊંચા નીચા ભાવ રહેતા હોય છે. એમાં જોવા જઈએ તો જે ઉત્પાદન છે એ તો અમારી જે માવજતના કારણે ઉત્પાદન તો અમે લેતા જ હોય છે, પણ ભાવના આધારે જોવા જઈએ તો ઘણીવાર આગળ પાછળ જે બેનિફિટ થતું હોય છે. મરચાંની વાત કરું, મરચાંમાં પણ શરૂઆતમાં માલ સારો અને વેરાયટી પણ સારી હોય છે, એ વખતે માલનું ગુણવત્તા પણ સારી હોય છે, એ વખતે શરૂઆતમાં બજાર થોડી ઓછી હોય છે, એ વખતે માલ ભરપૂર હોય છે, પાછળથી જ્યારે બજાર હાઈ થાય ત્યારે માલ અમારા જોડે થોડો ઓછો થતો હોય છે, પણ સરવાળે એનું બેનિફિટ અમને મળી રહેતું હોય છે.
1: એટલે કહી શકાય કે જે ચીલા ચાલુ તમે ખેતી કરતા હતા અને એની બદલે હવે જ્યારે તમે આ મલ્ચિંગનો ઉપયોગ કરો છો, ટપકનો ઉપયોગ કરો છો, વોટર સોલ્યુબલનો ઉપયોગ કરો છો, અને આવકમાં પણ આપણને એ ફેર જોવા મળે છે બરાબર, તો બીજા ખેડૂતોને ખાસ કરીને એને લઈને શું કહેશો કે જે આધુનિક પદ્ધતિઓ છે અપનાવવી જોઈએ, શું કહેશો?
0: હા, બીજા ખેડૂતોને હું કહેવા માગું છું કે જે ચાલુ ચીલા ખેતી છે એમાં જોવા જઈએ તો એરંડા છે વર્ષનો એક જ પાક છે, એ પણ વરસાદ આધારિત. કદાચ ઘણી વખત એવું થતું હોય છે વર્ષમાં 2-2 વાર વાવણી કરીએ છતાંય પણ એમાં કોઈ કોઈક સમયે લોસ પણ જતી હોય છે. કપાસ છે, કપાસમાં પણ વરસાદના કારણે ઘણી વખત પાછળથી નુકસાન થતું હોય છે, ઘણીવાર આગળથી નુકસાન થતું હોય છે. એના જો ડિફરન્સમાં જોવા જઈએ તો જે ટપક મલ્ચિંગથી ખેતી કરીએ એમાં ઘણો બધો ફાયદો છે, કારણ કે ટપક અને મલ્ચિંગની જે ખેતી છે એ વરસાદ પૂરો થઈ જાય, કારણ કે વરસાદની સિઝન પૂરી થઈ જાય પછી શરૂઆત કરવાની હોય છે, એટલે ટપક મલ્ચિંગની ખેતીમાં 100% ફાયદો છે. અને બીજા ખેડૂતોને કહેવા માગું છું કે ટપક મલ્ચિંગથી તમે શરૂઆત કરશો તો ઘણો બધો ફાયદો છે.
2: અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો અમદાવાદ જિલ્લામાં મુખ્યત્વે ફળપાકોમાં આંબા, જામફળ, લીંબુ, દાડમ જેવા ફળપાકોનું વાવેતર થાય છે, તેમજ છેલ્લા કેટલાક વર્ષોમાં ખેડૂતોના અથાગ પ્રયત્નો અને એમની મહેનત વડે જિલ્લામાં કમલમ, ટીસ્યુ, ખારેક જેવા ફળપાકોનું પણ વાવેતર થયું છે. અમદાવાદ જિલ્લામાં લગભગ 5,200 હેક્ટર જેટલા ફળપાકનું વાવેતર છે. આ ઉપરાંત આપણે વાત કરીએ તો શાકભાજી પાકોમાં મુખ્યત્વે ટામેટા, મરચાં, રીંગણ, ભીંડા જેવા શાકભાજી પાકો, તેમજ વેલાવાળા શાકભાજી પાકોની વાત કરીએ તો કાકડી, તુરિયા, ગલકા, દૂધી જેવા વેલાવાળા શાકભાજી પાકો પણ થાય છે. અમદાવાદ જિલ્લામાં લગભગ 16,000 હેક્ટર જેટલો શાકભાજી પાકોનો વિસ્તાર છે. આ ઉપરાંત આપણે વાત કરીએ તો અમદાવાદ જિલ્લાના મુખ્યત્વે ધોળકા તાલુકામાં ફૂલપાકોમાં સૌથી સારું વાવેતર થયેલું જોવા મળે છે. લગભગ 2100 હેક્ટર જેટલા ફૂલપાકોનું વાવેતર થાય છે અને આ બાગાયતી પાકો થકી ખેડૂતો સારી આવક મેળવી અને પોતાની આવકમાં વધારો કરી રહ્યા છે.
1: સાહેબ, એવું કહેવાય છે કે અત્યારનો જે ગાળો છે તેમાં એક બાગાયતી પાકોમાં ક્રાંતિ શબ્દ વપરાય છે, શા માટે?
2: જનરલી આપણે વાત કરીએ તો અત્યાર સુધી ખેડૂતો ચીલા ચાલુ અને પરંપરાગત ખેતી કરતા હતા, પરંતુ અવેરનેસ પ્રોગ્રામો, ખેડૂત શિબિરો, ખેડૂત તાલીમો અને સોશિયલ મીડિયા થકી અત્યારે ખેડૂત મિત્રો બાગાયત ખેતી તરફ પ્રયાણ કરી રહ્યા છે, તો જે બાગાયત ખેતી કરતા ખેડૂતોને પોતાની આવકમાં વધારો થાય છે, એકમ યુનિટમાં પોતે સારી એવી ખેતી કરી, મલ્ટી લેયર ક્રોપિંગ કરી અને ખેડૂતો પોતાની આવકમાં વધારો કરે છે. આ ઉપરાંત સમય અને ટેકનોલોજી સાથે ખેડૂતો આગળ વધી પોતે બાગાયતી પાકોમાં ટેકનોલોજીનો ઉપયોગ કરી, જેમ કે ખેડૂતો પોતે મલ્ચિંગ, ટપક પદ્ધતિ, ગ્રો કવર જેવા વિવિધ આયામોનો ઉપયોગ કરે છે, તેમજ રક્ષિત ખેતીના વિવિધ ઘટકોનો ઉપયોગ કરી અત્યારે ખેડૂતો પોતે પોતાની આવકમાં ખૂબ વધારો કરતા જોવા મળ્યા છે.
1: અચ્છા, આજના સમયમાં બાગાયતી ખેતીમાં કયા કયા મુદ્દા ખૂબ જરૂરી છે જે ખેડૂતોએ ધ્યાનમાં રાખવા જોઈએ?
2: હાલના સમયમાં આપણે વાત કરીએ તો ખેડૂત મિત્રોએ પોતે પરંપરાગત ખેતી છોડી અને આધુનિક ટેકનિક, વૈજ્ઞાનિક ઢબે ખેતી કરતા જો થાય તો પોતે પોતાની આવકમાં ચોક્કસ

0: વધારો કરતા જોવા મળે છે. ખેડૂત મિત્રોને આપણે આ તબક્કે એક વિનંતી કરીએ કે પોતે અત્યારે જે જે પણ નવી ટેકનોલોજી છે એમાં વાત કરીએ ખાસ, તો પોતે મલ્ચિંગ, ટપક પદ્ધતિનો ઉપયોગ, પ્રો કવરનો ઉપયોગ, ક્રોપ કવરનો ઉપયોગ, ફ્રૂટ બેગનો ઉપયોગ, તેમજ અત્યારે માર્કેટમાં જોવા મળતા વિવિધ ટેકનોલોજીનો ઉપયોગ કરી ખેડૂતો પોતે પોતાના ખેતરમાં આ જ પ્રકારે બાગાયતી ખેતી કરે તો તેઓ પરંપરાગત ખેતી કરતાં વધુ આવક મેળવે એ ચોક્કસ ખેડૂત મિત્રોને આપણે આ તબક્કે વિનંતી કરીએ છીએ.
1: સાહેબ, આપ એક બાગાયત નિષ્ણાત છો, આપની પાસેથી એ જાણવું છે કે બાગાયતી પાકો લેતા જે ખેડૂતો હોય એમને ખાસ કરીને કયા પડકારોનો સામનો કરવો પડતો હોય છે અને તે માટેના સોલ્યુશન શું હોય છે?
0: બાગાયતી પાકોમાં વાત કરીએ તો સૌથી મોટો પડકાર હોય છે જે ભાવનો ચઢાવ અને ઉતાર. માર્કેટમાં વાત કરીએ તો શાકભાજી પાકોમાં જ્યારે સિઝન હોય ત્યારે ભાવ ખૂબ નીચા જોવા મળે છે, તેમજ કોઈ સિઝન એવી જોવા મળે છે કે જેમાં ખેડૂતોને ખૂબ સારા ભાવ મળતા હોય છે. આ ઉપરાંત બીજો પડકારની વાત કરીએ તો બાગાયત ખેતીમાં સૌથી વધારે રોગ અને જીવાતનું પ્રમાણ પણ જોવા મળે છે. આના ઉકેલ માટે આપણે વાત કરીએ તો જે ખેડૂતોને ભાવના ચઢાણ અને ઉતાર માટેના પ્રશ્નો રહેતા હોય તો અત્યારે સૌથી સારું માર્કેટમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગનો કન્સેપ્ટ ચાલી રહ્યો છે, તો ખેડૂતો પોતે કોઈ કંપની જોડે પહેલાથી જ એગ્રીમેન્ટ કરી અને પોતાની પેદાશનો ભાવ પહેલાથી જ નક્કી કરી અને એમને વેચે છે. આ ઉપરાંત રોગજીવાતના પ્રશ્નો પણ બાગાયતી ખેતીમાં ખૂબ જોવા મળતા હોય છે, તો અત્યારના સમય પ્રમાણે જૈવિક દવાઓ અને એના ઉપયોગ વડે આપણે આ પણ રોગજીવાતના પ્રશ્નો નિવારી શકીએ છીએ. તેમજ રોગજીવાતમાં વાત કરીએ તો જે ખેડૂત મિત્રો રક્ષિત ખેતીથી ખેતી કરતા હોય, એટલે કે ગ્રીન હાઉસ, નેટ હાઉસ ટેકનોલોજીનો ઉપયોગ કરી ખેતી કરે, તો એમાં પણ ખેડૂતોને રોગજીવાતના પ્રશ્નો ખૂબ ઓછા જોવા મળે છે.
1: સાહેબ, એક વાત એ જાણવી છે કે જયારે ગુજરાતમાં આપણે બાગાયત પાકની વાત કરીએ ને, તો એમાં વિશેષ કરીને કેટલીક ટેકનોલોજી છે અત્યારે ખેડૂતો અપનાવતા થઈ ગયા છે, તો એ ટેકનોલોજી કઈ છે અને તેના લાભ કેવા મળી રહ્યા છે?
0: અત્યારે ખાસ કરીને જોઈએ તો ગુજરાતના તમામ વિસ્તારોમાં ખેડૂતો પોતે અવેર થઈ અને મલ્ચિંગ, ક્રોપ કવર, ટપક પદ્ધતિનો ઉપયોગ કરી સારામાં સારી આવક મેળવી રહ્યા છે. આપણે એમાં ખાસ વાત કરીએ તો મલ્ચિંગમાં, કે જે ખૂબ અગત્યનો રોલ બાગાયતી ખેતીમાં અને એમાં પણ શાકભાજી ખેતી કરતા ખેડૂતોમાં સૌથી અગત્યનો રોલ મલ્ચિંગ ભજવે છે. મલ્ચિંગની આપણે વાત કરીએ તો મલ્ચિંગ બે પ્રકારના જોવા મળે છે, જેમાં પ્લાસ્ટિક મલ્ચિંગ અને બીજું જૈવિક મલ્ચિંગ એટલે કે આચ્છાદન. પ્લાસ્ટિક મલ્ચિંગમાં આપણે વાત કરીએ તો શાકભાજી કરતા ખેડૂતો જો પ્લાસ્ટિક મલ્ચિંગથી વાવેતર કરતા થાય તો એમાં ખેડૂતોને પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરી શકે છે, પોતે નિંદામણ માટે એટલે કે મજૂરી ખર્ચ ઘટાડી શકાય છે. આ ઉપરાંત ટપક પદ્ધતિ સાથે મલ્ચિંગ હોય તો મલ્ચિંગમાં વોટર સોલ્યુબલ ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ કરતા ખેડૂતો જોવા મળે છે, જેનાથી ખેડૂતોની આવક વધે છે અને છોડ તંદુરસ્ત રહે છે. આ તબક્કે આપણે ખાસ વિનંતી કરીએ ખેડૂતોને કે સિઝનમાં જે પણ આપણે શાકભાજી પાકો વાવતા હોય એમાં મલ્ચિંગનો ઉપયોગ કરો અને એમાં બાગાયત ખાતા દ્વારા પણ સહાય મળવાપાત્ર થાય છે. બાગાયત ખાતા દ્વારા મલ્ચિંગ કરતા ખેડૂતોને એક હેક્ટરમાં અંદાજે 26,000 રૂપિયા સહાય મળે છે. આ ઉપરાંત અત્યારે ખેડૂતો પોતે પોતાનો માલ બજારમાં વહેલા આવે અને સારો ભાવ મળે એ માટે ક્રોપ કવર એટલે કે ગ્રો કવરનો ઉપયોગ કરતા થયા છે. ગ્રો કવરની વાત કરીએ તો એક એવી વસ્તુ છે જે નોન વુવન મટીરિયલ હોય, જેને શરૂઆતના તબક્કામાં છોડ ઉપર પૂરેપૂરું ઢાંકી દેવામાં આવે છે, એટલે કે છોડનું વાવેતર થઈ ગયું હોય તો એને ઢાંકીને અને 30-35 દિવસ સુધી રહેવા દેવામાં આવે છે. હું તમને એક ઉદાહરણ આપું તો જનરલી શક્કર ટેટી અને તરબૂજ જેવા પાકોનું વાવેતર સામાન્ય રીતે ફેબ્રુઆરી મહિનામાં જોવા મળે છે, પરંતુ તેની આવક એપ્રિલ અને મે મહિનામાં થતી હોવાથી ખેડૂતોને પૂરતા પોષણક્ષમ ભાવ મળતા નથી. તેથી ખેડૂત મિત્રો, હવે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં જ્યારે ઠંડીની વાતાવરણ હોય ત્યારે આ પાકોનું ખેતરમાં વાવેતર કરે છે અને તે ગ્રો કવરનો ઉપયોગ કરે છે. ગ્રો કવરમાં ઉપરથી ઢાંકી દીધેલું હોય અને સાઈડમાં માટી પૂરેલી હોય તો અંદર રોગજીવાતના પ્રશ્નો થતા નથી. ખેડૂતોને શરૂઆતના તબક્કે કોઈ પણ જાતની દવાનો છંટકાવ કરવો પડતો નથી, જેથી ખેડૂતોને પોતાની ખેતીનો ખર્ચ ઘટાડી શકે છે અને એ જ માલ માર્કેટમાં ફેબ્રુઆરી મહિના કે માર્ચ મહિનાના શરૂઆતમાં આવે તો ખેડૂતોને સારામાં સારી આવક થાય છે. આ ઉપરાંત આપણે વાત કરીએ તો ટપક સિંચાઈ પદ્ધતિ, કે જે ખેડૂતો ટપક પદ્ધતિ અપનાવતા હોય બાગાયતી પાકોમાં, એમાં ટપકના ઉપયોગ વડે પાણીનો કાર્યક્ષમ ઉપયોગ થાય છે એટલે 70 થી 80

0: ટકા પાણીની બચત થાય છે. આ ઉપરાંત નિંદામણનો ખર્ચ ઘટે છે, મજૂરી પણ ઘટે છે અને એમાં વોટર સોલ્યુબલ ખાતરો આપવાથી છોડને તંદુરસ્ત રહે છે. આ માટે દરેક ખેડૂતને આપણે આ તબક્કે વિનંતી કરીએ કે તેઓ પોતાના ખેતરમાં જ્યારે પણ બાગાયતી પાકોની પસંદગી કરતા હોય, ચાહે ફળ પાકો હોય કે શાકભાજી પાકો, એમાં ખાસ ટપકનો ઉપયોગ કરતા થાય તો આપણે ભવિષ્યમાં પાણીનો જે પ્રશ્ન છે એનું પણ નિવારણ કરી શકીશું.
1: અચ્છા, ખાસ કરીને જ્યારે બાગાયતી પાકની વાત કરીએ છીએ તો એવું કહેવાય છે કે જો આંતરપાક લીધો હોય તો એ નુકસાન કદાચ જો થાય કોઈ પણ કારણસર, વાતાવરણ હોય કે અન્ય કારણસર કે પછી બજારના ભાવ હોય, તો એક પ્રકારે બેલેન્સ થઈ જાય છે. તમે કઈ રીતે જુઓ છો?
0: આંતરપાકની આપણે વાત કરીએ તો ખાસ કરીને આ કોઈ નવીન ટેકનોલોજી નથી, પરંતુ પરંપરાગત ખેતીમાં પણ વર્ષો પહેલા ખેડૂતો આંતરપાકનું અને મિશ્ર પાકનું વાવેતર કરતા હતા. પ્રાકૃતિક ખેતીમાં સૌથી વધારે આંતરપાકનું અને મિશ્ર ખેતીનું ખૂબ મહત્વ રહેલું છે. આંતરપાકની આપણે બાગાયતી પાકોમાં વાત કરીએ તો એક જ સાથે બે કરતા વધારે પાક ખેડૂત એક જ ખેતરમાં લઈ શકે તેને આંતરપાક કહેવામાં આવે છે. આંતરપાકમાં આપણે એવા પાકોની પસંદગી કરવી જોઈએ જેથી એક પાક અને એના સહાયક તરીકે આપણે બીજો પાક વાવી શકીએ. ધારો કે કોઈ પણ પાક સાથે, શાકભાજી પાક સાથે આપણે ફળીવાળા એટલે કે લેગ્યુમિનસ ક્રોપનું વાવેતર કરીએ તો એ લેગ્યુમિનસ ક્રોપ એમાં જમીનમાં નાઇટ્રોજન ફિક્સેશન કરશે, જેથી આપણે નાઇટ્રોજનનું ફિક્સેશન થવાથી ખાતરનો ઉપયોગ પણ ઓછો કરીશું અને ખેતી ખર્ચમાં પણ બચત થશે. એટલે આપણે એવા પાકોની પસંદગી કરવી જોઈએ આંતરપાકમાં કે જે એક પાક એ બીજા પાક ઉપર સહાયક બની શકે. આનાથી સૌથી મોટો ફાયદો એ થશે કે જ્યારે પણ બજારમાં કોઈ એક પાકની માંગ ઓછી હોય, બજાર ભાવ ઓછા હોય, તો આપણે એને સરભર કરવા બીજા અને ત્રીજા પાકમાંથી એમાંથી સારામાં સારી આવક મેળવી શકીએ છીએ. આ ઉપરાંત ખેડૂત મિત્રો અત્યારે ફૂલપાકનું એટલે કે ગલગોટાનું પણ આંતરપાક કરતા જોવા મળે છે, જેમાં વચ્ચે ગલગોટાનું વાવેતર અને આજુબાજુમાં કોઈ પણ લેગ્યુમિનસ ક્રોપ કે શાકભાજી પાકનું વાવેતર કરતા હોય છે. તો આનાથી નેમેટોડનો કંટ્રોલ થાય છે, પોલિનેશનના પ્રશ્નો જે હોય એનાથી નિવારી શકાય છે. મધમાખી આવવાથી આ પોલિનેશન થાય છે, જેથી મુખ્ય પાકમાં આપણે 30-40% જેટલો ઉત્પાદનનો પણ વધારો જોવા મળે છે. ખેડૂત મિત્રો જો આ રીતે આંતરપાક કરતા હોય અને એક બે થી વધારે પાકનું વાવેતર કરતા હોય એનાથી જમીન પણ સુધરે છે, પાણીનો બચાવ થાય છે. આ તબક્કે આપણે ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કરીએ કે આંતરપાકની પસંદગી એવી રીતે કરવી જોઈએ કે બંને પાકને પાણીની સુલભતા સરખી હોવી જોઈએ. હાઇટની વાત કરીએ તો એક પાક ઊંચો અને એક પાક નીચો હોય તો સૌથી સારું આંતરપાક એને કહી શકાય છે. બાગાયતી પાકોના શાકભાજી પાકોમાં વાત કરીએ તો આપણે લસણની સાથે ગલગોટાનું વાવેતર કરી શકીએ છીએ, ભીંડાની સાથે પણ ગલગોટાનું વાવેતર કરી શકીએ છીએ. આ ઉપરાંત લીલા પાંદડાવાળા શાકભાજીનું પણ જો વાવેતર કરવામાં આવે તો પણ એ નાઇટ્રોજન ફિક્સેશન કરીને ખૂબ સારું જમીનમાં પરિણામ જોવા મળે છે.
1: જે પ્રમાણે આજના સમયમાં બાગાયતી પાકનું મહત્વ છે તે સતત વધી રહ્યું છે, ખેડૂતો તે તરફ દોરાઈ રહ્યા છે અને તેના લાભ મળી રહ્યા છે. ખાસ વાત એ પણ છે કે જે ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે તેનાથી જે લેબરની અછત હતી તેના પ્રશ્નો સોલ્વ થયા છે, જે ઉત્પાદકતા છે તેમાં વધારો થયો છે અને ગુણવત્તા છે તે પણ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું, વિડિયોઝ સાથે. ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 9512-96-88 9512-99-6-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 9512-96-88 9512-99-6-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયા છે, રીલ્સ જોયા છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર અવાજ રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો, સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 9512996688 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.
2: રેડિયો પાલનપુરના ફરમાઈશ કાર્યક્રમમાં હું આરજે પ્રિયંકા આપ સર્વે શ્રોતા મિત્રોનું સ્વાગત કરું છું. આપના બહોળા પ્રતિસાદના કારણે અમે ફરમાઈશ કાર્યક્રમમાં કમિટી દ્વારા પસંદ કરાયેલા શ્રોતાઓનો પત્રનું વાંચન કરીએ છીએ, સાથે સાથે આપને ફરમાઈશ પણ સંભળાવીએ છીએ. તો બસ આમ જ અવિરતપણે અમને પ્રતિભાવ મોકલતા રહો. કાર્યક્રમની શરૂઆત કરીએ તે પહેલાં આપ સર્વેને આપની ફરમાઈશ અને પ્રતિભાવ વિશેની માહિતી આપી દઉં છું. રેડિયો પાલનપુર 90.4 FM વોટ્સઅપ નંબર 9512996688 પર આપ વોઇસ રેકોર્ડિંગ કે સંદેશો લખીને મોકલી શકો છો. તો શરૂઆત કરીએ આજના ફરમાઈશ કાર્યક્રમની. આપણા પ્રથમ ફરમાઈશ કરતા છે રાજેશભાઈ. રાજેશભાઈ પાલનપુરના વતની છે અને રેડિયો પાલનપુરના સોંગ્સ એમને બહુ જ ગમે છે. રાજેશભાઈ કહે છે કે રેડિયો પાલનપુર ઉપરથી પ્રસારિત થતા દરેક કાર્યક્રમ એ સાંભળે છે અને અમારા દરેક કાર્યક્રમને એ સૌથી વધારે પસંદ કરે છે. રાજેશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. રાજેશભાઈ આપણને ફરમાઈશ કરે છે ગુજરાતી મૂવી લવની ભવાઈનું સોંગ વાલમ આવો ને. આ ગીત એ ગુજરાતી મૂવીનું છે અને આ ગીત ગાવામાં આવ્યું છે જીગરદાન ગઢવીના અવાજમાં. આ ગીત બહુ જ ફેમસ થયું હતું અને અત્યાર સુધી આ ગીતની જે ચાહના છે એ હજી ને એવી ને એવી જ છે. ગુજરાતી ગીતો હોય અને ગુજરાતની અંદર લોકોને એક અલગ જ ફીલ આપી દે છે ગુજરાતી સોંગ્સ, પણ એની અંદર બી આ જે લેટેસ્ટ ગુજરાતી મૂવીઝ આવ્યા કે જ્યાં મૂવીઝનો એક નવો વળાંક આવ્યો અને ત્યાં આ ગીતોએ આખા ગુજરાતી સિનેમાનું પોતાનું એક અલગ જ દ્રશ્ય ઊભું કરી દીધું છે. તો ચાલો સાંભળીએ રાજેશભાઈની ફરમાઈશ વાલમ આવો ને.

આજના બીજા ફરમાઈશ કરતા છે મનીષા. મનીષા એ પાલનપુરની નજીક એક ગામડામાં રહે છે અને મનીષા કહે છે કે તેઓ ટ્રાવેલિંગ દરમિયાન રેડિયો પાલનપુર સાંભળતા હોય છે. મનીષા આપણને ફરમાઈશ કરે છે પડોસન મૂવીના સોંગ બાય બટ્ટુર. આ સોંગ એ બહુ જ ફેમસ છે અને જો કે પડોસન મૂવીના દરેક સોંગ બહુ ફેમસ છે અને એની અંદર દરેક ગીતની અંદર એક અલગ જ કહાની દર્શાવવામાં આવે છે. પડોસન મૂવી હોય અને આ સોંગ હોય એનાથી વધારે એક સોંગના શોખીન વ્યક્તિને શું જોઈએ. ચાલો સાંભળીએ મનીષાની ફરમાઈશ પડોસન મૂવીનું આ સોંગ બાય બટ્ટુર.

આપણે નેક્સ્ટ ફરમાઈશ કરતા છે હાર્દિક. હાર્દિક એ કહે છે કે તેઓ પાલનપુરની એક કોલેજમાં અભ્યાસ કરે છે અને હાર્દિક આપણને ફરમાઈશ કરે છે પાપા પગલી સોંગનું. પાપા પગલી સોંગ એ ગુજરાતી મૂવી ચાલ જીવી લઈએનું સોંગ છે કે જ્યાં એક પિતા પોતાના બાળકને કેવી રીતે ઉછેરે છે અને પોતાના જીવનને કેવી રીતે પોતાના બાળકને સંપૂર્ણ સમર્પિત કરે છે આ સોંગની અંદર, પાપા પગલી સોંગની અંદર દર્શાવવામાં આવી છે. જોકે માતા પિતાનો આપણા જીવનમાં સૌ

આપણા આજના નેક્સ્ટ ફરમાઈશ કરતા છે ઈશા. ઈશા એ આપણને ફરમાઈશ કરે છે અપના બનાલે સોંગની. આ અપના બનાલે સોંગ એ મૂવી ભેડિયાનું છે અને આ મૂવી એ વરુણ ધવન અને કૃતિ સેનન ઉપર બનાવવામાં આવ્યું છે. પર્સનલી જો આ મૂવીની વાત કરીએ તો આ મૂવી મોસ્ટ ઓફલી જોવા જેવું છે. થોડું કાલ્પનિક છે, પરંતુ આ મૂવીની અંદર જે પર્યાવરણને લઈને હકીકત બતાવવામાં આવી છે કે કેવી રીતે પ્રકૃતિ જ પ્રકૃતિનું રક્ષણ કરે છે, એ બહુ મસ્ત વાત છે. દરેકે આ મૂવી જોવા જેવું છે. તો ચાલો સાંભળીએ ઈશાની ફરમાઈશ અપના બનાલે, કે જે અરિજિત સિંઘના અવાજમાં ગાવામાં આવી છે. તો અરિજિત સિંઘનો અવાજ હોય તો એનાથી વધારે આપણે શું જોઈએ. ચાલો સાંભળીએ આ ફરમાઈશ.

આજના આપણા છેલ્લા ફરમાઈશકર્તા છે રોહન. રોહન એ આપણને ફરમાઈશ કરે છે કેસરિયા સોંગનું. કેસરિયા સોંગ જે બ્રહ્માસ્ત્ર મૂવીનું હતું અને આ અરિજિત સિંઘના અવાજમાં ગાવામાં આવ્યું હતું. બ્રહ્માસ્ત્ર મૂવી કે જેની અંદર રણવીર કપૂર, આલિયા ભટ્ટની આપણે એક્ટિંગની એક ઉત્કૃષ્ટ લેવલ જોઈ શકીએ છીએ. બ્રહ્માસ્ત્ર મૂવી એ પણ બહુ સારું એવું મૂવી આવેલું અને આ મૂવીનો પાર્ટ ટુ હવે ટૂંક સમયમાં આવવાનો છે. તો આપણે બધા ઉત્સુકતાથી બેઠા છીએ કે આ મૂવીની મિસ્ટ્રી એટલે કે દેવ અને એની વાઇફની મિસ્ટ્રી કેવી રીતે, દેવ અને ઐશ્વર્યાની જે મિસ્ટ્રી છે એ કેવી રીતે સોલ્વ થશે. ચાલો સાંભળીએ અત્યારે રોહનની ફરમાઈશ.

યાદ રાખજો, આપની ફરમાઈશ અને પ્રતિભાવ સંદેશ સ્વરૂપે, ઓડિયો અને ટેક્સ્ટ સ્વરૂપે અમારા વોટ્સઅપ નંબર 9512-6688 પર મોકલી આપો. યાદ રાખજો, જો ગીત 1965 પહેલાંના હશે તો અમને સરળતા રહેશે. બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત પાલનપુરનો અવાજ અને આપણા સમુદાયનો એકમાત્ર સામુદાયિક રેડિયો સ્ટેશન એટલે રેડિયો પાલનપુર 90.4 FM. રેડિયો પાલનપુર 90.4 FM ને માણતા રહો. અને હું છું આરજે પ્રિયંકા. ફરી મળીશું આવતા રવિવારે. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

હલો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર હું છું આરજી એઆર, તમારો દોસ્ત, તમારો હોસ્ટ રેડિયો પાલનપુર. આપણા સૌનો અવાજ છે. અહીંથી સમુદાયિક રેડિયો સ્ટેશન થકી આપણે આપણા હૃદય અને મનમાં જે પણ ઉલ્લાસ છે, આનંદ છે, તેની વહેંચણી કરીએ છીએ. તમારામાં રહેલું કોઈ ટેલેન્ટ છે, તમે કોઈ એવી અભિવ્યક્તિ કરવા ઈચ્છો છો કે જે આ સમુદાયના લોકોને કંઈક મદદ કરી શકે, પછી એ એમના જ્ઞાનમાં હોય વધારો કે પછી એમની ખુશીઓમાં વધારો. એટલે કે આપણે તો ગમતાનો ગુલાલ કરીએ છીએ, અને એટલે જ તો 90.4 મેગાહર્ટ્ઝ પર હું પણ લઈને આવું છું અવનવી એવી વાતો કે જે તમારી યાદોને વાગોળાવે. ક્યારેક તમારામાં રહેલા સ્મિતને તમારા હોઠો ઉપર ફરકાવી મૂકે તો ક્યારેક હૈયામાં એટલો આનંદ છલકાય કે તમે એકલા બેઠા પણ તમારા

તમારા ચહેરાની મુસ્કાન દ્વારા આજુબાજુના તમારા સ્નેહીઓને પણ પ્રફુલ્લિત કરી દો. અને સાંજ હોય કે પછી રજાનો દિવસ, રેડિયો પાલનપુરની સાથે હંમેશા રહેશે મજાનો દિવસ. અને એટલા જ માટે રેડિયો પાલનપુર લઈને આવે છે અવનવી તમારી ખુશીઓનો ખજાનો, હૃદયની ઉમંગોની લાગણીઓનો

તમારી પણ છે, ભૂતકાળમાં પણ આવી જ યાદો આપણે સંગ્રહતા હતા અને ભવિષ્યની આવનારી પેઢી પણ કંઈક નવા રૂપ અને કલેવર સાથે આવી જ યાદોનો સંગ્રહ કરશે. તો ચાલો ચોક્કસથી તમારી એ વાતોનો અણસાર મને આવી ગયો છે કે ભાઈ હવે શરૂઆત કરો, પરંતુ લઈએ આ નાનકડો વિરામ. વિરામ બાદ હું એ પટારાને ચોક્કસથી ખોલવાનો છું. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

આજના આ દોડાદોડીના સમયમાં આપણે એક એવા પડાવ પર આવી જઈએ છીએ કે ત્યાં પહોંચ્યા પછી આપણને જૂની યાદો યાદ તો બહુ જ આવે છે, પણ એને ફરીથી જીવવાનો મોકો અથવા તો એવી તક નથી મળતી. લોકો કહે કે તમે ગેટ ટુગેધર કરી લો, તમે ફરીથી રીયુનિયન કરી લો, ફરીથી મિત્રો સાથે મુલાકાત કરી લો. અને હા, ખાસ કરીને આપણી આ દુન્યવી જીવનમાં જ્યારે પારિવારિક જીવન સંબંધોની માયાજાળમાં આપણે આવી જઈએ છીએ ત્યારે આપણા સૌ પાસે એક વિકટ પ્રશ્ન હોય છે કે આપણો મિત્ર અને એ મિત્ર સાથે આપણે બેબાકપણે કંઈ પણ કહી શકતા હતા. મનમાં ચિંતા હોય તો પણ કહી દેતા, મનમાં ખુશી હોય તો પણ કહી દેતા.

ક્યારેક અધીરાઈપણું હોય, આવનારી ખુશી વિશેની વાત હોય તો પણ કહી દેતા. આપણને કોઈ છેતરી જાય ને તો પણ મિત્રને કહેવાનું મન થઈ જાય. ક્યારેક સાયકલ લઈને લાંબા રસ્તા ઉપર ગયા હોય ને પડી જઈએ ત્યારે ઘરે ભલે ને કોઈને ન કહીએ, પરંતુ મિત્રને તો કહી જ દઈએ છીએ. અને આવા મિત્રો સાથેના જિંદગીના એવા અવનવા અને સુંદર સપનાઓ જોયા હતા, અને એ સપનાઓ પૂરા પણ થયા છે. પણ હવે એ મિત્રને બોલાવીને કે એ મિત્રની જિંદગીમાં જોઈને એ સપનાઓ પૂરા થયા છે, એની ઉજાણી, એની ખુશી, એનો આનંદ એ આપણે વ્યક્ત કરી નથી શકતા. આવું ત્યારે થાય છે કે જ્યારે આપણા પાસે એક વાક્ય આપણા મુખ પરથી અવારનવાર ને આપણા મિત્રો પાસેથી પણ સરી પડે છે, સમય નથી. અરે સમય તો છે જ, સમય તો એ હતો ને આજે પણ છે, સમય સતત ચાલે છે, એમાં કોઈ બદલાવ નથી. હા, આપણી પાસે થોડોક અંતર આવ્યું છે ત્યારે શું કરવું? શું એ મિત્રોની યાદોને બસ યાદ કરીને પછી ભૂલી જવી, ફરીથી એ જિંદગી જીવવાની ઈચ્છા થઈ જાય, ફરીથી એ મિત્ર સાથે એ સપનાઓને વહેંચવા છે, કેટલાક પૂરા થયા છે, કેટલાક અધૂરા છે, તો પણ હસીને એને ફરી યાદ કરવા છે. મિત્રતાની વાતો તો બહુ જ આવે છે, પણ મિત્રને ફોન કરીએ તો પણ એવું થાય કે ક્યારેક એ બિઝી હોય, ક્યારેક બીજા દેશમાં હોય, તો સમય એટલે કે રાત અને દિવસનો ફરક હોય, મળવા જઈ ન શકાય. અને એમ કહીએ કે ચાલ ને મેં બહુ જ સુંદર આયોજન કર્યું છે, આવી જા ઘરે, ત્યારે એની પાસે સમય નથી હોતો. મોટે ભાગે તો એવો જ પ્રશ્ન હોય છે કે મારી પાસે તો સમય છે, મને તો આ બધું યાદ આવ્યું છે, એટલે તો હું એને કોલ કરું છું, હું એને મળવા ઈચ્છું છું, હું એને બોલાવું છું, પણ એની પાસે સમય નથી, શું કરવું? જિંદગીમાં મને મિત્રનો સાથ મારે જોઈએ છે, એને ભલે ના જોઈતો હોય, પણ એ મને મળતો નથી, હવે મારો મિત્ર એ નથી રહ્યો. આ વાત મનમાં આવે છે અને એ ખોટી છે. આ નાનકડા વિરામ બાદ હું કહીશ કે કેવી રીતે એ મિત્રની સાથેની યાદોને આપણે તાજી કરી શકીએ. મારી પાસે વિકલ્પ છે, અપનાવી જોજો ને પછી વહેંચજો. લઈએ નાનકડો વિરામ, ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

મિત્ર પાસે સમય નથી, મારી પાસે તો બહુ જ સમય છે. હું તો એને મળવા બોલાવું છું, એના માટે બધી જ વ્યવસ્થા કરું છું. અને એને જે ગમે છે, જેવી પરિસ્થિતિની અમે વાત કરી હતી અમારા બાળપણમાં, એવી બધી જ પ્રકારની વ્યવસ્થાઓ ઊભી કરીને એને બોલાવું, પરિવાર સાથે બોલાવું, તો પણ એની પાસે તો સમય નથી. અને ક્યારેક એવું છે કે વિદેશમાં રહે છે, આઉટ ઓફ સ્ટેટ રહે છે, અથવા તમારાને એમના સર્કમટન્સીસ ગોઠવાતા નથી કે એ તમારે ત્યાં આવી શકે છે. આવે છે તો કદાચ અડધો કલાક

15 કે 20 મિનિટ, પણ પેલી યાદોને જીવવાની મજા જ્યારે આજે બધું જ છે, પૈસા છે, વ્યવસ્થા છે, નોકરી છે, સમયને ચોરીને તમારી ભાષામાં કહું તો, બાકી મારી ભાષામાં તો સમય જ સમય છે મારી પાસે, પણ તમારી ભાષામાં કહું તો સમયને ચોરીને પણ તમે ગોઠવો છો ને એ નથી થતું, તો શું કરવું? તો મારી પાસે નાનકડા વિકલ્પ છે, અને એ વિકલ્પ કદાચ તમને ફરીથી પેલી યાદોમાં લઈ જાય તો, ફરીથી તમને મજા અપાવી દેતો. થઈ શકે ને? થઈ શકે છે. ચાલો એવો એક પ્રયોગ પહેલો કહું. તમારા મિત્રને તમે હંમેશા પ્રયાસ કર્યો છે કે તમારા ઓકેઝન પર, તમારા ફેસ્ટિવલ, તૈયારી બધી જ થઈ જાય કોઈ પ્રસંગની, ત્યારે તમે એને બોલાવો છો, પહેલાંથી જાણ કરો છો, પણ એ નથી આવી શકતા. ઓકે, પણ તમે ક્યારે ત્યાં ધબકી જવાનું, ત્યાં તમે બધી રજાની બધી વ્યવસ્થાઓ એ જ્યાં છે ત્યાં કરી નાખો. થોડાક અંતરના કોઈ બીજા શહેરમાં રહે છે, અથવા તમે ત્યાં પહોંચી શકો એમ છો, તો ત્યાં જઈ આવો. તો એવો તો પ્રયાસ નહીં જ કર્યો હોય, મને 100% ખાતરી છે. એવું કરો ને, ત્યાં પહોંચી જા, અને ત્યાં પહોંચીને પછી ફોન કરો, હું આવ્યો છું, તો ક્યારે ફ્રી થઈશ? એ કહેશો કે આજે તો નહીં થાવ, કંઈ વાંધો નહીં, તમે 2 દિવસ તો ઓછામાં ઓછા લઈને જજો. કહેશું કે કાલે મળીએ. એ કહેશો કે રાત્રે નાના બપોરે લંચ અવર્સમાં, પણ તું કેવી રીતે આવીશ? તો તમારે કહેવાનું છે કે હું તો માત્ર તને જ મળવા અહીંયા આવ્યો છું, આખો દિવસ બેસવાનો છું. તું કહે ને ત્યારે મળીશું, તું કહે તો ઘરે આવું, તું કહે તો આપણે બહાર મળીએ, તું કહે તો ચાલ ને પહેલાંની જેમ પેલી ફિલ્મ જોવા જઈએ, તું કહે તો તારા પરિવાર સાથે થોડો સમય ગાળીએ, અને તું કહે તો તારા ઓફિસના પાર્કિંગમાં પણ મારે તારી સાથે બેસવું છે, વાત કરવી છે. આમાં નાનમ શાહ હોય, હા, તમારે ને મારે જો મિત્રની સાથે મળવું છે, મિત્રતાને ફરી યાદ કરવી છે, તાજી કરવી છે, તમારે કરવી છે, એ તમે જ કહો છો કે કદાચ એને નહીં જરૂર, પણ મને તો મારા મિત્રની સાથે બેસવું છે, જરૂર છે, તો તમે પહોંચી જાઓ. અને માગવાનું હોય મિત્ર પાસે, ઈશ્વર પાસે, મા પાસે, પિતા પાસે, પત્ની પાસે, ને તમારા પોતાના કહેવાતા પ્રેમી વ્યક્તિ પાસે, ત્યારે દરિદ્રતા ન હોવી જોઈએ. એકદમ આમ દિલ ફાડીને માગવાનું હોય, ત્યાં પહોંચી જ જવાનું હોય, ખોટું લગાડવાનું જ ના હોય. કારણ કે ઘણીવાર તમે નાના હતા ને મિત્રના ઘરે પહોંચી જતા ને રમવા બોલાવતા, ત્યારે એના મમ્મી કે પપ્પા કે ભાઈ કે બહેન તમને બોલી દેતા, વઢી દેતા, અને એવું કહેતા પણ હતા કે એ તારા લીધે જ મારો છોકરો બગડે છે, ચાલ જા. તો પણ તમે નીચે 15 મિનિટ પછી એની બારીમાં ડોકિયા કરીને એને બોલાવતા, અરે આવી જા ને, ખોટું ન લગાડતા. તો આવું જ કરો ને, એ ના પણ મળે બીજી વાર પ્રયત્ન કરજો, પણ હું તો કહું છું કે બીજી વાર નહીં કરવો પડે, તમે પહોંચી તો જાઓ, જુઓ પછી મજા આવે છે. મળીએ છીએ નાનકડા વિરામ બાદ, ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર, RJ AR ની સાથે.

મિત્રતાનો રંગ જ એવો હોય છે, બધાને વાલી હોય, બધાને મિત્રો યાદ આવતા હોય. પણ પેલું કહે ને આઈસ બ્રેકિંગ, હા, સમય તમારા ઉપર એવી થપાટો લગાવી દે છે. અને પહેલું ડગલું તમે કરી લો તો અરે યાર મજા પણ તમને વધારે આવશે, ડબલ મજા, મોજ પડી જાય. ભાઈબંધના ત્યાં પહોંચીએ અને બધી વ્યવસ્થા કરી લઈએ, નક્કી કરી લઈએ, અહીંયા જવું છે, આ જવું છે, તે જવું છે, એને કહીએ, એ રેડી થઈ જાય. કે પછી એની ગાડીમાં બેસીને કહીએ કે બોલ, કે બોલ હવે તું ત્યાં કે જ્યાં ગમે ત્યાં લઈ જા મને, બસ તારી સાથેનો થોડુંક સંગાત જોઈએ. એ કહે કે બહુ બીજી છું, મારે તો અહીંયા ને અહીંયા બધે જવાનું છે. કંઈ વાંધો નહીં, હું ગાડીમાં તારી સાથે વાતો કરતો રહીશ, તારા ફોન વચ્ચેનો બ્રેક મળે એમાં વાત કરતો રહીશ. હા, આપણા એક શ્રોતા મિત્રને મારા મિત્રએ જ આ વાત વહેંચી છે. એને જ્યારે આ પ્રકારનું વ્યવસ્થાનું આયોજન કર્યું ત્યારે એની એ મિત્રતાની મોજ કંઈક જુદી હતી. સાંજે 6 વાગે છે ને પેલો મિત્ર રડી પડ્યો, એકદમ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો હતો એના ફેમિલી સાથેના એ ડિનરમાં. એને કહ્યું હતું કે આટલો બધો પ્રેમ આપણી વચ્ચે છે પણ ખબર નહીં કેમ મોકો નહોતો મળતો. મિત્ર તું આવ્યો ને એટલે હું કેટલો ખુશ થઈ ગયો. એના પરિવારના સભ્યોએ પણ કહ્યું અમે બધી જ રીતે એમને ખુશ કરવા ઈચ્છીએ છીએ, પણ તમારી જે સમય સાથેની એ જૂની યાદોને એ વાગોળતા હતા ત્યારે ચોક્કસથી થતું હતું કે એકવાર તમે મળો ને બસ આમ જ. કારણ કે ફોન પરની વાતો ક્યારેક પરિસ્થિતિમાં બાજુમાં કોઈ હોય, બીજું હોય, ત્રીજું હોય, કંઈક ઘટનાઓ હોય, કંઈક પરિસ્થિતિ એવી હોય કે ન કરી શકાય, અને તમે એકલા ફોન પર વાતો કરો તો બીજાને ગમે પણ નહીં જે આજુબાજુ હોય, પણ રૂબરૂ મુલાકાત અદ્ભુત હોય છે. આ તો આપણો પહેલો વિકલ્પની વાત થઈ. મેં કહ્યું ને કે એનાથી તમને મોજ પડી જશે. તમારી ફરિયાદ છે કે મિત્રો સાથ નથી આપતા, મિત્રો પાસે સમય નથી, ત્યારે તમને લાગશે કે સમય તો બંને પાસે છે. બસ પહેલું ડગલું, અને હંમેશા એવું જ હોય, બે સાથે થોડું દોડવાનું હોય, એક આગળ આવે, હેન્ડશેક કરીએ તો કોઈનો ડાબો હાથ હોય તો કોઈનો જમણો હાથ હોય. ના ભાઈ ના, બંનેના ડાબા હાથ હોય પરંતુ સામે હોય, કારણ કે હૃદય સાથે હૃદય મેળવવાની વાત છે. અને આ અદ્ભુત લાગણીઓનો સમન્વય ત્યારે જ સર્જાય જ્યારે તમારી ઈચ્છા છે, તમારો મિત્ર છે, તમારે મોજ લેવી છે, તો પહેલું પગલું તમારું હોવું જોઈએ, હે ને? ખરું ને? કરી જોજો. ક્યારેક ફોનની પણ વાત એવી હોય કે ઘણા મિત્રો તો ફોન નથી કરતા એકબીજાને, તો ફોન પણ તમે પહેલો કરો ને, બીજો કરો, ત્રીજો કરો, અરે 10મો કરો. તમારો મિત્ર છે, તમને એટલી જ લાગણી છે, હશે. અને પછી જોજો જે દિવસે એ ખુલશે ને ત્યારે તમને લાગશે કે ભાઈ મોજ પડી ગઈ. આવી ભાઈબંધી તો કૃષ્ણને ને સુદામાને પણ ઈર્ષા કરાવી દે. પણ હા, કહ્યું તું ને કૃષ્ણ દ્વારિકામાં હતા, સુદામાજીએ હિંમત કરીને જવું તો પડ્યું હતું, અને ગયા પછીની જે દુનિયા બદલાઈ અને મોજ પડી ગઈ કહેવું પણ નથી પડતું. પણ પહેલું પગલું તો કોઈએ તો ભરવું પડે, પછી બીજું પગલું કોણ ભરે છે એની કોઈ મહત્વતા નથી હોતી. તો દોસ્તો આજે છે ને આ તમને મેં યાદ કરાવ્યું છે સુંદર મજાની યાદોને વાગોળવાનો એક પ્રયોગ સભર ઘટનાનું પુનરાવર્તન પણ કરાવ્યું છે. તો ચોક્કસથી પુનરાવર્તન એટલે કહ્યું કે તમે નાનપણમાં, હું પણ નાનપણમાં આવું કરતો હતો.

પચીસ વખત મિત્રને બોલાવવા જતો ત્યારે 26મી વખતે કદાચ આવતો, કારણ કે એના ઘરનું વાતાવરણ અને એમાં આપણે તો હંમેશા વિલન જ ચિતરાતા હતા, બે માર્ક્સ ના આવે ને એટલા માટે, કારણ કે અનાયાસે આપણે તો ફર્સ્ટ ક્લાસ આવતા, પણ એને ખબર નહીં કેમ કોઈ પણ સંજોગોમાં માર્ક્સ ઓછા આવતા, પણ આપણે જતા હતા. મિત્રતાને મોજને એનાથી શું નિસ્બત, ખરું ને? તો આવી જ વાતો કરતા રહીશું આજના શો પર 90.4 મેગાહર્ટઝ પર. આ વિરામ બાદ હું ફરી પાછો આવું છું મારી સાથે, એટલે કે આરજે યાર સાથે જોડાઈ રહેવા માટે ટ્યુન બેક રહેજો 90.4 મેગાહર્ટઝ પર, રેડિયો પાલનપુર પર.

चलो एम छे कि ત્યાં પહોંચી નથી શકાતું વિદેશ માં છે આઉટ ઓફ સ્ટેટ છે અથવા એવી પરિસ્થિતિ તમે પોતે એવી રીતે છો અને મિત્રની પાસે આવી રીતે દોડીને તો નહીં જવાય ફોન પર એકદમ શુષ્ક લાગે છે તો તમે જો તમારી એવી કોઈ જગ્યા પર છો કે જ્યાંથી તમારા અને તમારા મિત્રની સાથે વિતાવેલા એ પળોની યાદોને અનુભવી શકાય સ્પર્શી શકાય મુલાકાત કરી શકાય તો એ પ્રયોગ કરવા જેવો છે ચાલો તમને કહું જો તમે તમારા હોમટાઉનમાં જ છો અને ત્યાં તમારા મિત્ર સાથે તમારી યાદો વીતેલી છે અને મિત્ર અત્યારે દૂર છે તો ભલે ને 2-5 હું તો કહીશ કે 25-26-27 પ્રયાસોના અંતે તમને એક સમય મળે છે અને એ સમયમાં બંને સાથે વિડીયો કોન્ફરન્સિંગથી વિડીયો કોલથી જોડાઈ શકો ત્યારે તમારે શું કરવું જોઈએ તમારે એ સ્થળો પર એ જગ્યા ઉપર પહોંચવું જોઈએ જો પેલી જૂની સાયકલ લઈને જ્યાં આંટા મારતા હતા ને એ મેદાન પર વિડીયો કોલિંગના માધ્યમથી એને યાદ તો કરાવવું પડશે એને યાદ જ છે પણ એનો સ્પર્શ કરાવવાનો છે માનસિક કે આ જગ્યાએ આપણે સાયકલ પર આવતા હતા આ એ જગ્યા છે જ્યાં આપણે પેલી પંપથી આમ કૂદી કૂદીને વારા પરથી બંનેની સાયકલમાં હવા ભરી હતી એ સિવાય તમારી શાળા છે કોઈ જગ્યાએ તમે નાસ્તો કરવા ગયા હતા પહેલી વખતે જ્યારે એને કોઈક એવી વાત તમને કરી હતી કે જે કોઈને ખબર ન હતી એ સ્થળ પર જાઓ તમે એ દુકાન એ જગ્યા કે જ્યાં રોજ તમે ક્રિકેટ કે પછી કબડ્ડી સાતોડિયું આ રમતા હતા તમને એ શાળાનો ગેટ એ શાળાનો કોર્નર યાદ હોય તો ત્યાં પહોંચી જાઓ કે જ્યાં તમે જ્યારે થોડાક કોઈનાથી નારાજ હોવ ત્યારે બેસીને મનને હળવું કરતા હતા એ જગ્યા કે જ્યારે રાત્રે મમ્મી કે પપ્પાએ તમને કહ્યું હોય કે વહેલા આવી જજો આમ છતાં તમે સંતાઈને બેસીને ખૂબ મજા માણી છે વાતો કરી છે કેટલાય મિત્રોની ખેંચતાણ કરી છે એ જગ્યા પર પહોંચી જાઓ ક્યાંક પેલી ચાની ટપરી હશે તો ક્યાંક મસ્કાબંધની લારી હશે ક્યાંક પૌવાની પેલી મિજબાની ઉડાવી હતી એ જગ્યા હશે તો ક્યાંક તમે બર્થડે ઉપર જઈને નાસ્તો કર્યો હશે એ જૂની દુકાન હશે ઘણીવાર તો દુકાન બદલાઈ ગઈ હોય પણ જગ્યા તો હોય ને ભલે ને મોલ બની ગયો હોય પણ એ સ્થળ તો હોય ને ત્યાં એકવાર મુલાકાત કરો અને ક્યારેક તમારા બંને વચ્ચે કોઈ વાતે અબોલા થયા હોય અને પછી એ બોલા જે વસ્તુથી થયા હોય ને એની ચર્ચા તમે કરી હોય એ જગ્યા ઉપર પહોંચી જાઓ વર્ષો પહેલાં જ્યાં તમે પડોશી ધર્મની નિભાવ્યો છે જ્યાં તમે સાથે રહ્યા છો એ મકાન છે મિત્રનું ત્યાં પહોંચી જાઓ અને વિડીયો કોલિંગ દ્વારા તમારી યાદોને વાગોળો પછી જુઓ કે મિત્ર તમારો કેટલો તડપે છે તમને મળવા અને આ પ્રયોગો કરવા માટે પણ પહેલું સ્ટેપ તો તમારે કરવું પડશે જો તમે એ સ્થળ પર છો તમે એ સ્થળ પર નથી એટલે કે તમે પોતે આઉટ ઓફ સ્ટેશન કે આઉટ ઓફ કન્ટ્રી છો તો શું કરવાનું છે એ પણ કહીશ આજે તો મિત્રોની સાથે એક મિજબાની માણવાની આ તકને મારે તમારી સાથે વહેંચવાની છે પરંતુ આ વિરામ બાદ ત્યાં સુધી મસ્ત રહો વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ

આપણે પોતે જ આઉટ ઓફ સ્ટેટ, આઉટ ઓફ કન્ટ્રી અથવા એટલા દૂર છીએ કે જ્યાં યાદો કોઈ બીજા સ્થળમાં છે ને તમે દૂર છો, ત્યારે મિત્રની સાથે વાત કરો તો શું કરવું? ત્યારે તમારે બે કામ કરવાના છે. એક, જો તમારી પાસે મિત્રની કોઈ વસ્તુ, કોઈ એવી ગિફ્ટ છે, કારણ કે આપણા જમાનામાં તો ગિફ્ટ હતી, અત્યારે બધું સેલ્ફી, વોટ્સએપ, સ્ટેટસ અને રીલ્સમાં બધું ધરવાઈ ગયું છે, જે ક્ષણ પછી ક્ષણભંગુર બને છે, એટલે કે રહેતું જ નથી અસ્તિત્વમાં. પરંતુ આપણા સમયમાં તો હતું, ઘણું બધું હતું, અને તમે એને સંગ્રહી પણ રાખ્યું હશે. ચાલો, એ વસ્તુ નથી તમારી પાસે, તમે દૂર છો, તો એ વસ્તુની યાદ છે ને, એ ઘટના છે, એ પ્રસંગ છે, એને મિત્રને લખીને મોકલો. અથવા એના કરતાં પણ વધારે છે કે આજે હું અહીંયા બેઠો છું ને આ વાત યાદ આવે છે, અને એને રેકોર્ડ કરીને મોકલો. જોજો ને, પહેલી કે બીજી વખતે મોકલ્યા પછી તમારા મિત્રનો કોલ આવશે અને તમે એવી તો કેટલીય યાદોને તાજી કરી શકશો. ઘણી વખત છે ને, માણસને જીવવું મજાતી હોય, પછી સવાલ પૂછીએ કે કેવી રીતે, તો બસ મને આમ કરવું છે, મને આમ કરવું છે, મને આમ કરવું છે, મારે આવી રીતે ખુશીઓ મેળવવી છે, આવી રીતે આનંદ કરવો છે વ્યક્ત. અચ્છા, આ બધું તમારે કરવું છે, હા, તો તકલીફ શું છે? તો જવાબ મળશે કે પેલા આમ નથી કરતા, પેલા નથી કરતા, તે નથી કરતો, આ નથી કરતો, આ બધા મને સહયોગ નથી આપતા.

અરે ભાઈ, મજા તમારે લેવી છે, મજા તમારે માણવી છે, મોજ તમારે અનુભવવી છે, તો પછી બીજાને શું એમાં ઇન્વોલ્વમેન્ટ આવવું કે કરવું જરૂરી છે? ના ભાઈ ના. એક મિત્રે કહ્યું, એવું થોડું હોય, મારે છે ને ક્યારેક બધાની સાથે છે ને હોટલમાં ખાવા જવું હોય છે, પણ બધા તૈયાર નથી થતા, તો ભાઈ એકલા જતા રહો ને, અને પછી ત્યાં જઈને કોલ કરો. આજની જનરેશન ઝેડ સાથે એવી જ રીતે રીલ્સ બનાવો, ફોટોગ્રાફ્સ કરો, કે એમને મોકલી આપો, જુઓ તો ખરા. કાંઈ બીજાના પર ડિપેન્ડ થવાથી મોજ મળે એવું નથી હોતું, મનને શાંતિ મળે એની મોજ છે. તમે એમને ફોટોગ્રાફ્સને એમના જલન માટે નથી મોકલતા, એમને ઈર્ષ્યા માટે નથી મોકલતા, એમને અહેસાસ કરાવો છો કે ચાલો ને, મારે તો આવી રીતે મળવું છે, આવી રીતે જવું છે, આવતા અઠવાડિયે ફરી જઈએ, અને એ આવશે. હા, મજા, મોજ, યાદ, ખુશીઓ અને આનંદ એ તમારા હૈયામાં તમારી રીતે તમે ડિઝાઇન કર્યો હોય તો પછી તમારે તમારી રીતે કોઈ આવે કે ન આવે માણી લેવો જોઈએ. બચપનને બાળપણને યાદ કરો, ક્યારેક મિત્રને બોલાવો છો ને કે ચાલ ને યાર સાયકલ પર એક કાંટો મારી આવીએ, એ નથી આવતું તો શું કરો છો, ઘરે જતા રહો છો? ના, તમે એકલા નીકળી પડતા હતા અને પછી આવીને એટલી બધી વાતો કરતા મિત્રને કે બીજા દિવસે મિત્ર ચોક્કસથી જોડાતો, તો ભૂલી કેમ ગયા? મોજ એ છે, યાદ એ છે, જિંદગી એ છે, સ્વરૂપ બદલાયું છે. ભલે ને સાયકલ નથી, ગાડી લઈને નીકળી પડો, બાઇક કે એક્ટિવા પર નીકળી પડો, કશું જ ન મળે તો થોડુંક ચાલી લો, ક્યાંક સુંદર મજાની જગ્યા ઉપર પહોંચી જાઓ, મોબાઈલ ખોલી મનગમતું એ ગીત સાંભળી લો. શું શરમાવાનું, શું કામ એકલા ન સાંભળી શકાય એવી બધી કલ્પનાઓ કરવાની? હે, ક્યારેક થોડુંક મોજમાં રહી લેવાય, અને રહી લો, પછી મને કહેજો કે શું અનુભૂતિ થાય છે. બાકી તો ગમતાનું ગુલાલ કરવાનું છે, હૃદયથી ઉમંગથી હંમેશા ખુશીઓને વહેંચવાની છે. દુનિયા જાય, બાકી તમારે મજા કરવી છે, મોજમાં રહેવું છે, તો દુનિયા પણ તમારી સાથે મોજમાં જોડાશે. વિરામ બાદ ફરીથી વાતોમાં જોડાઈશું, ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો આરજે યારની સાથે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

આજે જ્યારે હું આ રેકોર્ડ કરી રહ્યો છું આપ સૌ માટે આ શોને, ત્યારે શિક્ષક દિવસની વાત પણ મને યાદ આવી ગઈ છે. સપ્ટેમ્બરના 5મી તારીખે શિક્ષક દિવસ. શિક્ષક અને ગુરુ એટલે તમને જીવનમાં કંઈ પણ શીખવાડી જાય અથવા અહેસાસ કરાવી જાય, અનુભૂતિ કરાવી જાય, એ જ જીવનમાં સાચા શિક્ષક કે ગુરુ છે. તમારાથી નાના પણ હોય, તમારી ઉંમરના પણ હોય અને તમારાથી મોટા પણ હોય. હૃદય એટલે કે હાર્ટનો એચ, હેડ એટલે કે બુદ્ધિ અને મન મગજનું એચ, અને હેન્ડ એટલે કે હાથનો એચ, આ ત્રણ એચ ભેગા મળે અને જે કેળવણી સર્જાય તમને શિસ્ત, ક્ષમા અને કરુણા, આ ત્રણ અગત્યના પાસાઓનો ત્રિવેણી સંગમ મળે અને ગુરૂપી અંધકારમાંથી રૂરૂપી પ્રકાશમાં લઈ જાય એવા પ્રાણી માત્રને, એવા જડ કે ચેતન વસ્તુને તમે ગુરુ અથવા તમારા શિક્ષક માની શકો છો. આ સમગ્ર જીવન જન્મથી અંત સુધી શીખવાનું નામ છે. ક્યારેક ખાતા શીખીએ છીએ તો ક્યારેક ખાતા માણતા શીખીએ છીએ, અને અંતિમ પડાવ પર એ જ મોજ અને મજાને છોડતા પણ શીખીએ છીએ. દરેક સમય અને દરેક પરિસ્થિતિમાં શીખવાનું અપાર અને અઢળક છે, અને શીખવાડે પણ છે લોકો. એ તમામ શિક્ષકોને જેમને જ્ઞાન આપ્યું છે, કેળવણી આપી છે, શિક્ષણ આપ્યું છે, સંસ્કાર આપ્યા છે, નીતિ નિયમો વિશે ભાન કરાવ્યું છે, નિયમોને નીતિમાં રહેતા શીખવ્યું છે, ક્યારેક બોલીને તો ક્યારેક વળીને, ક્યારેક હૈયાથી તો ક્યારેક શબ્દોથી કડક સ્વભાવે શીખવ્યું છે, એ તમામ શિક્ષકોની એ યાદો તમને આજે પણ વાગોળવી ગમતી હોય છે. બાળપણનું, પહેલા ધોરણનું શિક્ષણ કે બાલમંદિરનું પણ એકાદ કિસ્સો યાદ હોય, એ પછીની પ્રાથમિક શાળા, માધ્યમિક શાળાના ઉમંગો અને કોલેજના અતરંગ પ્રસંગો, આ બધામાં કોઈકે કંઈક તો તમને દિશા નિર્દેશ કર્યો જ છે. અને જીવનમાં માતા પિતાની સાથે સ્નેહીઓ, ભાઈ બહેન, મિત્રો, આ બધા જ તમારા ગુરુ બન્યા છે. આજના દિવસે આ કૃતજ્ઞ ભાવે કે આપ સૌએ મને જીવનપથ પર ઘણું શીખવ્યું ને શીખવતા રહેજો, આપ સૌનો એ બદલ હું આભારી છું કે આ જીવનને તમે મોજમાં અને સુગમ્યતાથી, સરળતાથી જીવવા માટે મને સાથ અને સહકાર આપ્યો છે. દિવસ એટલે એ માત્ર ઇજન છે, એ એકમાત્ર તક છે, એ એકમાત્ર પળ છે કે તમને મોકો મળે છે યાદ કરવાનો. તો આવો યાદ કરીએ, અને એ તમામ મારા શિક્ષકોને અને તમારા શિક્ષકોને, તમારા અને મારા ગુરુજીઓને, આપણા તમામ સ્નેહીઓને આપણે આ શિક્ષક દિવસની શુભેચ્છાઓ પાઠવીએ. ફરી મળું છું વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

સમય તો થઈ ગયો છે ફરીથી જે તમારી સાથે વાતો કરીને એ બધાની પ્રસંગોની અને વાતોની યાદો, એટલે કે હવે તો એ વીતી ગયો સમય એટલે ફરીથી યાદો સ્વરૂપે એને મારે સંગરવાની છે અને ફરી ક્યારેક તમારી સાથે વહેંચવાની છે. એટલે સમય થઈ ગયો છે હવે તમારાથી અલવિદા કહેવાનો. આવી તો ઘણી વાતો હશે જે તમારા મનમાં પણ સંગ્રહાઈ છે ને તમારે અમારી સાથે, આ સમુદાય સાથે, આપણા કમ્યુનિટી રેડિયો સ્ટેશન પર વહેંચવી છે. તો તમારા અવાજમાં રેકોર્ડ કરી દો અથવા એને તમે લખી દો, એનો ફોટોગ્રાફ એ નોટ્સનો બનાવી દો, કે પછી મેસેજીસ ટેક્સ્ટ એટલે કે તમે લખીને અમને મોકલી શકો છો. આ માટે તમારી પાસે અમારો વોટ્સએપ નંબર છે 9512966888. એના ઉપર માત્ર તમારે વોટ્સએપ કરવાનું છે. મિત્રો, એ વોટ્સએપ નંબર છે, કોલ કરશો તો એના પર કોઈ જવાબ નહીં મળે, કમ્પ્યુટરાઇઝ સિસ્ટમમાં ગોઠવેલું છે. આ સાથે તમે અમારા સોશિયલ મીડિયાના એકાઉન્ટ્સ એટલે કે રેડિયો પાલનપુર લખીને ઇન્સ્ટાગ્રામ પર, એક્સ પર, ફેસબુક પર, યુટ્યુબ પર તમે જાઓ, ત્યાં લાઇક અને સબસ્ક્રાઇબ કરો, અમને સપોર્ટ કરો અને તમારી વાતોને ત્યાં પણ મોકલી શકો છો. આ બધી જ સોશિયલ મીડિયાની એપ્લિકેશનને અલગ અલગ ન શોધવી હોય તો તમે અમારી મોબાઈલ એપ્લિકેશન રેડિયો પાલનપુરની, એન્ડ્રોઇડ ફોન છે તો ગૂગલ પ્લે સ્ટોર પર જઈ અને આઈફોન છે તો આઈટ્યુન સ્ટોર પર જઈને ડાઉનલોડ કરો અને એમાં જઈ તમે અમને માણતા રહો. સાથે સાથે તમે એમાં રહેલા સોશિયલ મીડિયાના એકાઉન્ટ્સમાં જઈ અમારી સાથે સંપર્ક કરી શકો છો. આ સિવાય બીજા મિત્રો છે, તમે પણ બહાર જાઓ છો અને ત્યાં ઇન્ટરનેટ છે અને રેડિયો પાલનપુર સાથે, મારી સાથે આવી વાતો સાથે એક સાચા પાલનપુરી તરીકે જોડાયેલા રહેવા ઈચ્છો છો, તો તમે ચોક્કસથી અમારી આ રેડિયો ગાર્ડનની સુવિધાનો પણ ઉપયોગ કરજો. રેડિયો ગાર્ડન એક વેબસાઇટ છે, ગૂગલ પર જઈ અથવા સર્ચ એન્જિનમાં જઈને તમે લખો અને એના ઉપર જઈ ઉત્તર ગુજરાતના પાલનપુરના સંભવિત સ્થાન પર જઈને એક બિંદુ દેખાશે, એને તમે કેન્દ્રિત કરશો ત્યારે તમે રેડિયો પાલનપુરને ઇન્ટરનેટના માધ્યમથી સાંભળી શકશો. તમારા પ્રતિભાવો અગત્યના છે અને મને મોકલી આપજો. ફરીથી આવતા અઠવાડિયે હું પાછો મળીશ. ત્યાં સુધી

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું, વિડિયોઝ સાથે. ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.
2: નમસ્કાર, તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. હું છું આરજી પ્રિયંકા. આજે આપણે માનવીની ભવાઈમાં પહોંચી ગયા છીએ, તેના અંતિમ પડાવની નજીક. પન્નાલાલ પટેલ દ્વારા લિખિત આ પુસ્તક, જેની અંદર માણસના જીવનની ભવાઈ એ માણસને ક્યાં લઈને પહોંચે છે એની વિશે પન્નાલાલ પટેલે આપણને અદ્ભુત નિરૂપણ કર્યું છે, અદ્ભુત લેખન કર્યું છે. તો ચાલો આગળ જાણીએ કે છપ્પનિયા દુકાળમાં આ માનવીની ભવાઈ એ માણસને ક્યાં લઈ જાય છે. ગામમાં થઈને જાણે કોઈ લશ્કર પસાર ન થયું હોય એવાને એવા જ હાલ હતા. ચૂલા, કોઠીઓ અને કોટલા ભાગી નાખ્યા હતા. દૂધ દહીંના વાસણ અને રાંધવાવાળા પેલા પાટુડા અને બેડાના ઠીકરે ઠીકરા હતા. જ્યારે કોઈને કોઈ ઠેકાણે તો પડભીતનો વહેમ પડતા ભીતની સાંઠીઓએ કાઢી નાખી હતી. કોઠ ગુંજારમાં ખાડાએ પાડી નાખ્યા હતા. અનાજ સંતાડ્યું હોય તેમ ધારી નેસતો. આ રીતે બે ચાર જણનું અનાજ હાથ પગ થઈ ગયા હતા. પેલી ધાડમાંથી બચેલા દૂધણી ભેંસો, પાડા અને બળદ વગેરે પણ હાથ લાગ્યા એ લઈ ગયા. કોઈને કોઈ ત્યાંથી તો ઘંટી, તો કોઈને ત્યાંથી સાંભેલા, અને ઘરના

માળ પણ તાણી ગયા હતા. આખા એ ગામમાં જો કોઈ બચ્યો હોય તો કાળું, જ્યારે ભારેમાં ભારે નુકસાન થયું હોય તો રણછોડ અને નાનાનું. મજસ તોડી નાખી હતી. કોઠિયાનો તાવ ચૂરે ચૂરા. ચાર ભેંસો દૂધણી હતી તે પાડા સાથે લઈ ગયા. ઘોડીએ ગઈ અને સાંબેલુએ લઈ ગયા. પછી કમાડ, ઘંટી ને તાંબા પિત્તળના વાસણોની તો વાત જ ક્યાં રહી. પેલી લંગડીના અંગ પર કપડાના

હજુ સુધી પત્તો ન ખાધો. ઘરના માળા જોયા અને ઘાસના પૂળા ફેંક્યા. બારીની વાડ તપાસી ને ઉકરડાનું ખાતર ફંફોડ્યું. પાછલા ખેતરને ડુંગરીએ આમ જવાનો ફરી આવ્યા, પણ એટલામાં માલી ડોશી ક્યાંય જડે જ નહીં. ક્યાં ગઈ હશે માલી ડોશી? જાણીશું આ નાનકડા વિરામ બાદ. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

ઘરમાં ને ગામમાં સૌ કોઈ વિચાર પર પડી ગયા. અરે, ડોશી જાય ક્યાં? અજવાળું થયું ને વળી ગામના 15-20 માણસો જોવા નીકળ્યા. આ વખત તો કાળુ એ વળી આવ્યો ને નાનાએ સાથે રાખ્યો. હેડ જો, પેલા ધોળા પાળાવાળી દાંતી પર જોઈ આવીએ. અરે, ધોળી ને કાળી બધીએ દાંતીઓ જોઈ નાખી. નાનાએ તો આશા જ છોડી દીધી. હા ભાઈ હા, પણ ધારો કે ઘરનું લૂંટાઈ જાય પણ ડોશીનો શું થાય? તું હેડ તો ખરી મારી સાથે. કાળુને બે બાજુની લાય હતી. પોતાને હાથે ડોસી જડે ને ભોગે જોગે ઘરેડું ન હોય તો કાં તો પોતાના જ માથે આવે ને નથી જતો ને નથી જતો તો એ લોકોને વહેમ પડે. કાળુને પૂરેપૂરો વહેમ હતો કે ડોસી પાછલા બારણેથી ભાગીને સીધી ડુંગળી ઉપર ચડી ગઈ હશે, પેલી ખાણોમાં જ જઈને ભરાઈ બેઠી હશે. કઈ જાનવર કરડી જાય કે પછી ગામનો કોઈ પેલા ચોક્યા તો માની કોઈ જોઈ જાય એનો હાથ ઝાલ્યો ન રહે તોય, પણ અત્યારે લગી જીવતી તો નથી જ. અને એવું જ નીકળ્યું. વચ્ચે ડોશીને આજુબાજુ બે મોટા પથ્થર. એવું લાગતું હતું કે જાણે કોઈ વિશાળકાય બગલું સફેદ પાંખો પસારીને ન પડ્યું હોય. નાનાનું ધ્યાન પડ્યું. આ મરી રહ્યા. નાનો ઘરેણાની પોટલી ગોતવા માંડ્યો ત્યાં કાળું ડોશીના એ નગ્ન દેહ પર માથાનું ફાળ્યું વીંટાળી રહ્યો. એનાથી બોલી જવાયું, અરે રામ રામ, છેવટે આ દશા. ફાંફા મારતા નાનાને ઉદ્દેશ્યો, જરા તો અક્કલ વાપર, ડોશીના લુગડા

ઉતારીને લઈ ગયા છે તો ઘરેણું ક્યાં મેલ્યું હશે? બોલાવ હેડ, પેલા જોતો નથી કેળોમાં ઝટકો માર્યો છે? ટાંટિયા ઘસી ઘસીને ખાડા પાડે છે જો. અને સ્વગત બોલતો હોય તેમ ઉમેર્યું, જીવની કથા કેટલી વિપત પડી હશે. ગામમાં ત્રાસ વર્તાય. જ્યારે વહુ હતો અને પેલા પેટના દીકરાઓએ મરેલી ડોસી એ દુશ્મન જેવી લાગતી હતી. કહેવાય છે ને કે સત્તા, પૈસો અને લાલચ એ માણસના પોતાનાઓને પણ પારકા કરી દે છે. માલી ડોશી સાથે પણ એવું જ થયું છે. આગળ શું થાય છે માનવીની ભવાઈમાં જાણીશું આ મસ્ત મજાના ગીત પછી. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર 90.4 FM સાથે.

નાના એ તો કહ્યું પણ ખરું, કહેતી તીણે મરી જઈશ ત્યારે મારી છાતીએ વાળીને લઈ જઈશ, છેવટે એમ જ કર્યું. સ્મશાને મળદું નીકળ્યું ત્યારે તો ઉપર નાખેલું જૂના લુગડાનું કફન જોઈને આખું એ ગામ બોલી ઉઠ્યું, અરે રે બાપડી, મારું મારું કરતી હતી ત્યારે જોયાના કરમના લેખ. નક્કર 80 વર્ષે ડોસી મરે ને તે હીરના ચીર હોય અને આ નામના લેખિલ લુગડું. સ્ત્રીઓ આરો માંડવા નદીએ નીકળી ત્યારે જ વાત કરતી હતી, બુન ત્યારે ડોશીના કરમે એવા જ હતા, બાપડી વહુએને ગોગળે ગેસ નથી ઉતરવા દીધી, આખો અવતાર ભેગું કરે જ રાખ્યું, ને તમે ગણતર ગણો ને 8 દાયકામાં એને અંગૂઠા ભાળી ભાળીને કેટલા જ પાળા માર્યા હશે. તે માર્યા હશે 10 ઢોરનાએ ઓછું દૂધડું મેં મારી સામે એકે વરસ નથી ભાળ્યું, પછી 1 વર્ષના 5 પાડા ગણીએ તોય કેટલા બધા થાય, ગણો હિસાબ. શંકરદાની વહુ બોલ્યા. કોઈને કોઈ જુવાનળીઓએ આંકડો બંધ બેસાડવા પડી તો પેલી ડોશીઓ બાપડીની પાછળ સર લાડવા નથી, અને પછી કાયટાની તો વાત જ ક્યાં રહી, કહી જીવ બાળતી રહી. અને પછી તો એ ડોશીઓએ પોતાની આવી દશા થશે કે શું એ સવાલ સાથે મરતા પહેલા પાછલી ચિંતા બારમાની તો કરી હતી. સ્વર્ગ લાડવા તો સૂઈ ગયા, પણ સ્મશાને ગયેલા ગામ લોકોને તમાકુનો એ અડધો જ લાડવો મળ્યો, અને તે ઘરનો નહીં. શંકરદાએ ત્યાંથી

ડોશીના સૂતક તો એ જ દિવસે ઉતારી નાખ્યા. જ્યારે ફૂલ તો નાનાએ એમ કહ્યું, નાખશું હવે અવતાર, એને પેટે જન્મ લઈશું, ત્યારે નાનો બોલતો હતો એટલું. બાકી રણછોડને મનમાં એટલી દાજ હતી, દુઃખ હતું, અને કેમ ન હોય. કાલ આ વખતે તો ઘરને આંગણે ઠાકોરના જેટલો ઠાઠ હતો, અને અત્યારે આખા ગામમાં આ લોકો જ ગરીબ હતા, કંગાળ હતા. મિલકતમાં મિલકત તરીકે બે બળદ રહ્યા હતા. તે રણછોડની વહુ ને સૂજી આવ્યું અને તે છોડતાકને હાંકી મૂક્યા. પાછલે બાણે કોઠમાં ને કોઠમાં હોય તો એ ચારે ચાલ્યા જાય. કાળુથી કહ્યા વગર ન રહેવાયું. પણ ત્યારે તમે સાચ્યું શું? બંદૂકના પેલા ધડાકા થયા ત્યારે કઈ કેટલી વારે ધાડ આવી? ત્યાં સુધી તો ધાર્યું હતો. અરે, અમે તો ધાન્ય ગાંસડીઓ બાંધી રાખી હતી. મેં કીધું કે જે જશે એક એક વહેલું જશે. લુગડાના પોટલા બાંધી રાખ્યા હતા, પણ આ કાળસાળી ડોશીએ ભૂલાવ્યા અમને. કરણાની પોટલી તો ડોશી આખા દંથી છાતીએ બાંધીને ફેરવતી હતી. મી મીકુ આપણે હજાર ધંધે ત્યારે છોડને ડોશી સાચવતી, પણ એને કોગળીએ થાય એ પેલી બંદૂક છૂટતા જ એવડું તો કહેવા રહ્યું કે હું જાઉં છું રણછોડ. એટલે અમે હતા એને ખોળવામાં વળ્યા, અને ત્યાં તો ઝાંપામાં અવાજ થયો. પછી દાણાની ને લુગડાની પોટલીઓ ક્યાં રહેવા લેતા? અક્કલના ખા તે વળી ખાલી મજૂર મારી નાખ્યું, અને ત્યારે એના કરતા કોઠી ઉગાડી રાખી હોત તો આ વડવાઓની એટલી વસ્તુ રહેત. ભાઈ જવાનું થયું, એ જતું રહ્યું અને અવળું સૂજ્યું. નકર તમે તો વચાર કરો, એક ડોશી નાઠામાં કેટલા કેટલું ઉછાપાત કરતી. આ બધા કરમના વાંક. શંકરદાના કથનને સૌએ ટેકો આપ્યો.

જય ઉપર ડોશીનું મળદું મુકાયું અને કોઈ બોલી ઉઠ્યું, અરે ભાઈ ડોશીના મોંમાં કંઈ મેલવાનું? નાનો ચીડાઈ ઉઠ્યો. અભાગણીએ અમારા હાથમાં રૂપાની વિંટી જ સરખી રહેવા દીધી નથી અને કટકા કાપીને મેલીએ? મરદા ઉપર લાકડું મૂકતા ઉમેર્યું.

એ તો ચાલશે હેડો, બધું અણધણ ઘેણું લઈને હેરતી થઈ છે. કળુએ મનમાં આ દીકરા તરફ ધૃણા વરસાવી પોતાના હાથની વીંટી ભાગીને ડોશીના મોંમાં એક કટકો મૂકી આવ્યો. દૂર ઉભેલા એ વૃદ્ધ આધેડોએ શંકરદાસ સ્વગત બોલ્યા, અરે ભગવાન, તારી લીલા કાળ મૂઢો કરતી હતી ત્યારે એ જ કાળ મૂઢાની વેટી અંતકાળે કામમાં આવી. આ સાંભળી લોકોને થયું જાણે ભગવાનને ડોશીને શિખામણરૂપ ખાસડું ન માર્યું હોય. પણ એ લોકોને ક્યાં ખબર હતી કે શિખામણનું ખાસડું ખાનાર માનતા હતા એ માલી ડોશી તો ક્યાંની રવાના થઈ ગઈ છે, નહીં તો કાળુની પેલી રૂપાની રેખને થૂક કરતીને થૂકી ના દીધી હોત. ચિતા શાંત પડતા ગામ લોકોએ નાહી લીધું અને ઘરે આવ્યા. ઘર સામે નજર પાડતા રણછોડ અને નાનો એ નાના બાળકની જેમ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા.

બહારથી તો દુનિયાને એમ જ દેખાડ્યું. અરે, કહ્યું પણ ખરું, કેમ રડવું ના આવે ભાઈ? આ દુઃખે ડોસીએ દીકરા મોટા કર્યા, 9 મહિના પેટ ડલાયા છે, જનતાને કોણ ન સાંભળે. બાકી અંદર ખાને તો સૌ કોઈ આ વિલાપનું કારણ સમજતા હતા. મનમાને મહિમા કહેતા, ડોશી તો મરી ગઈ પણ પાછળ આ ઘરેણાને માળતી ગઈ. પછી રડવું કેમ ના આવે? પણ સમાજના રિવાજે માન આપીને રડતી કૂટતી વહુઓ લાંબા સાદ પાડી અને રોતી રહી. જ્યારે ખોડી તો ગાળ જ ભાંડતી હતી, કાળ સાળીનું પહેરવાનું એ ના રહેવા દીધું. લમણે હાથ દઈને બેસેલા નાનાને અળખામણી ખોડીના વેણ એ વાલા લાગ્યા. તાપસી પૂરતા ગંગણ્યો હેડતી હોય એવા ઠેકાણે થઈને પાછળ ઘોડો દોડાવો તો એ હાથમાં ના આવે. નાનાના મનમાં એમ જ હતું, અરે દેખાતું જ હતું. ડોશી જાણે ઘરેણાની પોટલી સાથે આકાશ માર્ગે હેડતી હતી અને કહેતી હતી અંગૂઠો દેખાડીને, લો હવે રાખો તમારી બૈરીઓને, હું તો આ બધું લઈને જાઉં છું. અને આ કલ્પના સાથે નાનો ભાન

ભૂલ્યો. ક્રોધમાં અંધ બનીને છાતી પર મુક્કા મારીને બરાડે રહ્યો હતો. જતી રહી તો જા, પણ યાદ રાખજે, આ દેવને ઘરે તારા ઘોગળામાં બચકું ના ભરું તો તારા પેટ જળ્યો નહીં.

હાથે પગે થઈ બેઠેલા રણછોડના ઘરનાએ સવારના ટંકની તો ચિંતા જ ન હતી. ચિંતા હતી રિવાજ પ્રમાણે ગામનાને અને શંકરદા કોદર વગેરેને બે ચાર જણને મળીને ગેસ છાશમાં કડવામણ કરાવ્યું. પણ સાંજે રણછોડની મિલકત ગઈ, પણ શાક તો હતી ને, પણ શું કામની આ શાક? ડેગડીએ ને શેરપુર કોઈ વાણિયાને ત્યાંથી અનાજ લાવે, પણ આવામાં તો કોની માએ સવાર સેર સૂંઢ ખાધી છે કે ગામ બહાર પગ મૂકે ને મૂકે તોય કદાચ, પણ એ 50 ગામના પંથ સલામત પૂરો કરવો એ અસંભવિત હતું. જ્યારે ગામમાં તો વધારેમાં વધારે કાળુ પાસે જ દાણા હતા ને કંઈક હતા શંકરદા પાસે, બાકી બીજા તો કોઈને કોઈ બે મણ ને કોઈ પાંચ છે. તો વળી અડધું ગામ તો આ ધાડ પહેલાં જ અનાજના નામે પરવારી બેઠું હતું, આંબલીની કુંપણો ને મુખની છાલ વાટીને રાંધીને ખાતું હતું. પછી રણછોડ મુખીનું કોના પેટમાં બળે કાળુને વિચારવું પડ્યું. 10 શેર દાણા રણછોડને ત્યાં જઈ મૂકી આવ્યો. હમણાં તો ધકાવો, જોકે નાનાની તો લેવાની જરાય ઈચ્છા નથી, પણ શું કરે, ખુદ માં જણ્યો નાથો જ છૂટી પડ્યો, પછી બીજું કોણ. છતાંય ખાતા ખાતા એને થયા કર્યું, કાળીઓ મને જન્મભેર મેણા મારવાનો. આ જ તો છે માનવીની ભવાઈ, જે કાળુને આ જીવન માલી ડોશીએ પોતાનાથી દૂર રાખ્યો, પોતાનો દુશ્મન ગણ્યો, અને એ જ કાળુની વીંટી એ માલી ડોશીને હાથે આવી. જે કાળુને રણછોડ અને નાનાએ કદી પોતાનો ભય ન ગણ્યો, એ કાળુએ જ છેલ્લા ટાઈમે એમને ખાવા માટે દાણા આપ્યા. આ જ છે કુદરતનો ન્યાય. કુદરત એ ક્યારેય પોતાનો ન્યાય કરવાનો નથી છોડતો, ભલે આજે નહીં તો કાલે. કહેવાય છે ને કે કુદરતના ઘેર દેર છે પણ અંધેર નહીં. અને જ્યારે તમે શાંતિથી ચૂપચાપ પોતાનો સમય કાઢો છો અને જેને જે બોલવું એ બોલવા દો છો, ત્યારે તમારો જવાબ એ પૂરવા માટે ખુદ સાક્ષાત કૃષ્ણ આવે છે, કુદરત આવે છે. આગળ માનવીની ભવાઈમાં શું થશે જાણીશું આવતા એપિસોડમાં. હું છું આરજે પ્રિયંકા અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રેડિયો પાલન.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું, વિડિયોઝ સાથે. ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર, 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે. અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 95 92 66 88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, આજે ફરીથી તમારું હાર્દિક સ્વાગત કરું છું 90.4 FM રેડિયો પાલનપુરના કમ્યુનિટી પ્રોગ્રામમાં. આપણા આ કાર્યક્રમમાં આપણે આપણી આસપાસ વસતા અને ગુજરાતી સિવાયની જે કમ્યુનિટીઝ છે એ બધા જ લોકોના દિલને ડોલાવવાનો પ્રયાસ કરીએ છીએ. આજના દિવસે ફરીથી આપણા પડોશી એવા રાજસ્થાની કલ્ચરને યાદ કરીશું, રાજસ્થાની સંગીતથી આપણા દિલને ડોલાવીશું. આપ સૌ પણ જે રાજસ્થાની કલ્ચર સાથે ઓતપ્રોત થઈ ગયા છો અને હવે એવું લાગતું જ નથી કે રાજસ્થાન અને ગુજરાતના આ સીમાડાઓ ઉપર આ બંને વચ્ચે કોઈ ભેદરેખા હોય, સાંભળીએ આ રાજસ્થાની ગીત

દોસ્તો, રાજસ્થાનની વાત થાય એટલે એના કલ્ચર, એના સંગીતની વાત પડે. આખા દિવસની તનતોડ મહેનત અને ગરમી પછી જે ઠંડી રડિયાળી રાત આવે ને, એટલે રાજસ્થાનના એ ઘરોના આંગણામાં, શેરીને મહોલ્લામાં અને ગામડાના ચૌટા ઉપર એ સુંદર મજાના લોકવાદ્યો સાથેનું સંગીત સંભળાય. અને આ સંગીતનો પ્રેમ જ આખા દિવસની ગરમીને એ રાતની ઠંડકમાં કે હૂંફમાં પરિણમે છે. દોસ્તો, એટલે જ તો રાજસ્થાન પર લખાયેલી કેટલીક પંક્તિઓ આપણને રાજસ્થાન સુધી દોરી જાય છે. આ જાઓ થે અબ તો બારિશ ભી આ ગઈ, આ જાઓ થે અબ તો બારિશ ભી આ ગઈ, યાદા થારી ખુશ્બુ બનકર છા ગઈ, ખુશી ભી ચમક ચહેરે પર ચમકી, થારે આને કી ખનક આખન મેં ખનકી. અને જ્યારે આ મહેનત કશ પ્રજા વરસાદના એધાણ સાથે કે તહેવારોની ઉજવણી માટે પોતાના વતન પાછા ફરે છે, ત્યારની આ પંક્તિઓ એ બીંદણીની આંખોમાં રહેલી પ્રેમની તરસને દર્શાવે છે. દોસ્તો, આવી જ તરસ સાથે સર્જાયેલા રાજસ્થાની લોકગીતોને માણવા માટે સાંભળતા રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો 91.4 FM ની સાથે રેડિયો પાલનપુર પર.

દોસ્તો, રાજસ્થાન કલ્ચરમાં પ્રજા, રાજા અને પ્રાણીઓ સુધી આખું વાતાવરણ એ સંસ્કૃતિમાં ઝાકઝમળ થતું હોય છે. ગરમીની અંદર એ સુનહેરી રેત, એ સોનાની વરખ લાગે તો રાતની જઢિયાળી શીતળતા, ઠંડક એ સંગીત અને પ્રેમની પરિભાષાને વ્યાખ્યા કરે છે. એટલે જ તો રાજા હોય કે રંગ, સંગીત અને કલ્ચરમાં પૂરેપૂરું સાંગો પાંગ નીતરતું રાજસ્થાન અને રાજસ્થાની કલ્ચર એ આપણા સીમાડાઓ પર પણ ગુંજી ઉઠે છે. કહે છે ને, જૈસે ચમકે જુગનું બિન રોશની, જૈસે ચમકે જુગનું બિન રોશની કે વૈસે ચમકે ઝુમર, જૈસે ચમકે જુગનું બિન રોશની કે વૈસે ચમકે ઝુમર, જૈસે નાચે ગાય મોર આંગન મેં વૈસે રાની ઘૂમે ઘૂમર. અને આ ઘૂમરના સંગીત સાથે આપણે અલવિદા કહીશું. પણ આ કાર્યક્રમ તમને કેવો લાગે? રાજસ્થાની મિત્રો કે જે પાલનપુરના વિસ્તારમાં રેડિયો સાંભળી રહ્યા છે, તેઓએ પણ પોતાના પ્રતિભાવ આપવાના છે. અને આપણે સૌ પાલનપુરીઓએ તો ચોક્કસથી આપણા રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર કે પછી વોટ્સએપ નંબર પર વોટ્સએપ કરો 9512996688 પર અને તમારા પ્રતિભાવ આપો. આપણે આ શ્રેણીમાં, આ કાર્યક્રમમાં આવી જ રીતે રાજસ્થાની અને પંજાબી કલ્ચરની રંગત માણતા રહીશું. રેડિયો પાલનપુર પર મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું, વિડિયોઝ સાથે. ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર, 95 12 96 88 પર વોટ્સએપ કરીને, કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ

દીકરી વિશેની વાત કરવી એટલે નદીને પાનીતર પહેરાવા જેવી વાત. દરિયાનું પાણી વર્ષો પછી વાદળ થકી વરસાદ થઈને પર્વતને મળવા આવે છે અને ઝરણા થકી વહે છે, ત્યારે કુદરતને માણવી જેટલી રસપ્રદ બની જાય છે ને, એટલું જ રસપ્રદ જીવન બની જાય છે જ્યારે એક દીકરી, એક બહેન, સ્ત્રી, માતા, સાસુ, વહુ, દાદીમાં અથવા નાનીમાના સ્વરૂપમાં જ્યારે અનુભવવા મળે છે. તો દીકરીથી દાદીમાં સુધીની સાફલ્ય ગાથા, જેમાં તમે મળશો એવી ગૌરવવંતી દીકરીઓને કે જેમણે સમાજમાં પોતાની આગવી પ્રતિભા ઊભી કરી છે.

0: કાર્યક્રમના પ્રાયોજક છે મહિલા કલાનિધિ ટ્રસ્ટ બનાસકાંઠા.
1: હેલો પાલનપુર, રેડિયો પાલનપુર 90.4 FM અને હું રશ્મી હાડા. દીકરીથી દાદીમાની સાફલ્ય ગાથામાં આજે આપણે એક બિઝનેસ વુમનને મળીએ, શ્રેયાસી હિમાંશુભાઈ રાજગુરુ. આ એવા મહિલા છે કે જેમણે રિચાર્જેબલ LED ટોર્ચનું નિર્માણ કર્યું છે અને ખૂબ મોટા પોળા બિઝનેસમાં જોડાયેલા છે. શ્રેયાસીબેન નમસ્તે.
2: નમસ્કાર.
1: આપનું એજ્યુકેશન ક્યાં સુધીનું રહેલું છે?
2: મેં BA કર્યું છે, અહીંયા જીડી મોદી કોલેજમાંથી જ કર્યું છે.
1: શ્રેયાસીબેન, હું આપને એ પૂછવા માંગુ છું કે આપ નાનપણથી જ આ બિઝનેસમાં જોડાવા માટેની એક પ્રેરણા સાથે હતા કે કોઈ એવી ઘટનાઓથી આપે આ નિર્માણનું સર્જન કર્યું?
2: બચપનથી હું શરમાળ ને ડરપોક ને એવો સ્વભાવ હતો મારો, એકલવાયું હતી, કોઈની સાથે બોલવું નહીં, આજુબાજુ ક્યાંય જવું નહીં. પણ એના પછી મને RSSમાં કામ કર્યું, એના પછી હું થોડી બોલ્ડ થઈ, પછી હું આગળ આવી.
1: RSSમાં જવાની પ્રેરણા આપને ક્યાંથી મળી?
2: મારી મમ્મી પાસેથી. મારી મમ્મી RSSમાં કામ કરે વર્ષોથી, અને પહેલાં મારે નહોતું જવું, મમ્મી જબરજસ્તી એકવાર મોકલી, પછી મેં બધા વર્ક કર્યા અને હું RSSની શાખા ચલાવતી હતી, અને એના પછી હું થોડી બહાર નીકળતી થઈ. પછી 11-12 કર્યું, 12મામાં મેં 12મામાં GS હતી સ્કૂલમાં, પછી કોલેજમાં આવ્યા પછી થોડી બોલ્ડ થઈ ગઈ.
1: એટલે આ ડરપોક અને બોલ્ડ વચ્ચેનો જે તમારો સ્વભાવ છે એમાં તમને કેટલો બધો ફરક લાગ્યો?
2: બહુ બહુ ફરક છે.
1: અને કેવું લાગ્યું કે ખરેખર બોલ્ડ બનવું,
2: બોલ્ડ બનવું બહુ જરૂરી છે?
1: અચ્છા. અને એ સાથે તમે બિઝનેસમાં પણ જોડાયા એટલે તમને એ સ્વભાવનાથી થોડું વધારે,
2: હા,
1: વધારે અનુકૂળતા રહી એ બાબતે. આપણે જે આ રિચાર્જેબલ LED ટોર્ચ બનાવો છો, તો આ ફિલ્ડમાં જવાનો આપણે ખ્યાલ ક્યાંથી આવે?
2: એક્ચ્યુઅલમાં કોલેજ પછી મેરેજ કર્યા ને ત્યારે અમારે દુકાન ચાલતી હતી, નંદન ઇલેક્ટ્રોનિક્સ નામની દુકાન હતી, ત્યાં અમે ચાઇનાની ને બીજી બધી અલગ અલગ પ્રોડક્ટની ટોર્ચ વેચતા હતા. તો એ પરથી મને થયું કે આપણે બી આવી રીતે, મારા હસબન્ડને મેં કીધું કે આપણે કરી શકીએ એમ, પછી ત્યારથી અમે ચાલુ કર્યું છે.
1: અને આપ કહો છો કે જ્યારે શરૂઆત કરી ત્યારે આપ દુકાનમાં, ઇલેક્ટ્રોનિક્સ દુકાનમાં એક લેડીઝ તરીકે બેસતા હતા, તો ત્યારે પરિવારનો કેટલો સપોર્ટ રહ્યો આપને કે આ વસ્તુમાં આપ જોડાઓ છો માટે?
2: એકચ્યુઅલમાં મને મારી પ્રેરણા મારી દીદી પાસેથી મળી, મારી મોટી બેન જે અનમેરિડ છે, એ પોતાનું એને બિઝનેસ છે અને બધું છે, એની પાસેથી મને બહુ પ્રેરણા મળી છે. એ મને સતત એ મને કંઈ કીધે રાખે કે તું કરી શકશે, અને એની પ્રેરણાથી હું આગળ આવી છું.
1: તમારી આ જે પ્રોડક્ટ છે, તો આપના આ બિઝનેસને ક્યાં સુધી આપે વિસ્તાર્યો છે, ક્યાં ક્યાં સુધી આપની LED ટોર્ચોને આપણે પહોંચાડો છો?
2: અમારે ઉત્તર ગુજરાત તો આખું છે જ, પ્લસ રાજસ્થાન, મહારાષ્ટ્ર, પંજાબ, એના અમુક અમુક વિસ્તારોમાં હજી થયું છે, હવે શરૂઆત થઈ છે સારી એવી.
1: અને કેવું લાગે છે આપને આપના બિઝનેસથી? એક સ્ત્રી તરીકે આપે જે આ ખેડાણ કર્યું છે, તો ઘણી બધી એવી કેટલીક તકલીફો પણ પડી હશે આપને?
2: બહુ જ તકલીફો તો બહુ જ પડી છે મને,
1: તો એ ખાસ કહેવું જોઈએ આપને, કારણ કે આપના જેવી કેટલીક સ્ત્રીઓ કે જે ઘરે બેઠી છે, કરવું છે ઘણું બધું એમ.

0: પણ આવા બિઝનેસ ને પણ એમને ક્યારેય વિચાર્યો પણ નહીં હોય, તો આપના વિચારોથી એમને પ્રેરણા મળશે.
1: તકલીફો મને બહુ જ પડી છે, ડગલે ને પગલે મને તકલીફો પડી છે. હું એકચુઅલમાં નાની હતી ત્યારથી મને એવું નોકરી નહીં કરવાની, મને એક હાઉસ વાઈફ તરીકે મારે રહેવું હતું. તો પછી હું બહાર નીકળી, એના પછી મને થયું કે ના, હું કશું કરી શકું છું, મારા મય જે છે એ હું બહાર કાઢી શકું છું, અને એનો સદુપયોગ મેં કર્યો. ફાઇનાન્સની તકલીફો પડી, બાકી બહાર નીકળે એટલે સ્ત્રીઓને ખબર જ છે કે બધા લોકો વાતો બહુ કરે, પણ એ વાતો ઇગ્નોર કરી મેં, અને જે હું મારું સતત હું કામ કરતી હતી એ કરે જ રાખ્યું મેં, અને ત્યારે હું આ સફળતા ઉપર આવી છું. મને ફાઇનાન્સલી સપોર્ટ કરવાવાળા મારા અમારા મિત્રો સર્કલ છે, જેમાં વિપુલભાઈ અગ્રવાલ છે, પછી પ્રેમભાઈ છે, અશોકભાઈ છે, મારા મારા ફ્રેન્ડ સર્કલમાં કનૈયાલાલ છે, મારા પિયરમાંથી સપોર્ટ છે, એ તો મને બધાએ સપોર્ટ કર્યો, બહુ સપોર્ટ કર્યો, અને એમના દ્વારા હું

0: આપ જે એલઈડી નું નિર્માણ કરો છો ને, તો એ બાબતે આપણે શું કરવું પડે છે તમારે એલઈડી બનાવવા માટે?
1: હા, એ અમારે મોડી બધું અલગ અલગ જગ્યાએથી અમને, અમે જે ઝીણો સ્ક્રૂ હતું એ શોધવા માટે બી અમે બહુ મહેનત કરી છે. બધું અલગ અલગ જગ્યાએ અમે તપાસ કરી છે અને એ કરતા કરતા અમને વર્ષ જેવું થઈ ગયું હતું. ઝીણી ઝીણી ઝીણી વસ્તુઓ ભેગા કરતા એમાં બોડી આવે છે, દિલ્હીથી બોડી આવે છે, અમુક જગ્યાએથી સર્કિટ આવે, અમુક જગ્યાએથી એને ચાર્જર લેવા જવું પડે છે. ઘણીવાર માલ ના આવે તો અમારે પોતાએ રૂબરૂ જવું પડે છે અને એ રીતે અમે એલઈડી ટોર્ચ બનાવીએ છીએ. બધી વસ્તુ ભેગી

0: આપના પ્રોડક્શન માં કેટલા લોકો કામ કરે છે? આ
1: અમારે એક્ચુઅલમાં અત્યારે પાંચ છ લોકો કામ કરે છે, એમાં અમે બહેનોને પાસે કામ વધારે લેવડાવીએ છીએ.
0: બહેનો
1: અમારું
0: શું કરતી હોય ત્યારે, જ્યારે એલઈડી નિર્માણ થતું હોય, તમારી એક એલઈડી બનતી હોય ત્યારે
1: હા
0: એ બહેનોનું શું શું યોગદાન હોય છે આમાં?
1: પૂરેપૂરું બહેનોનું યોગદાન હોય છે. એક એક બેન આખી બેટરી એક બનાવી શકે છે.
0: શું વાત છે!
1: હા, પહેલાં અમે 2 મહિના ટ્રેનિંગ આપીએ છીએ અને પછી એ બેન પોતાની જાતે એક આખી એલઈડી ટોર્ચ સર્કિટ વર્કિટ બધું એ કરે છે.
0: આ એક એવો બિઝનેસ છે કે આમ એવું લાગે કે આ બધું જેન્ટ્સ જ કરી શકે, પણ અત્યારે એક નવાઈની બાબત છે કે આપની આ એલઈડી ટોર્ચનું નિર્માણ પણ એક લેડીઝ કરે છે
1: હા,
0: અને આખો બિઝનેસ એક લેડીઝ દ્વારા ઊભો થયેલો છે. તમારા બિઝનેસનું અને પ્રોડક્ટનું નામ શું છે
1: અમારા નંદન મેન્યુફેક્ચરિંગ,
0: અને ક્યાં આવેલું
1: અને
0: છે
1: આમાં
0: પાલનપુર?
1: બે અમારે બે પ્રોડક્ટ છે, એક ફોજી છે ને એક બટાલિયન, બે પ્રોડક્ટ છે અમારે.
0: એ બંનેમાં શું ફરક હોય છે?
1: ફોજી છે એ એલઈડી સાઈડ એલઈડી વાળી હોય છે અને બટાલિયન હોય છે એ સાઈડ એલઈડી વગરની હોય છે.
0: અચ્છા, તો આપના જે બિઝનેસની અંદર આજુબાજુથી જે તમે કહો છો કે અમે આ જગ્યાએ મોકલીએ છીએ, તો એ લોકો તમારો સંપર્ક કઈ રીતે કરે છે?
1: બાય ઇન્ટરનેટ દ્વારા.
0: અચ્છા,
1: હા,
0: તો ઇન્ટરનેટના માધ્યમથી પણ આપનો બિઝનેસ
1: ઇન્ટરનેટના
0: જોડાયેલો
1: માધ્યમથી
0: છે?
1: અમે બિઝનેસ બહોળો કર્યો છે.
0: અચ્છા,
1: હા,
0: તો આપ રેડિયોના માધ્યમથી એવા લોકોને આપ કહી શકો છો કે આપના બિઝનેસની સાથે જોડાય, અને આપે હવે આગળ શું કરવું છે? આપના કેટલા પ્રોજેક્ટને આપ નવા રીતે એને એક નવું સર્જન કરવા માંગો છો?
1: અમારે એક્ચુઅલમાં તો જે બહેનોને આત્મનિર્ભર બનવું હોય એ બહેનો અમારો સંપર્ક કરી શકે છે. અમારી ફેક્ટરી આવી છે GIDCમાં, નંદન મેન્યુફેક્ચરિંગ નામ છે એનું. તો જે બહેનોને પોતાનો જેને ઘરકામ ને એવું બધું મીન્સ કે બહાર ઘરકામ કરવાને એવું તકલીફ પડતી હોય, શરમ આવતી હોય, એ લોકો અમારો કોન્ટેક્ટ કરી શકે છે.
0: શ્રેયસીબેન, આપની વાતથી એ ચોક્કસ માનવું જ રહ્યું કે એક સ્ત્રી ધારે કરી શકે, અને આપે આ રેડિયો પાલનપુર અને દીકરી શ્રેણીના માધ્યમથી એવી સ્ત્રીઓને એક મેસેજ આપો કે જે ઘણું બધું કરી શકે છે. ફક્ત ઘરે બેસી અને રોટલી કરવી, શાક કરવું, આ એક સ્ત્રીનું કામ નથી, પણ અત્યારની સ્ત્રીઓ ખૂબ આગળ વધી રહી છે. તો આપ એક એવી સ્ત્રી પ્રેરણારૂપ ઉદાહરણ છો કે જેનાથી સ્ત્રીઓને પ્રેરણા મળી રહી છે. તો થોડુંક
1: એક્ચુઅલમાં છે ને, સ્ત્રીઓએ એ તો જવાબદારી પૂરી કરવી જ પડશે કે જે એને કૌટુંબિક ને પોતાના પરિવારની અને સામાજિક જે જવાબદારી છે એ તો એને પૂરી કરવી જ પડશે. પ્લસ આ એને એનામાં જે છે જે ટેલેન્ટ એ એને બહાર લાવવું પડશે. એના માટે એને અંદરથી એક રીતે એને જે ગમતું કામ હોય એ કરવાનું, એટલે એનું મન ખુશ રહે. હું એ કરું છું કે જે મને મને જેમ કે સોંગનો બહુ શોખ છે, હું બીજું બધું સોંગ સાંભળું એટલે હું બીજું બધું ટેન્શન ભૂલી જાઉં, બીજું ટેન્શન ભૂલી જાઉં એટલે મને બીજા નવા વિચારો આવે.
0: સરસ, આપે ખૂબ સારી બાબત કહી. આપે જ્યારે બિઝનેસ શરૂ કર્યો ત્યારે આપની કહો છો કે મેરેજ લાઈફ પછી બિઝનેસની શરૂઆત થઈ, ત્યારે સમાજમાં રહેવું, એક કુટુંબને આગળ વધારવું અને કામ સાથે આ બિઝનેસને સંભાળવો, તો એવી બાબતને આપ શું કહેશો કે ત્યારે આપે શું શું કર્યું હશે? ખૂબ જ તકલીફ પડી છે
1: બહુ તકલીફ પડી મને. મારે મેરેજ કરી ગઈ ત્યારે મારે સાસરીમાં કોઈ વડીલ તરીકે નહોતું, એ સાસુ સસરા કોઈ નહોતા, એટલે જે સામાજિક જવાબદારી હતી એ મારા ઉપર આવી ગઈ હતી. અને આજુબાજુ બધો એરિયા એ ટાઈપનો હતો કે બહાર નીકળે એટલે કે ક્યાં ગઈ હશે, બસ એ જ સવાલ. એકચુઅલમાં અમે બંને દુકાને જ બેસતા હતા પણ બધા એ જ વાતો કરે કે ક્યાં ગઈ હશે, એટલે એ રીતની વાત તો બધા કરતા હતા પણ હું મારું કામ સતત કરે જ હતી. મારે એકચુઅલમાં મારે MSMIનું છે નોંધણી કરાયેલી છે, પણ અહીંયા મોદી સાહેબે જેમ જાહેરાત કરી છે અત્યારે, પણ એનાથી અમને ક્યાંય પણ ક્યાંય સપોર્ટ મળ્યો નથી. હું બધી બેંક બધે આપણે જિલ્લા પંચાયતનું જે ઉદ્યોગ કેન્દ્ર, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર છે ત્યાં બી જઈ આવી, પણ મને ક્યાંય કોઈ સપોર્ટ મળતો નથી.
0: તો આ હતા શ્રેયસીબેન, અને એમના બિઝનેસની સાથે આજે રેડિયો પાલનપુર પણ એમની સાથે જોડાયું, અને આ એલઈડીના પ્રોડક્શનથી એ આગળ વધી અને ખૂબ સારું નામ મેળવે તેવી શુભકામનાઓ. તો રેડિયોના માધ્યમથી પણ આપણે શ્રેયસીબેનની આ વાતને થોડુંક એવી રીતે એમને સપોર્ટ કરીશું, અને જનતાને પણ એવું કહેવા માગું છું કે એમના સપોર્ટ સાથે રહે. તો ખૂબ ખૂબ ધન્યવાદ શ્રેયસીબેન.
1: થેન્ક યુ.
2: તો ફરી મળીશું.

0: Hey guys, thank you so much for watching this video. Make sure to hit the subscribe button if you loved it. We're so close to 10,000 subscribers, so I'd love if you hit that subscribe button immediately to join my community so I can share my journey with you. Thank you so much. Hope you loved this one. Let me know what you think in the comments. See you soon.
1: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
2: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
1: અરે એના માટે તો છે આપણો સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
2: રેડિયો પાલનપુર 90.4.

આપણે હરિયાણા અને ચંડીગઢની સફર પર હતા. આજે આપણે કુરુક્ષેત્રની આસપાસ કયા સ્થળો છે જ્યાં જવા જેવું છે, જ્યાં તમારે જવું જ જોઈએ, એના વિશે વાત કરીશું. જ્યોતિસર. જ્યોતિસર અથવા આકાશ અને પ્રેરણાનું સ્ત્રોત એવું સ્થળ ગણાય છે જ્યાં મહાભારતનું યુદ્ધ શરૂ થતાં પહેલાં શ્રી કૃષ્ણએ ગીતા ઉપદેશ દ્વારા અર્જુનને કર્મની ફિલસૂફી ઉપદેશી હતી. જ્યોતિસરની આસપાસ સ્નાનઘાટ અને પ્રાચીન મંદિરો આવેલા છે. આ પવિત્ર સરોવરના કિનારે આવેલા મહત્વના આકર્ષણો છે. કાશ્મીરના મહારાજાએ બંધાવેલું 150 વર્ષ જૂનું શિવાલય છે, જે શંકરાચાર્ય મંદિર નામથી વધુ ઓળખાય છે. અહીં આદિ શંકરાચાર્યએ ધ્યાન યોગ કર્યા હતા એવું કહેવાય છે. અને પ્રાચીન વડનું ઝાડ, જેની નીચે 1967માં કાંચીના આદિ શંકરાચાર્યે શ્રી કૃષ્ણ અને અર્જુનની આરસની મૂર્તિઓ કરાવરાવી હતી. ભગવદ્ ગીતાનો શુભ સંદેશ ફેલાવતો અતિ સુંદર ઉત્તમ ધ્વનિ અને પ્રકાશ કાર્યક્રમ અહીં સાંજે યોજાય છે. હરિયાણા ટુરિઝમે જ્યોતિસર અહીં બંધાવ્યું છે યાત્રાળુઓની સુવિધા ખાતર. આગળ જતા આવે છે થાનેસર. થાનેસર હરિયાણાનું જોડકું શહેર, હિન્દુઓના યાત્રાધામોનું એક. તેનું નામ સ્થાન ઈશ્વર અર્થાત ભગવાનનું, એટલે કે ઈશ્વરનું સ્થાન પડ્યું છે. તે પ્રાચીન વિદ્યાધામ હતું. અહીંના મુખ્ય આકર્ષણો છે સ્થાનેશ્વર મહાદેવના મંદિર અને માં ભદ્રકાલીના મંદિર. પીહોવા. થાનેશ્વરથી 27 કિલોમીટરના અંતરે આવેલું આ સ્થળ પિંડદાન, જે સદગત આત્માઓને મોક્ષ બક્ષે છે, તે માટેના ક્રિયાકાંડ માટેનું પવિત્ર સ્થાનક ગણાય છે. આગળ આપણે જવાનું છે મોરની ટેકરીઓ પર. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે. હું નાનકડા બ્રેક બાદ અહીંયા જ આવીશ રેડિયો પાલનપુર પર.

હેલો, હાય, નમસ્કાર. ધીસ ઇઝ આરજે અંજલી અને તમે સાંભળી રહ્યા છો ભારત પ્રવાસ અને પર્યટન. મોરની ટેકરીઓ. શિવાલિક ગિરિમાળાઓની તળેટીમાં આવેલ મોરની ટેકરીઓ હરિયાણાનું એકમાત્ર ગિરિમથક છે. ગોપકાવ્ય જેવું આ ગિરી આશ્રય પ્રકૃતિ પ્રેમીઓ માટેનું સ્વર્ગ છે. બે સરોવરો અને ઘગ્ગર એટલે કે ઘાઘરા નદીએ સહેલાણીઓ માટેના આકર્ષણો છે. બંને સરોવરોને એક ટેકરાથી અલગ પાડવામાં આવ્યા છે, પણ એક છુપી નહેર દ્વારા બંને સરોવરને જોડેલા રાખવામાં આવ્યા છે. તેને કારણે બંને સરોવરનું પાણીનું સ્તર એક સરખું રહે છે. હિન્દુ ત્રિમૂર્તિને સમર્પિત કરેલું 12મી સદીનું એક મંદિર સરોવરને કાંઠે વસેલું છે. વન્યજીવન અને પક્ષી નિરીક્ષણના રસિયાઓ માટેની મોરની ટેકરીઓ એ આનંદપ્રદ સ્થાન છે. મોરની ટેકરીઓની આજુબાજુ શિયાળ, લંગૂર, સસલા, તરસ, નીલગાય, સાંભર, ભસતા હરણ અને ચિત્તા જેવા પ્રાણીઓ જોવા મળે છે. સામાન્ય રીતે જોવા મળતા પક્ષીમાં ભૂરી બતક, ખાબી તેતર, લાલ જંગલી મરઘા, ક્વેલ, હિમાલયન બુલબુલ વગેરેનો પણ સમાવેશ થાય છે. આ પ્રદેશ ટ્રેકિંગ માટે આદર્શ છે. હરિયાણા ટુરિઝમે એક જૂના કિલ્લાના ખંડેર પર માઉન્ટ ક્વેલ ટુરિસ્ટ કોમ્પ્લેક્સ બંધાવ્યું છે. ત્યાં જંગલના

સહેલાણીઓ માટે એક નાનું મકાન અને પીડબ્લ્યુડીનું વિશ્રામગૃહ સહેલાણીઓ અને ટ્રેકરોની સુવિધા માટે બાંધવામાં આવ્યું છે. આગળ આપણે જવાનું છે પાણીપત, પણ તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુરની સાથે.

હેલો હાય નમસ્કાર, તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. પાણીપત. યમુના નદીને કાંઠે વસેલું પાણીપત 3 યુદ્ધો માટે જાણીતું છે. જે યુદ્ધોએ ભારતના ઇતિહાસનું વહેણ, તેનું ઘટનાક્રમ બદલી નાખ્યા. પહેલું યુદ્ધ 26 એપ્રિલ 1526 ના રોજ બાબર અને દિલ્હી

ઉદ્દીન સુલતાન ઇબ્રાહિમ લોદી વચ્ચે ખેલાયું. ઇબ્રાહિમ લોદીની હાર થઈ અને ભારતમાં મુઘલ શાસનની શરૂઆત થઈ. બીજું યુદ્ધ સગીર અકબરના વાલી બહેરામ ખાન અને હેમુ વચ્ચે 1556ના 5મી નવેમ્બરે ખેલાયું. ત્રીજું યુદ્ધ 13મી જાન્યુઆરી 1761માં અફઘાન શાસક અહમદ શાહ અબ્દાલી અને મરાઠા વચ્ચે ખેલાયું, જેમાં મરાઠાઓ હાર્યા. પાણીપતનો હેન્ડલૂમ ઉદ્યોગ જગવિખ્યાત છે અને વણકરનું ગામ તરીકે તેનો સામાન્ય રીતે ઉલ્લેખ થાય છે. તે ઔદ્યોગિક શહેર પણ છે અને પચરંગા અચારના નામે જાણીતા અથાણા માટે પણ જાણીતું છે. આગળ આપણે બીજા સ્થળોએ જવાનું છે, પરંતુ તેના પહેલા લઈશું એક નાનકડી બ્રેક. તમે ક્યાંય જતા નહીં, ભારત પ્રવાસ અને પર્યટન ચાલતું રહેશે. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

હેલો, હાય, નમસ્કાર. ધીસ ઇઝ આરજાંજલી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. આપણે પાણીપત વિશે જાણ્યું. ત્યાં નજીકમાં જ આવેલો છે ઇબ્રાહિમ લોદીનો હજીરો. ઇબ્રાહિમ લોદી બાબર સામેના પાણીપતના યુદ્ધમાં માર્યો ગયો હતો. ઊંચા ચોતરા પર સાદો ચોરસ પથ્થર મૂકીને ઇબ્રાહિમ લોદીની કબર બનાવી છે. બ્રિટિશરોએ 1866માં એનો જીર્ણોદ્ધાર કરાવ્યો. કાબુલી શાહ દરગાહ. ઇબ્રાહિમ લોદીને હરાવ્યા પછી બાબરે તે બંધાવી. હુમાયુએ સલીમ શાહને હરાવ્યો પછી તેને આ દરગાહની ફરતે ચોતરો

જણાવ્યું. અબુ અલી કલંદર દરગાહ આ મુસ્લિમ સંતને શ્રદ્ધાંજલિ છે. બીજા આકર્ષણો છે જૈન દેરાસર, કિલ્લાના અવશેષો અને ઉદ્યાન. અહીં તમે હવાઈ મથકથી પણ પહોંચી શકો છો, રેલવે જંકશનથી પણ આ જગ્યા જોડાયેલી છે અને ધોરીમાર્ગથી પણ આ જગ્યા જોડાયેલી છે. આગળ આપણે જવાનું છે પિંજોર, બટ એના પહેલાં આપણે લઈશું એક નાનકડો બ્રેક. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

હેલો, હાય, નમસ્કાર. ધીસ ઇઝ આરજે અંજલી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. આપણે હરિયાણા અને ચંડીગઢની સફર પર છીએ અને એમાં આપણે આવી ગયા છીએ પિંજોર. શિવાલિક ટેકરીઓની તળેટીમાં વસેલું પ્રાચીન નગર ચિત્રાત્મક પિંજોર યાદવેન્દ્ર બગીચા માટે જાણીતું છે. એવું માનવામાં આવે છે કે પાંડવો તેમના દેશવટા દરમિયાન અહીં આવેલા અને આ જગ્યા પંચપુરા નામે ઓળખવા લાગી. યાદવેન્દ્ર બગીચો પિંજોરના પ્રખ્યાત બગીચા ભારતમાં મુગલોના બગીચાઓના અવશેષ રૂપે બગીચા છે. ઔરંગઝેબે જેને પંજાબનો ગવર્નર બનાવેલો તે નવાબ ફૈદી ખાન પ્રખ્યાત સ્થપતિ અને કંટ્રાટી હતો. તેણે 17મી સદીમાં આ બગીચા તૈયાર કર્યા. સૌંદર્યના ચિત્રમય દેખાવ માટે તેણે નીચે ઢળતા પગથિયાની વિભાવના અમલમાં મૂકી જ્યારે કાશ્મીરના શાલીમાર અને નિશાત બગીચાઓમાં પગથિયા ચઢવાના હોય છે. એક પગથિયા પછી બીજું પગથિયું, સુંદર મધ્યમાં શણગારેલા પાણીના નિકાલ અને વચ્ચે સુંદર ફુવારા અને તેની આજુબાજુ પરંપરાગત તાડના વૃક્ષો, શરૂના ઝાડ અને મંગોલિયા ઝાડ, સુંદર મજાની લીલીછમ લોન, ફૂલોના ક્યારા અને કુંડા, આ બધાનો નજારો ચિત્તાકર્ષક છે. ફિદાઈ ખાનના અવસાન પછી બગીચાનું કોઈએ ધ્યાન રાખ્યું નહીં અને એ ઉજ્જડ થઈ ગયો. પાછળથી પટિયાળાના રાજઘરાનાએ એને જીવંત કર્યા. છેલ્લે હરિયાણા ટુરિઝમે તેની શાહી ભવ્યતા પુનઃનિર્માણ કરી. આગળ આપણે એના વિશે જાણવાનું છે, પરંતુ આપણે લઈશું એક નાનકડો બ્રેક. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

હેલો, હાય, નમસ્કાર. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર આરજે અંજલીને, અને આરજે અંજલી સંભળાવી રહી છે ભારત પ્રવાસ અને પર્યટન. આપણે હરિયાણા અને ચંડીગઢની સફર પર છીએ અને હમણાં જાણીએ છીએ પિંજોરમાં આવેલ યાદવેન્દ્ર બગીચા વિશે. આ બગીચો આમ તો ઉજ્જળ થઈ ગયેલો, પરંતુ પાછળથી પટિયાલાના રાજઘરાનાએ એને જીવંત કર્યો. છેલ્લે હરિયાણા ટુરિઝમે તેની શાહી ભવ્યતા પુનર્નિર્માણ કરી અને તે વખતના પટિયાલાના મહારાજા લેફ્ટનન્ટ જનરલ યાદવેન્દ્રસિંહના માનમાં તેમનું નામ યાદવેન્દ્ર બગીચા રખાયું. કેરીના આંબા વાડિયા, લીંબુ, સંતરાની વાડીઓ અને લીચી વગેરે ફળોની વાડીઓને અંદરના ભાગમાં સાચવવામાં આવે છે. રંગમહેલ, શીશમહેલ અને જળમહેલ, અહીંના મૂળ મહેલો પણ સહેલાણીઓ માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે. હરિયાણા ટુરિઝમ મારફત ચાલતી બડગીરીગર મોટેલ ઉત્તમ છે. તેમાં રેસ્ટોરા, બાર, કોન્ફરન્સ હોલ અને રણદ્વીપી ભોજનની પણ સુવિધા છે. સપ્તાહે દેખાડતા પ્રકાશ અને ફુવારાનો નજારો, મેંગો મેળા અને બૈસાખી મોટા આકર્ષણો છે. સુંદર રીતે પ્રકાશિત કરેલો બગીચો, કમાનોવાળી દુકાનો, ભેટ માટેની વસ્તુઓની દુકાનો વગેરે સહેલાણીઓ માટેના વધારાના આકર્ષણો છે. બીજા આકર્ષણો છે મિની પ્રાણી સંગ્રહ સ્થાન, જાપાની ઉદ્યાન અને ભીમાદેવી મંદિર. એની આસપાસ કયા સ્થળો આવેલા છે તેની વિશે આપણે જાણીશું, પરંતુ નાનકડા બ્રેક બાદ. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

હેલો, હાય, નમસ્કાર. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. હરિયાણા અને ચંડીગઢની આ સફરમાં આપણે જાણ્યું યાદવેન્દ્ર બગીચા પિંજોર વિશે. પિંજોરની આસપાસ આવેલ છે કાલકા. પહેલાં તમને એ જણાવવાનું રહી ગયું કે પિંજોર આપણે પહોંચી કેવી રીતે શકીએ. ત્રણ રીતે: હવાઈ મથકથી એટલે કે ચંડીગઢથી, રેલવે જંકશન એટલે કે કાલકા અને ચંડીગઢથી, ધોરીમાર્ગ જે સંકળાયેલું છે. પિંજોરની આસપાસ આવેલ છે કાલકા, કાલીનું પવિત્ર મંદિર જે શક્તિપીઠોમાંનું એક છે, અને બ્રિટિશ સામ્રાજ્ય વખતે બંધાયેલું રેલવે સ્ટેશનનું મકાન આને માટે આ સ્થળ જાણીતું છે. શિમલા જનારી લોકપ્રિય રમકડા ગાડી અહીંથી શરૂ થાય છે. મનસાદેવી મંદિર. મનસાદેવીનું પવિત્ર સિદ્ધપીઠ ચંડીગઢ બસ સ્ટેશનથી 8 કિલોમીટર અને મની માંજરાથી 3 કિલોમીટરના અંતરે આવેલું છે. મબલક શ્રદ્ધાળુઓ અહીંયા મુલાકાતે આવે છે. આપણે હજુ આગળ અલગ અલગ સફર પર જવાનું છે. નેક્સ્ટ આપણે જે સફર પર જવાના છીએ એના વિશે હું તમને જણાવીશ, પરંતુ નાનકડા બ્રેક બાદ. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

હેલો, હાય, નમસ્કાર. ધીસ ઇઝ આરજે અંજલી અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. આજે આપણે હરિયાણા અને ચંડીગઢની સફર પૂર્ણ કરી જે આપણે ગયા એપિસોડમાં શરૂ કરી હતી. નેક્સ્ટ આપણે જે સફર પર જવાના છીએ એ છે દિલ્હી. યસ, દિલ્હીની સફર પર જવાના છીએ અને તમને તો ખબર છે કે દિલ્હીમાં ઘણું બધું છે જે ઐતિહાસિક છે, જે ત્યાંની ધરોહર છે, આપણા ભારતની ધરોહર છે અને એના વિશે આપણે જાણવાનું છે. પરંતુ એ આપણે આવતા એપિસોડમાં જાણીશું. તમને આ શો કેવો લાગે છે એના અભિપ્રાયો અમને આપવાનું ભૂલતા નહીં. અમને વોટ્સએપ કરો 9592966888 પર. તમને કયા કયા શો સાંભળવા ગમે છે, કયા ગીતો સાંભળવા ગમે છે અમને એ જણાવશો. અમે જરૂરથી એના ઉપર કાર્ય કરીશું, તમારી માટે એ લઈને આવીશું. તો પાલનપુર નેક્સ્ટ એપિસોડમાં ફરીથી મળીશું. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95129688 અને તમારી

0: સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छे के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले के कोईनो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय के आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए के ए आपणी पासे हमेशा आपणो आधारस्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર અવાજ રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9599-66-88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.